નમસ્કાર, સુપ્રભાત. શ્રોતા મિત્રો, 354.6 દશાંશ મીટર્સ એટલે કે 846 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. અત્યારે સવારના 5:53 થઈ છે. આજે રવિવાર, અષાઢ દિના

14 શક સંવત 1948 જ્યેષ્ઠવદ 5 વિક્રમ સંવત 2082 તારીખ 5 જુલાઈ 2026 શ્રોતા મિત્રો, સમય થયો છે અમારી આજની સભાનો પ્રારંભ કરવાનો. સભાની શરૂઆત શરણાઈના સૂરો સાથે મંગળ પ્રારંભ કરીએ.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અમારા આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. સવારે 6:05 પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના, 6:30 ચિંતનાત્મક શ્રેણી અમૃતધારા, 6:35 શ્રીરામચરિત માનસ ગાન, 6:45 સુરસરીદા, 7:00 સદાબહાર ગીત, 7:20 ગુજરાતી ગીત, 8:30 સદાબહાર ગીત, 9:00 માહિતી અને મનોરંજનનો દૈનિક કાર્યક્રમ સવારે 9:30 ગુજરાતી ગીત, 10:02 બાળકો માટેનો વિશેષ કાર્યક્રમ રંગરંગ વાદળિયા, જેમાં વન મહોત્સવ પર સંકલિત પ્રોગ્રામ રજૂ કરશે પારુલ બારોટ તથા ચોકલેટ ડે પર વાત કરશે દેશના અધવર્યો. 10:30 હિન્દી ફિલ્મી ગીતો, 10:45 સુગમ સંગીત. કલાકાર છે હસમુખ પાટડિયા અને ચેતના પાટડિયા. 11:02 વિસરાતા સુર, 11:30 ગેર ફિલ્મી હિન્દી ગીતો, 12:02 ગુજરાતી ગીત, 12:30 મહિલાઓ માટેનો ખાસ કાર્યક્રમ સહિયર, 1:10 સુગમ સંગીત. કલાકાર છે જનાર્દન રાવલ. 1:30 ફૌજીભાઈઓ માટેનો વિશેષ કાર્યક્રમ જય ભારતી. 2:40 સંઘગાન શિક્ષણ, આજની ભાષા છે ઉડિયા. સાંજની સભામાં 5:10 આપ સમજશો હિન્દી ફિલ્મી ગીતો પર આધારિત કાર્યક્રમ ગુલમહોર. 5:45 લોકસંગીત, જેમાં કલ્યાણભાઈ મકવાણાના પ્રાચીન ભજનો અને રાધાબેન વ્યાસના લોકગીતો આપ સાંભળશો. 6:30 પ્રાયોજિત કાર્યક્રમ જૈવિક વિવિધતાનું જતન, 7:00 ગેરફિલ્મી ગીતો, 7:22 માનશો ગુજરાતી ગીતો. શ્રોતા મિત્રો, લોર્ડ ક્રિકેટ ગ્રાઉન્ડ લંડન ખાતે રમાનાર ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની T20 ક્રિકેટ વર્લ્ડ કપ 2026ની ફાઇનલ મેચ

શ્રોતા મિત્રો, હમણાં જ આપે જનાર્દન રાવલના કંઠે ભોજા ભગતની રચના સાંભળી અને કાર્યક્રમના અંતમાં સાંભળીએ અનાર કઠિયારાના કંઠે જૈન સ્તવન.

શ્રોતા મિત્રો, આ ગીત સાથે જ પ્રાતકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના અહીં સમાપ્ત થાય છે.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરીએ છીએ ચિંતનાત્મક શ્રેણી અમૃતધારા. આજનો વિષય આશુતોષ, વક્તા મહંત પદ્મનાભજી.
1: શિવતત્વનો મહિમા અપાર છે. વેદમાં કહ્યું છે કે સૃષ્ટિ પહેલા સત ન હતું, અસત પણ ન હતું, કેવળ શિવતત્વ હતું. ન સત ન ચ અસત શિવ એવ કેવલઃ. શિવ એ પરબ્રહ્મનું જ એક નામ છે, જેમાં અને જેનાથી સૃષ્ટિ બને છે અને લય પામે છે. શિવ શબ્દનો અર્થ થાય છે કલ્યાણકારી, શ્રેયસ્કર. એ શિવતત્વનું જ એક નામ છે આશુતોષ. એ શિવતત્વ કણકણમાં વ્યાપ્ત છે, પણ જેને એની પ્રતીતિ નથી તે જીવ છે. જીવ ભૂલી ગયો છે કે એનું કલ્યાણ શામાં છે, એના પોતાના માટે શ્રેયસ્કર શું છે. એ પોતાના શિવત્વને ભૂલી ગયો છે. પોતાના શિવત્વને ભૂલી જવું, પોતાના બ્રહ્મભાવને આત્મભાવને ભૂલી જવું, એ જ અજ્ઞાન છે, એ જ માયા છે, એ જ જીવભાવ છે. એ શિવતત્વનું જ એક નામ આશુતોષ છે. કદાચ જીવ આશુતોષ નથી માટે જ એ શિવ નથી, પણ જીવ છે. જે ક્ષણે જીવ આશુતોષ થઈ જાય તે જ ક્ષણે એ જીવ મટી જાય, શિવ બની જાય. આશુતોષ એટલે જે શીઘ્ર પ્રસન્ન થાય છે તે, જે શીઘ્ર તૃપ્ત થાય છે તે, જે તરત સંતોષ પામે છે તે, જે સમાધાન પામે છે તે. પણ જીવને પ્રસન્ન કરવો અઘરો છે. જીવ અસંતોષી છે, કશાથી પણ સંતોષ પામતો નથી. તમે સરળતાથી પ્રસન્ન થાઓ છો ખરા? તમે જે પણ મળે તેનાથી સંતોષ પામો છો ખરા? તમારું સમાધાન તરત થાય છે ખરું? ના, જીવ તો દુઃખી છે. દુઃખને સહેલાઈથી છોડવા તૈયાર નથી. ભલેને એ કહે કે મારે દુઃખથી મુક્ત થવું છે, પણ પોતાની એષણાઓ છોડવા તૈયાર નથી. ભલેને એ અસંતોષના તાપમાં પીડાય. બધા જ દુઃખનું, બધી જ પીડાનું કારણ અસંતોષ છે. અસંતોષ એટલે જે વર્તમાન છે એ સ્વીકાર્ય નથી, જે છે તે પૂરતું નથી, જે નથી તેની ઉણપ છે, જે છે એનું કશું જ મૂલ્ય નથી. અને આપણી આંખો ઉણપ જોવા ટાળેલી છે. આપણું મન વર્તમાનમાં જીવવા દેતું નથી, એની પ્રકૃતિ નથી. માટે જ તમને પ્રસન્ન કરવા ખૂબ મુશ્કેલ છે, તમને સંતોષવા ખૂબ અઘરા છે. તમારી શંકાઓ સમસ્યાઓના સમાધાન તરત થઈ શકે તેમ નથી, કારણ કે તમારું મન થવા દેતું નથી. કદાચ બહારથી તમે બતાવો કે સમાધાન થઈ ગયું છે, તમે પ્રસન્ન છો, સંતોષ છે તમને, પણ મનમાં તો શંકા અને સમસ્યાઓની, એષણા અને અસંતોષની ખીચડી ખદબદતી જ હોય છે. બીજા કદાચ જાણે કે ન જાણે તમે તો અસંતોષની આગમાં શેકાતા જ હો છો. અને ક્યારેક જો તમને પ્રસન્નતાનો, સમાધાનનો, સંતોષનો અનુભવ થાય તો પણ ક્ષણજીવી જ નીવડે છે, કારણ કે અહંકાર, તેની ઈચ્છાઓ અને મનના સંકલ્પ વિકલ્પ તમને સંતોષ અને સમાધાનમાં સ્થિર થવા દેતા નથી. જેનો અહંકાર મટી ગયો છે, કોઈ ઈચ્છાઓ એષણાઓ નથી, એ પરમતૃપ્ત છે. જે વર્તમાનને સંપૂર્ણ સ્વીકારે છે તે પરમ સંતોષમાં સ્થિર છે. જેની કોઈ અપેક્ષા નથી વર્તમાન પાસેથી કે ભવિષ્ય પાસેથી, જેની કોઈ ફરિયાદ નથી વીતી ગયેલી ક્ષણો વિશે, તે જ પરમ પ્રસન્ન હોઈ શકે. તે કોઈ પણ કારણ વગર પ્રસન્ન છે, તે જ આશુતોષ હોઈ શકે. ભગવાન આશુતોષની તમે આરાધના

0: ના કરો છો માટે તે પ્રસન્ન થાય છે એવું નથી, એ પરમ સંતુષ્ટ પરમ પ્રસન્ન છે। ફક્ત આરાધના સાધના કરવાથી તમે વિમુખ હતા તે સન્મુખ થયા એટલું જ। તમે આશુતોષ બનવાની સાધના કરો એ જ ભગવાન આશુતોષની સાચી આરાધના છે। તમે પણ દુઃખમાં હો તો ભગવાન આશુતોષને યાદ કરો અને પ્રસન્નતાના ભાવને મનમાં આવવા દો, મનને શાંત થવા દો, શંકાઓ સવાલો અને સમસ્યાઓને શમવા દો, સમાધાન પામવા દો એમને। વર્તમાનને સ્વીકારી એમાં સંતોષ અનુભવી એમાં સ્થિર થવું એ જ તમારી અંદર રહેલ શિવતત્વની ભગવાન આશુતોષની તમારા શિવત્વની સાચી આરાધના છે।
1: આપ સાંભળી રહ્યા હતા ચિંતનાત્મક શ્રેણી અમૃતધારા, વિષય હતો આશુતોષ, વક્તા હતા મહંત પદ્મનાભજી। પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું।
2: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે શ્રી રામચરિત માનસ ગાન, સંગીત નિર્દેશક સતીશ ભાટિયા અને કલાકાર છે શ્રીકાંત પરગાંવકર અને રવિન્દ્ર સાઠે।

0: શ્રોત મિત્રો, આ સાથે જ શ્રીરામચરિતમાનસ ગાન કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે સુરસરિતા કાર્યક્રમ. શ્રોતા મિત્રો, આ કાર્યક્રમનો આરંભ કરીએ તે પહેલા સાંભળીએ આ વિજ્ઞાપન.
1: એક સંવેદનશીલ અને કલ્યાણકારી ઐતિહાસિક ખેડૂત લક્ષી નિર્ણય માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ખેડૂત હિતના દ્રઢ સંકલ્પ અને દૂરંદેશી વિઝનને સાકાર કરતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સંવેદનશીલ સરકારે વીજ ટાવર અને વીજ લાઇનના વળતરમાં ઐતિહાસિક વધારો કરીને રાજ્યના લાખો ખેડૂતોની ચિંતાઓને દૂર કરી છે. ખેડૂતોને જમીનની જંત્રીના દરે વળતરની જગ્યાએ હવે મળશે માર્કેટ રેટના બમણા ભાવ. હવે કલેક્ટરશ્રી અને ખેડૂત પ્રતિનિધિ વાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત. ખેડૂતોને નહીં રહે કોઈ સંશય, પહેલા ચૂકવાશે વળતર. એટલું જ નહીં, હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે. આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને વાચા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરિ. આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર.
0: કાર્યક્રમના આરંભે સાંભળીએ પ્રોફેસર ફિલ્મનું ગીત લતા મંગેશકરના સ્વરમાં.

શ્રોતા મિત્રો, હમણાં જ આપે ચોરી ચોરી ફિલ્મનું ગીત સાંભળ્યું, લતા મંગેશકર અને મન્ના ડેના યુગલ સ્વરમાં. આ સાથે સુર સરિતા કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 6:45 આપ સાંભળશો દિલ્હીથી સંસ્કૃતમાં સમાચાર.

શ્રોતા મિત્રો, હમણાં જ આપે શગુન ફિલ્મનું ગીત સાંભળ્યું, મોહમ્મદ રફી અને સુમન કલ્યાણપુરના યુગલ સ્વરમાં. આ સાથે જ સદાબહાર ગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી જ વારમાં આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. સાણંદમાં અત્યાધુનિક પ્લાન્ટના ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીએ દેશની યુવા શક્તિ અને કૌશલ્ય પર સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો. અમદાવાદ પોલીસ કમિશનરનો ચાર્જ સંભાળતા અનુપમસિંહ ગેહલોતે કહ્યું, નાગરિકોની સલામતીને પ્રાથમિકતા અપાશે. નમો સ્વચ્છતા અભિયાનના ચોથા દિવસે રાજ્યભરની 12,000થી વધુ આરોગ્ય સંસ્થાઓમાં 1,30,000થી વધુ બિનઉપયોગી વસ્તુઓની ઓળખ કરવામાં આવી. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 196 તાલુકામાં વરસાદ, 7 દિવસ રાજ્યમાં વરસાદ વરસવાની આગાહી. અને માન્ચેસ્ટર ખાતે રમાયેલી 5 મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની બીજી મેચમાં ભારતને ઇંગ્લેન્ડે 4 વિકેટથી હરાવ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે ગુજરાતના સાણંદમાં સીજી સેમી આઉટસોર્સ સેમીકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ સુવિધાનું ઉદઘાટન કર્યું. તેમણે કહ્યું કે દેશ ડિઝાઇન ઇન ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયાના પાયાના મંત્ર સાથે સફળતાપૂર્વક આગળ વધી રહ્યો છે. તેમણે દેશની અપાર કૌશલ્ય શક્તિ અને યુવાનોમાં અતૂટ વિશ્વાસ વ્યક્ત કર્યો.
1: ભારત ચિપ તો બનાયેગા હી, ભારત કા યુવા મેડ ઇન ઇન્ડિયા ચિપ પર AI, રોબોટિક્સ ઓર નેક્સ્ટ જેન ટેક ક્રાંતિ કો ભી ગતિ દેગા. મુજે ભારત કી યુવા શક્તિ પર, ભારત કી યુવા ટેલેન્ટ પર અતૂટ વિશ્વાસ હૈ. એ જો સેમીકન્ડક્ટર રેવોલ્યુશન ઓર AI રેવોલ્યુશન કા દોર હૈ, યે ભી અનગિનત નયે અવસર લેકર કે આ રહા હૈ.
0: પ્રધાનમંત્રીએ જણાવ્યું કે માઇક્રોન, કેઇન્સ અને સીજી સેમી જેવી અગ્રણી કંપનીઓએ માત્ર થોડા મહિનામાં રાજ્યમાં એક સાથે ઉત્પાદન શરૂ કર્યું છે. સ્થાનિક ઉદ્યોગો વ્યાપક આર્થિક અને રોજગારીની તકોમાં અનેક ગણો વધારો કરતા હોવાનું વર્ણવીને શ્રી મોદીએ જણાવ્યું કે આ ક્લસ્ટરની સાચી શક્તિ છે, જ્યાં એક ઉદ્યોગ અન્ય 10 ઉદ્યોગોને જન્મ આપે છે અને આખરે સમગ્ર પ્રદેશની અર્થવ્યવસ્થાને બદલી નાખે છે. પહેલા પ્રોડક્ટ, પછી કમ્પોનન્ટ્સ અને હવે સેમીકન્ડક્ટર. આ મેક ઇન ઇન્ડિયાનો નિર્ણાયક આગામી તબક્કો હોવાનું પણ પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું.
1: સાથીઓ, બીતે વર્ષો મેં હમને પૂરે ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ કો મજબૂત કિયા હૈ. આજ ભારત કા ટોટલ ઇલેક્ટ્રોનિક પ્રોડક્શન 2014 કે મુકાબલે લગભગ 7 ગુના બઢ ચુકા હૈ. ઇલેક્ટ્રોનિક્સ એક્સપોર્ટ લગભગ 11 ગુના બઢ ચુકા હૈ. સાથીઓ, હમારા પ્રયાસ સિર્ફ ફાઇનલ પ્રોડક્ટ મેં આત્મનિર્ભરતા તક સીમિત નહીં હૈ. હમારા પ્રયાસ કમ્પોનન્ટ્સ મેં ભી આત્મનિર્ભરતા કી તરફ હૈ.
0: અમદાવાદ શહેરના નવનિયુક્ત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે ગઈકાલે પોતાનો ચાર્જ સંભાળ્યો. ચાર્જ સંભાળતા તેમણે જણાવ્યું કે તેમની પ્રાથમિકતા કાયદો અને વ્યવસ્થા જાળવવાની અને જાહેર સલામતી સુનિશ્ચિત કરવાની રહેશે. તેમણે કહ્યું, જગન્નાથ રથયાત્રા સહિતના મુખ્ય કાર્યક્રમોનું સુગમ સંચાલન સુનિશ્ચિત કરવાની અને આગામી મોટા પાયે શહેરની માળખાકીય સુવિધાઓની પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી તૈયારીઓ સુનિશ્ચિત કરવાની પ્રાથમિકતા રહેશે.
2: જો અમારી અભી ટોપ મોસ્ટ પ્રિયોરિટી હૈ રથયાત્રા કી, જો ભગવાન જગન્નાથજી રથયાત્રા પૂરે શહેર કા સબસે બડા અમારા ત્યોહાર હૈ, વો ખૂબ અચ્છે સે પૂર્ણ હો જાય, એસા અમારા પ્રયાસ રહેગા. તો સાથો સાથ અમારે પોલીસ તરફ સે કોઈ મિસ બિહેવિયર પબ્લિક ના હો, યે હમ લોગ ઇન્શ્યોર કરેંગે. આને વાલે સમય મેં અમારા અમદાવાદ શહેર કે લોગો કો કિસી ભી પ્રકાર કી તકલીફ નહીં પડે, કોઈ અસામાજિક તત્વ ઉનકો જો પરેશાન નહીં કરે, જો હૈ ઉસકી પૂરી હમ લોગ ઇન્શ્યોર કરેંગે ઇસ ચીજ કો.
0: ચાર્જ સંભાળ્યા બાદ તેમણે નગરદેવી માં ભદ્રકાળીના દર્શન કર્યા હતા. રાજ્યભરમાં આરંભાયેલ નમો સ્વચ્છતા અભિયાન અંતર્ગત રાજ્યની સબ સેન્ટરથી લઈને મેડિકલ કોલેજ અને હોસ્પિટલો સુધીની તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓ ખાતે વ્યાપક સ્તરે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જેમાં ચોથા દિવસે રાજ્યભરની 12,000થી વધુ આરોગ્ય સંસ્થાઓમાં 1,31,299 બિનઉપયોગી વસ્તુઓની ઓળખ કરવામાં આવી, જે પૈકી 6,000થી વધુ વસ્તુઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો, જેને પરિણામે 822 જેટલા ઓરડા ખાલી થયા, જે આગામી સમયમાં ઉપયોગમાં લઈ શકાશે. અભિયાનના ચોથા દિવસે અંદાજે 1,288 જેટલી વસ્તુઓનું રિપેરિંગ કામ પૂર્ણ કરાયું. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 196 તાલુકામાં વરસાદ નોંધાયો, જેમાં સૌથી વધુ અમરેલીના ખાંભામાં 7.76 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. અમરેલીના રાજુલામાં 7.5, નવસારીના ગણદેવીમાં 6, ચીખલીમાં 5.67 અને ગીર સોમનાથના ઉનામાં 5.5 ઇંચ વરસાદ નોંધાયો.

0: માં હાલ સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે. જૂનાગઢના માંગરોળમાં ભારે વરસાદને પગલે હુસેનાબાદ પાસે હાઇવે બંધ થતા અટવાયેલા 900 લોકો માટે વહીવટીતંત્ર દ્વારા ભોજન સહિતની જરૂરી વ્યવસ્થા કરવામાં આવી. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં ચાલુ સિઝનમાં 6,292 ક્યુસેક પાણીની આવક નોંધાઈ. હાલ ઉકાઈ ડેમની સપાટી 308.61 ફૂટે પહોંચી છે. છોટાઉદેપુરમાં બોડેલી નજીકથી પસાર થતી ઓરસંગ નદી પરના બ્રિજ છેવાડે ગાબડું પડવાની જાણ થતાં જિલ્લા કલેક્ટરે ઘટનાસ્થળે પહોંચી તાત્કાલિક ગાબડું પૂરવાના આદેશ આપ્યા. અરવલ્લીમાં ભારે વરસાદની પગલે ઊભી થનારી પરિસ્થિતિને પહોંચી વળવા મોડાસા નગરપાલિકાનું ફાયર વિભાગ સજ્જ છે તેમ ફાયર અધિકારી હેમરાજસિંહ વાઘેલાએ જણાવ્યું હતું.
1: રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે નવીન અંડરવોટર સોના સ્કેનર ફાળવવામાં આવેલું છે નગરપાલિકા ખાતે, અને ગયા વર્ષે પણ રેસ્ક્યુ ક્રાફ્ટ જેના મદદથી આપણે ડૂબતા હોય માણસને બચાવી શકીએ છીએ. અંડરવોટર સોના સ્કેનર છે જેનો મદદ આપણને નદી તળાવની અંદર જે પણ વ્યક્તિ ડૂબી ગયેલ છે તો તેની બોડી શોધવા માટે આપણે એ મશીનનો ઉપયોગ, અને ટોટલ આપણે 100 ઉપર લાઈફ જેકેટ છે, 50 ઉપર લાઈફ બોયા રિંગ છે, અંડરવોટર ડ્રોન છે અને રેસ્ક્યુ ક્રાફ્ટ.
0: અમરેલીના મીઠાપુર ગામ નજીક ભારે વરસાદ વચ્ચે કન્ટેનર તણાયું. રાજુલાના ચોતરા ગામમાં મુશળધાર વરસાદ પડતા ધસમસતા પાણીમાંથી 2 બળદને બચાવી લેવાયા. ભાવનગર જિલ્લામાં પણ હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો. રાજકોટમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા નાગરિકો તાત્કાલિક સંપર્ક કરી શકે તે માટે વિવિધ તાલુકામાં કંટ્રોલ રૂમના નંબર જાહેર કરાયા છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsoneair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ EIR_ABADને ફોલો કરશો. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વિવિધ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આજે સુરત, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને દીવ જિલ્લામાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી હવામાન વિભાગના વડા ડોક્ટર AK દાસે જણાવી છે.
2: अभी तटीय क्षेत्र में पवन का जो दिशा है दक्षिण पश्चिम से पश्चिम दिशा से पवन चलने का स्थिति बने हुई है. जो स्पीड है 20 से 25 नॉट गास्टिंग टू 30 नॉट होने का संभावना रहेगा. और अहमदाबाद के लिए जनरली क्लाउडी स्काइज के साथ एक दो स्पेल लाइट टू मॉडरेट रेन का संभावना रहेगा और बिजली गिरने का संभावना रहेगा. और जो सी कंडीशन अभी वेरी रफ टू हाई होने का संभावना रहेगा और जो रेन और थंडरस्टॉर्म का भी संभावना है.
0: ક્રિકેટમાં ઇંગ્લેન્ડે ગઈકાલે માન્ચેસ્ટર ખાતે રમાયેલી 5 મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની બીજી મેચમાં ભારતને 4 વિકેટે હરાવ્યું. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટે 190 રન બનાવ્યા. જવાબમાં ઇંગ્લેન્ડે 19 ઓવરમાં 6 વિકેટે 191 રન બનાવીને મેચ જીતી લીધી. બંને દેશો વચ્ચેની ત્રીજી T20 આંતરરાષ્ટ્રીય મેચ મંગળવારે નોટિંગહામ ખાતે રમાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે અમદાવાદના આંબલી વિસ્તારમાં નવનિર્મિત સીતાવન ગીર ગૌશાળાનું લોકાર્પણ કરાયું. આ તકે રાજ્યપાલે ગૌશાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરી ઉપસ્થિત સૌને ગૌસેવાની સાથે પર્યાવરણના સંતુલનને જાળવી રાખવા, વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેનું જતન કરવા આગ્રહ કર્યો. રાજકોટના અમરાપુર ખાતે શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળિયાના અધ્યક્ષસ્થાને રોજગાર ભરતી મેળો અને કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો, જેમાં ઉપસ્થિત રહેલા 1800થી વધુ ઉમેદવારોમાંથી 780 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી. સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં વિવિધ વિકાસ કાર્યો અને નાગરિક સુવિધાઓની સમીક્ષા કરવા બેઠક યોજાઈ. બેઠકમાં શહેરમાં ચાલી રહેલા રોડ રસ્તા સહિતના આધુનિક સુવિધાઓના વિકાસ કાર્યોની સમીક્ષા કરવામાં આવી. મરીન ટાસ્ક ફોર્સ દ્વારા જામનગરના બેડી સચાણા ખાતે માછીમારો માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો, જેમાં માછીમારી કરતી વખતે અજાણી બોટ, શંકાસ્પદ વ્યક્તિઓ કે પદાર્થો નજરે ચડતા સુરક્ષા એજન્સીને જાણ કરવા અંગે માછીમારોને માર્ગદર્શન અપાયું. વલસાડ જિલ્લાના વાપીમાં ડુંગરા પોલીસે હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે એક યુવકને ઝડપી પાડ્યો. પોલીસે આરોપી પાસેથી 1,13,000 રૂપિયાથી વધુની કિંમતનો ગાંજો અને અન્ય મુદ્દામાલ મળી કુલ 1,90,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સાણંદમાં અત્યાધુનિક પ્લાન્ટના ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીએ દેશની યુવા શક્તિ અને કૌશલ્ય પર સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો. અમદાવાદ પોલીસ કમિશનરનો ચાર્જ સંભાળતા અનુપમસિંહ ગેહલોતે કહ્યું, નાગરિકોની સલામતીને પ્રાથમિકતા અપાશે. નમો સ્વચ્છતા અભિયાનના ચોથા દિવસે રાજ્યભરની 12,000થી વધુ આરોગ્ય સંસ્થાઓમાં 1,30,000થી વધુ બિનઉપયોગી વસ્તુઓની ઓળખ કરવામાં આવી. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 196 તાલુકામાં વરસાદ, 7 દિવસ રાજ્યમાં વરસાદ વરસવાની આગાહી. અને માન્ચેસ્ટર ખાતે રમાયેલી 5 મેચ

ની ટી20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની બીજી મેચમાં ભારતને ઇંગ્લેન્ડે 4 વિકેટે હરાવ્યું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. શ્રોતા મિત્રો, કાર્યક્રમના આરંભે સાંભળીએ આકાશવાણી ગાયક ગૃહ દ્વારા તુષાર શુક્લની આ રચના.

0: થઈ ગઈ વ્યવસ્થા. શેની ગુડીની ફીસ ની
1: દેખાડ.
0: 20,000 ની લોન તરત. ખબર છે કોણ આપી રહ્યું છે, વ્યાજ કેટલું છે?
1: લોન નિયંત્રિત સંસ્થાઓ પાસેથી જ લો, એટલું જ ઉધાર જેટલી જરૂરત, તે પણ તપાસીને. થઈ ગઈ વ્યવસ્થા. પગાર એડવાન્સમાં મોકલ્યો છે.
2: આરબીઆઈ કહે છે,
3: યોગ્ય નાણાકીય વર્તન કરે તમારું રક્ષણ.

આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર અને આપ માણી રહ્યા છો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. હું 12 માસનું ચોમાસું, તું ટહુ કે એક જ વાર, જો તું હોય ભીંજાવા તૈયાર તો હું વરસું અનરાધાર. આવો સાંભળીએ આકાશવાણી ગાયક વૃંદ દ્વારા સુરેશ ગાંધીની આ રચના.

0: શ્રોતા મિત્રો, આ સાથે જ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. થોડી જ વારમાં સાંભળશો ગુજરાતી.
1: નમસ્કાર. આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના મુલાકાતે જશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજથી 5 દિવસ કતાર, બહેરીન, કુવૈત અને ઓમાનની સત્તાવાર મુલાકાતે. સંસદનું ચોમાસું સત્ર 20 જુલાઈથી શરૂ થશે અને 13 ઓગસ્ટ સુધી ચાલશે. કેન્દ્ર સરકારે ભાવ સ્થિરતા બફર માટે ડુંગળીના ખરીદ ભાવમાં 13% વધારો કર્યો અને પુરૂષોની ક્રિકેટમાં 5 મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની બીજી મેચમાં ઇંગ્લેન્ડે ભારતને 4 વિકેટે હરાવ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તોના આમંત્રણ પર આવતીકાલે જકાર્તાની મુલાકાતે જવા રવાના થશે. પ્રધાનમંત્રી મોદીની ઇન્ડોનેશિયાની આ 4થી મુલાકાત છે. મે 2018માં ભારત ઇન્ડોનેશિયા સંબંધોને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી સુધી પહોંચાડવામાં આવ્યા બાદ આ તેમની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત છે. મુલાકાત દરમિયાન શ્રી મોદી શ્રી પ્રબોવો સુબિયાન્તો સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. પ્રધાનમંત્રી જકાર્તામાં ભારતીય સમુદાયને પણ સંબોધિત કરશે. દરમિયાન ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની એલ્બેનીઝે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગામી ઓસ્ટ્રેલિયા મુલાકાત પહેલા ભારતને એક મહત્વપૂર્ણ આર્થિક ભાગીદાર ગણાવ્યું છે. એક નિવેદનમાં ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી કાર્યાલયે જણાવ્યું હતું કે વિશ્વની સૌથી 4થી મોટી અને સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા તરીકે ભારત ઓસ્ટ્રેલિયા માટે એક મહત્વપૂર્ણ આર્થિક ભાગીદાર બનશે. શ્રી એલ્બેનીઝે જણાવ્યું હતું કે તેમના સંબંધો વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી પર આધારિત છે. તેમણે ઉમેર્યું હતું કે વેપાર, સંરક્ષણ, સુરક્ષા અને ટેકનોલોજીના ક્ષેત્રોમાં સહયોગ બંને દેશો માટે ફાયદાકારક સાબિત થઈ રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ ભાગીદારી ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બંને નેતાઓ મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયા ભારત વાર્ષિક નેતાઓના સંમેલનમાં મળશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના પ્રવાસે જઈ રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે ગુજરાતના સાણંદમાં અત્યાધુનિક સીજી સેમી આઉટસોર્સ સેમીકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટિંગ સેન્ટરનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. સભાને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આ વિકસિત ભારતની ઇલેક્ટ્રોનિક્સ ક્રાંતિનું આગળનું પગલું છે. દેશ પહેલાથી જ વિશ્વનો બીજો સૌથી મોટો મોબાઈલ ફોન ઉત્પાદક બન્યો છે. તેમણે કહ્યું કે સાણંદનું આ કેન્દ્ર સ્થાપિત ચીપ ઉત્પાદન ઇકોસિસ્ટમને મજબૂત બનાવશે, ટેકનોલોજીકલ સ્વનિર્ભરતાને પ્રોત્સાહન આપશે અને વૈશ્વિક સેમીકન્ડક્ટર મૂલ્ય શૃંખલામાં ભારતની સ્થિતિ સુધારશે.
2: ઠાન લેતા હૈ વો કરકે દિખાતા હૈ. 5 સાલ પહેલે ભારતને સંકલ્પ લિયા થા કે દેશ કો સેમી કન્ડક્ટર હબ બનાયેંગે. હમ ડિઝાઇન ઇન ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા કે મંત્ર કો લેકર આગે બઢે ઓર આજ દેશ કે તીસરે સેમી કન્ડક્ટર પ્લાન્ટ મે ભી ચીપ પેકેજિંગ કા કોમર્શિયલ પ્રોડક્શન શરૂ હો રહા હૈ.
1: પ્રધાનમંત્રીએ કહ્યું કે સાણંદ પ્લાન્ટ દર વર્ષે 20 કરોડ ચિપ્સનું ઉત્પાદન કરશે. તેમણે દર વર્ષે 500 કરોડ ચિપ્સનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક નક્કી કરવા બદલ અભિનંદન પાઠવ્યા. આ પ્રસંગે અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આ વર્ષના અંત સુધીમાં ભારતમાં 5 સેમીકન્ડક્ટર પ્લાન્ટ કાર્યરત થશે. શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે આ પ્લાન્ટમાં ઉત્પાદિત ચિપ્સનો ઉપયોગ કાર, સ્કૂટર અને વિવિધ ઔદ્યોગિક કાર્યોમાં થશે અને જાપાન, અમેરિકા અને યુરોપમાં તેની નિકાસ કરવામાં આવશે. આ અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના પચપદરામાં 1,05,000 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. તેમની એક દિવસની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીએ જોધપુર હવાઈ મથકે નવા ટર્મિનલ બિલ્ડિંગનું પણ ઉદઘાટન કર્યું હતું. ત્યારબાદ તેમણે બાલોતરા જિલ્લાના પચપદરા ખાતે દેશની

0: સૌથી આધુનિક ગ્રીનફિલ્ડ રિફાઇનરી કમ પેટ્રોકેમિકલ પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજથી 10 જુલાઈ સુધી કતાર, બહેરીન, કુવૈત અને ઓમાનની સત્તાવાર મુલાકાતે જશે. મુલાકાત દરમિયાન ડોક્ટર જયશંકર આ દેશોના વિદેશમંત્રીઓ સહિત અન્ય નેતાઓને પણ મળશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે મુલાકાતનો હેતુ આ દેશો સાથે ભારતના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાનો અને પ્રાદેશિક વિકાસ અને પરસ્પર હિતના મુદ્દાઓ પર ચર્ચા કરવાનો છે. ઓમાન બાદ ડોક્ટર જયશંકર 13 જુલાઈના રોજ ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના 2028-29 કાર્યકાળ માટે ભારતના અભિયાનની શરૂઆત કરશે. ત્યારબાદ તેઓ 14 અને 15 જુલાઈના રોજ બ્રેસેલ્સમાં ત્રીજી ભારત યુનિયન સંઘ વેપાર અને ટેકનોલોજી પરિષદની બેઠકમાં ભાગ લેશે તથા યુરોપિયન સંઘ અને બેલ્જિયમના વિદેશમંત્રીઓ સાથે વાતચીત કરશે. સંસદનું ચોમાસુ સત્ર 20 જુલાઈથી શરૂ થશે અને 13 ઓગસ્ટ સુધી ચાલશે. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 20 જુલાઈથી સંસદનું ચોમાસુ સત્ર બોલાવવાના સરકારના પ્રસ્તાવને મંજૂરી આપી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી રિજિજુએ જણાવ્યું હતું કે આ સત્ર રાષ્ટ્રીય મહત્વના મુદ્દાઓ પર અર્થપૂર્ણ ચર્ચા અને નિર્ણય લેવા પર ધ્યાન કેન્દ્રિત થશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ aiarnews_abadને ફોલો કરશો. સરકારે ભાવ સ્થિતિકરણ બફર માટે ડુંગળીના ખરીદ ભાવમાં 13% વધારો કર્યો છે. ડુંગળીનો ભાવ 1,876 રૂપિયાથી વધીને પ્રતિ ક્વિન્ટલ 2,125 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરાયો છે. અમારા સંવાદદાતાનો એક અહેવાલ સાંભળીએ.
1: સરકાર કે મૂલ્ય સ્થિરીકરણ બફર કે લીએ ભારતીય રાષ્ટ્રીય કૃષિ સહકારી વિપણન સંઘ લિમિટેડ ઓર ભારતીય રાષ્ટ્રીય સહકારી ઉપભોક્તા સંઘ લિમિટેડ કે માધ્યમ સે પ્યાઝ કી ખરીદ જારી હૈ. કૃષિ ઓર કિસાન કલ્યાણ વિભાગ કે વર્ષ 2025-26 કે દૂસરે અગ્રિમ અનુમાન કે અનુસાર પ્યાઝ કા ઉત્પાદન 307 લાખ મેટ્રિક ટન સે અધિક હોને કા અનુમાન હૈ. મંત્રાલય ને કહા કે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ ઓર ગુજરાત મે વર્તમાન સ્ટોક પર્યાપ્ત હૈ ઓર ફિલહાલ પ્યાઝ કે ભંડાર મે કોઈ કમી નહીં હૈ. અખિલ ભારતીય ઔસત ખુદરા મૂલ્ય 31 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હૈ. પ્યાઝ કા નિર્યાત ભી સામાન્ય હૈ. ઇસ વર્ષ જૂન મે લગભગ 1,50,000 મેટ્રિક ટન પ્યાઝ કા નિર્યાત હુઆ હૈ. સકલેન અખ્તર, આકાશવાણી સમાચાર, દિલ્હી.
0: પુરુષોની ક્રિકેટમાં ઇંગ્લેન્ડે ગઈકાલે માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર ખાતે 5 મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની બીજી મેચમાં ભારતને 4 વિકેટથી હરાવ્યું. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટે 190 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડે 191 રનના લક્ષ્યાંકનો પીછો કરતા 19 ઓવરમાં 6 વિકેટે 191 રન બનાવી લીધા હતા અને મેચ જીતી લીધી હતી. જેકબ બેથલેનને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. બંને દેશો વચ્ચેની ત્રીજી T20 આંતરરાષ્ટ્રીય મેચ મંગળવારે નોટિંગહામના ટ્રેન્ટ બીચ ખાતે રમાશે. આઈસીસી મહિલા T20 ક્રિકેટ વિશ્વકપની ફાઇનલમાં આજે લંડનના લોર્ડ્સ ખાતે ઇંગ્લેન્ડનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે થશે. બંને ટીમો અપરાજિત રહીને ફાઇનલમાં પહોંચી હતી. આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે કરણ મકવાણા.
2: આજના મોટાભાગના અખબારોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે સાણંદમાં સેમિકન્ડક્ટર સુવિધાના ઉદઘાટન અંગેના સમાચાર હેડલાઇનમાં વાંચવા મળી રહ્યા છે. દિવ્ય ભાસ્કરની હેડલાઇન છે, સાણંદમાં બનેલી સેમિકન્ડક્ટર ચીપની મલેશિયામાં નિકાસ કરાઈ, પીએમ મોદીએ પ્લાન્ટનું ઉદઘાટન કર્યું. ગુજરાત સમાચાર લખે છે, સાણંદ સિલિકોન ગેટવે મોદીનું સાકાર થતું સ્વપ્ન.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની મુલાકાતે જશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજથી 5 દિવસ કતાર, બહેરીન, કુવૈત અને ઓમાનની સત્તાવાર મુલાકાતે. સંસદનું ચોમાસુ સત્ર 20 જુલાઈથી શરૂ થશે અને 13 ઓગસ્ટ સુધી ચાલશે. કેન્દ્ર સરકારે ભાવ સ્થિરતા બફર માટે ડુંગળીના ખરીદ ભાવમાં 13% વધારો કર્યો અને પુરૂષોની ક્રિકેટમાં 5 મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની બીજી મેચમાં ઇંગ્લેન્ડે ભારતને 4 વિકેટે હરાવ્યું. હવે પછી

0: આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા.
2: એક સંવેદનશીલ અને કલ્યાણકારી ઐતિહાસિક ખેડૂત લક્ષી નિર્ણય માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ખેડૂત હિતના દ્રઢ સંકલ્પ અને દૂરંદેશી વિઝનને સાકાર કરતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સંવેદનશીલ સરકારે વીજ ટાવર અને વીજ લાઇનના વળતરમાં ઐતિહાસિક વધારો કરીને રાજ્યના લાખો ખેડૂતોની ચિંતાઓને દૂર કરી છે. ખેડૂતોને જમીનની જંત્રીના દરે વળતરની જગ્યાએ હવે મળશે માર્કેટ રેટના બમણા ભાવ. હવે કલેક્ટરશ્રી અને ખેડૂત પ્રતિનિધિ વાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત. ખેડૂતોને નહીં રહે કોઈ સંશય, પહેલા ચૂકવાશે વળતર. એટલું જ નહીં, હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે. આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને વાચા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરી. આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર.
3: સૈયર મારી માડીએ ઓડણી માટા કી.
4: શું આજનું સોશિયલ મીડિયા આપણને દરેક સ્ત્રીની વાત કહી શકે છે?
5: શું આજનો મોબાઈલ સ્ત્રીના અંતરની છબી દેખાડી શકે છે?
4: શું તમારા ચેટ બોક્સમાં સ્ત્રી હૃદયની વણ કહેવાયેલી વાતો છે?
5: શું સ્ત્રી પોતે પોતાની વાત કહી શકે છે ખરી?
4: મહોતું વાર્તાકાર રામ મોરે લિખિત વાર્તા સંગ્રહનું ધારાવાહિક પઠન અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી. તારીખ 6 જુલાઈ 2026 થી દર સોમવારે બપોરે 12:30 વાગે સાંભળવાનું ચૂકતા નહીં.
5: મહોતું.
2: એક સંવેદનશીલ અને કલ્યાણકારી ઐતિહાસિક ખેડૂત લક્ષી નિર્ણય માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ખેડૂત હિતના દ્રઢ સંકલ્પ અને દૂરંદેશી વિઝનને સાકાર કરતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સંવેદનશીલ સરકારે વીજ ટાવર અને વીજ લાઇનના વળતરમાં ઐતિહાસિક વધારો કરીને રાજ્યના લાખો ખેડૂતોની ચિંતાઓને દૂર કરી છે. ખેડૂતોને જમીનની જંત્રીના દરે વળતરની જગ્યાએ હવે મળશે માર્કેટ રેટના બમણા ભાવ. હવે કલેક્ટરશ્રી અને ખેડૂત પ્રતિનિધિ વાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત. ખેડૂતોને નહીં રહે કોઈ સંશય, પહેલા ચૂકવાશે વળતર. એટલું જ નહીં, હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે. આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને વાચા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરી. આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર.

0: हर घर की वाणी आकाशवाणी, हर दिल की वाणी आकाशवाणी, और दिलों को जोड़ने के लिए हम आ रहे हैं बस एक क्लिक पर। हमारे स्टेशन्स लाइव, मन की बात, संगीत, ड्रामा, स्पोर्ट्स, पल पल की भरोसेमंद खबर, हमारे वेबसाइट akashvani.gov.in पर। नया भारत, नया आकाशवाणी।
1: છેલ્લા 21 વર્ષથી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળું ગુજરાત આવી રહ્યો છે હવે નવા સ્વરૂપે।
2: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળું ગુજરાત।
3: શ્રોતા મિત્રો, બરાબર 8 વાગે આપ સાંભળશો દિલ્હીથી હિન્દીમાં સમાચાર, અને ત્યારબાદ 8 વાગીને 15 મિનિટે અંગ્રેજીમાં।

શ્રોતા મિત્રો, આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર અને આપ માણી રહ્યા છો સદાબહાર ગીત કાર્યક્રમમાં. હવે સાંભળીએ લગે રહો મુન્ના ભાઈ ફિલ્મનું ગીત સોનુ નિગમ અને શ્રેયા ઘોષાલના સ્વરમાં.

શ્રોતા મિત્રો, હમણાં જ આપે હમ દિલ દે ચુકે સનમ ફિલ્મનું ગીત સાંભળ્યું, અલકા યાજ્ઞિક, ઉદિત નારાયણ અને સાથીઓના સ્વરમાં. અને કાર્યક્રમમાં હવે સાંભળીએ ચાંદની ફિલ્મનું ગીત. કલાકાર છે સુરેશ વાડેકર અને અનુપમા દેશપાંડે.

0: શું આજનું સોશિયલ મીડિયા આપણને દરેક સ્ત્રીની વાત કહી શકે છે?
1: શું આજનો મોબાઈલ સ્ત્રીના અંતરની છબી દેખાડી શકે છે?
0: શું તમારા ચેટ બોક્સમાં સ્ત્રી હૃદયની વણ કહેવાયેલી વાતો છે?
1: શું સ્ત્રી પોતે પોતાની વાત કહી શકે છે ખરી?
0: મહોતું વાર્તાકાર રામ મોરે લિખિત વાર્તા સંગ્રહનું ધારાવાહિક પઠન અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી. તારીખ 6 જુલાઈ 2026 થી દર સોમવારે બપોરે 12:30 વાગે સાંભળવાનું ચૂકતા નહીં.
2: મહોતું.
3: શ્રોતા મિત્રો, આ સાથે જ સદાબહાર ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે માહિતી અને મનોરંજનનો દૈનિક કાર્યક્રમ સવારે સવારે.

0: Somebody.
1: ગુડ મોર્નિંગ દોસ્તો, સવારે સવારે કાર્યક્રમમાં આપ સૌ શ્રોતા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. શ્રોતા મિત્રો, આજે કરીશું આપણે કેટલીક સરસ મજાની વાતો અને સાંભળીશું કેટલાક સુરીલા ગીતો. મિત્રો, આજની વાત કરીએ, આજે છે 5 જુલાઈ. આપ સૌ જાણતા જ હશો કે દર વર્ષે જુલાઈના પહેલા અઠવાડિયે એટલે કે 1 જુલાઈથી લઈને 7 જુલાઈ સુધી વન મહોત્સવ સપ્તાહ ઉજવવામાં આવે છે. આ મહોત્સવ દરમિયાન વૃક્ષારોપણ કરવામાં આવે છે અને પર્યાવરણનું રક્ષણ કરવા માટે સૌને પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ સપ્તાહનો ઉદ્દેશ એ જ છે કે લોકો વધુ ને વધુ વૃક્ષો વાવે અને પર્યાવરણની રક્ષા કરે. આવો સાંભળીએ સુંદર મજાનું ગીત સોનુ નિગમ અને અલકા યાજ્ઞિકના યુગલ સ્વરમાં. ફિલ્મ છે રેફ્યુજી.

0: વિડિયો લાઇક કરવાના પૈસા મળશે. સો ઇઝી.
1: પસાણો.
2: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. આરબીઆઈ કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.
3: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
4: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય,

0: अजाणे लिंक्स पर क्लिक ना करो, RBI कहे छे
1: जानकार बनो, सतर्क रहो।
2: अल्या सिकंदर, तू अत्यारे दरिये जाय छे?
3: अरे ना भाई ना, मने खबर छे के मॉनसून ब्रेक दरमियान दरिये न जवाय अने माछीमारी न कराय, समझ्यो?
2: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે, અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી। આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી। ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત।
4: એક સંવેદનશીલ અને કલ્યાણકારી ઐતિહાસિક ખેડૂત લક્ષી નિર્ણય માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ખેડૂત હિતના દ્રઢ સંકલ્પ અને દૂરંદેશી વિઝનને સાકાર કરતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સંવેદનશીલ સરકારે વીજ ટાવર અને વીજ લાઇનના બળતરમાં ઐતિહાસિક વધારો કરીને રાજ્યના લાખો ખેડૂતોની ચિંતાઓને દૂર કરી છે। ખેડૂતોને જમીનની જંત્રીના દરે વળતરની જગ્યાએ હવે મળશે માર્કેટ રેટના બમણા ભાવ। હવે કલેક્ટરશ્રી અને ખેડૂત પ્રતિનિધિ વાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત। ખેડૂતોને નહીં રહે કોઈ સંશય, પહેલા ચૂકવાશે બળતર। એટલું જ નહીં, હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે। આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને વાચા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરી। આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર।
5: શ્રોતા મિત્રો, આપ માણી રહ્યા છો સવારે સવારે કાર્યક્રમ, અને આપણે વાત કરી રહ્યા હતા વન મહોત્સવ સપ્તાહની। શ્રોતા મિત્રો, આ ઉત્સવની શરૂઆત વર્ષ 1950માં તત્કાલીન કેન્દ્રીય મંત્રી કનૈયાલાલ માણિકલાલ મુનશી દ્વારા કરવામાં આવી હતી। આ સપ્તાહ દરમિયાન લોકો શાળાઓ અને સરકાર દ્વારા લાખો નવા છોડો અને વૃક્ષો વાવવામાં આવે છે। પર્યાવરણનું જતનમાં ગુજરાત રાજ્યના આ ઉત્સવમાં દર વર્ષે સક્રિય ભૂમિકા ભજવે છે। આવો સાંભળીએ સપને ફિલ્મનું ગીત હરિહરન અને સાધના સરગમના સ્વરમાં।

0: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: એક સંવેદનશીલ અને કલ્યાણકારી ઐતિહાસિક ખેડૂત લક્ષી નિર્ણય માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ખેડૂત હિતના દ્રઢ સંકલ્પ અને દૂરંદેશી વિઝનને સાકાર કરતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સંવેદનશીલ સરકારે વીજ ટાવર અને વીજ લાઇનના વળતરમાં ઐતિહાસિક વધારો કરીને રાજ્યના લાખો ખેડૂતોની ચિંતાઓને દૂર કરી છે. ખેડૂતોને જમીનની જંત્રીના દરે વળતરની જગ્યાએ હવે મળશે માર્કેટ રેટના બમણા ભાવ. હવે કલેક્ટરશ્રી અને ખેડૂત પ્રતિનિધિ વાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત. ખેડૂતોને નહીં રહે કોઈ સંશય, પહેલા ચૂકવાશે વળતર. એટલું જ નહીં, હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે. આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને પાછા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરિ. આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર.
2: શ્રોતા મિત્રો, કાર્યક્રમમાં હવે સાંભળી

0: અરે ભાઈ તે આ સાંભળ્યું, આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
1: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: એક સંવેદનશીલ અને કલ્યાણકારી ઐતિહાસિક ખેડૂત લક્ષી નિર્ણય માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ખેડૂત હિતના દ્રઢ સંકલ્પ અને દૂરંદેશી વિઝનને સાકાર કરતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સંવેદનશીલ સરકારે વીજ ટાવર અને વીજ લાઇનના વળતરમાં ઐતિહાસિક વધારો કરીને રાજ્યના લાખો ખેડૂતોની ચિંતાઓને દૂર કરી છે. ખેડૂતોને જમીનની જંત્રીના દરે વળતરની જગ્યાએ હવે મળશે માર્કેટ રેટના બમણા ભાવ. હવે કલેક્ટરશ્રી અને ખેડૂત પ્રતિનિધિ વાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત. ખેડૂતોને નહીં રહે કોઈ સંશય, પહેલા ચૂકવાશે વળતર. એટલું જ નહીં, હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે. આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને વાચા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરી. આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર.
3: શ્રોતા મિત્રો, આજે છે 5 જુલાઈ. પીવી સિદ્ધુ એટલે કે પુરસલા વેંકટ સિદ્ધુ, જે ભારતની મહાન બેડમિન્ટન ખેલાડી છે, આજે તેમનો જન્મદિવસ છે. તેમનો જન્મ 5 જુલાઈ 1995

રોજ હૈદરાબાદમાં થયો હતો. તેઓ ઓલિમ્પિકમાં બે વ્યક્તિગત મેડલ જીતનારા પ્રથમ ભારતીય મહિલા ખેલાડી છે. તેમણે 2016માં રિયો ઓલિમ્પિક્સમાં સિલ્વર મેડલ અને 2020માં ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. સિંધુને દેશના સર્વોચ્ચ રમત સન્માન એટલે કે ખેલ રત્ન અને પદ્મભૂષણથી પણ નવાજવામાં આવ્યા છે. તેમના માતા પિતા પણ રાષ્ટ્રીય સ્તરના વોલીબોલ ખેલાડી રહી ચૂક્યા છે. તેઓ 2019માં વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતનારા પ્રથમ ભારતીય પણ બન્યા હતા. આવો સાંભળીએ હમજોલી ફિલ્મનું ગીત મહંમદ રફી અને આશા ભોસલેના સ્વરમાં.

શ્રોતા મિત્રો, આ ગીત સાથે જ મને એટલે કે આપની રેડિયો દોસ્ત મોનિકા ત્રિવેદીને પણ રજા આપશો. રોજ મળીશું આ કાર્યક્રમ અંતર્ગત, માણીશું કેટલાક માહિતી અને સુંદર માહિતીઓ સાથે આપણે માણીશું કેટલાક સુંદર સુરીલા ગીતો.

0: શ્રોતા મિત્રો, સવારે સવારે કાર્યક્રમનું પ્રસારણ આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે ગુજરાતી ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ. શ્રોતા મિત્રો, આ કાર્યક્રમનો આરંભ કરીએ તે પહેલા સાંભળીએ વિજ્ઞાપન.
1: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
2: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજો?
1: એ બરાબર. મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: એક સંવેદનશીલ અને કલ્યાણકારી ઐતિહાસિક ખેડૂત લક્ષી નિર્ણય માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ખેડૂત હિતના દ્રઢ સંકલ્પ અને દૂરંદેશી વિઝનને સાકાર કરતા

માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સંવેદનશીલ સરકારે વીજ ટાવર અને વીજ લાઇનના વળતરમાં ઐતિહાસિક વધારો કરીને રાજ્યના લાખો ખેડૂતોની ચિંતાઓને દૂર કરી છે. ખેડૂતોને જમીનની જંત્રીના દરે વળતરની જગ્યાએ હવે મળશે માર્કેટ રેટના બમણા ભાવ. હવે કલેક્ટરશ્રી અને ખેડૂત પ્રતિનિધિ વાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત. ખેડૂતોને નહીં રહે કોઈ સંશય, પહેલા ચૂકવાશે વળતર. એટલું જ નહીં, હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે. આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને વાચા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરી. આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર.

0: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
1: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: એક સંવેદનશીલ અને કલ્યાણકારી ઐતિહાસિક ખેડૂત લક્ષી નિર્ણય માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ખેડૂત હિતના દ્રઢ સંકલ્પ અને દૂરંદેશી વિઝનને સાકાર કરતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સંવેદનશીલ સરકારે વીજ ટાવર અને વીજ લાઇનના વળતરમાં ઐતિહાસિક વધારો કરીને રાજ્યના લાખો ખેડૂતોની ચિંતાઓને દૂર કરી છે. ખેડૂતોને જમીનની જંત્રીના દરે વળતરની જગ્યાએ હવે મળશે માર્કેટ રેટના બમણા ભાવ. હવે કલેક્ટરશ્રી અને ખેડૂત પ્રતિનિધિ વાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત. ખેડૂતોને નહીં રહે કોઈ સંશય, પહેલા ચૂકવાશે વળતર. એટલું જ નહીં, હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે. આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને વાચા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરી. આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર.

0: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવૈયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: એક સંવેદનશીલ અને કલ્યાણકારી ઐતિહાસિક ખેડૂત લક્ષી નિર્ણય માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ખેડૂત હિતના દ્રઢ સંકલ્પ અને દૂરંદેશી વિઝનને સાકાર કરતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સંવેદનશીલ સરકારે વીજ ટાવર અને વીજ લાઇનના વળતરમાં ઐતિહાસિક વધારો કરીને રાજ્યના લાખો ખેડૂતોની ચિંતાઓને દૂર કરી છે. ખેડૂતોને જમીનની જંત્રીના દરે વળતરની જગ્યાએ હવે મળશે માર્કેટ રેટના બમણા ભાવ. હવે કલેક્ટરશ્રી અને ખેડૂત પ્રતિનિધિ વાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત. ખેડૂતોને નહીં રહે કોઈ સંશય, પહેલા ચૂકવાશે વળતર. એટલું જ નહીં, હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે. આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને વાચા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરી. આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર.
2: શ્રોતા મિત્રો, હમણાં જ આપે સાંભળ્યું રેખા ત્રિવેદી અને ઉદય મજુમદારના કંઠે રમેશ પારેખની રચના, અને હવે સાંભળીએ શ્રેયા ઘોષાલના કંઠે ઉમા શંકર જોશીની આ રચના.

શ્રોતા મિત્રો, આ ગીત સાથે જ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી જ વારમાં આપ સાંભળશો મુખ્ય સમાચાર.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. સંસદનું ચોમાસું સત્ર 20 જુલાઈથી 13 ઓગસ્ટ સુધી ચાલશે. ગુજરાતના સાણંદમાં અત્યાધુનિક પ્લાન્ટના ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીએ દેશની યુવા શક્તિ અને કૌશલ્ય પર સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની મુલાકાતે જશે. ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની આલ્બેનીઝે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગામી ઓસ્ટ્રેલિયા મુલાકાત પહેલા ભારતને એક મહત્વપૂર્ણ આર્થિક ભાગીદાર ગણાવ્યું. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજથી 5 દિવસ કતાર, બહેરીન, કુવૈત અને ઓમાનની સત્તાવાર મુલાકાતે. કેન્દ્ર સરકારે ભાવ સ્થિરતા માટે ડુંગળીના ખરીદભાવમાં 13% વધારો કર્યો. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું, ઇથેનોલ કોઈ નવો ખ્યાલ નથી અને તેનો ઉપયોગ 1 સદીથી વધુ સમયથી થઈ રહ્યો છે. છત્તીસગઢના પ્રખ્યાત પાંડવાની ગાયિકા પદ્મવિભૂષણ તીજનબાઈનું નિધન. અમરનાથ યાત્રાના પહેલા 2 દિવસ દરમિયાન 32,300

0: 73 ભક્તોએ પવિત્ર ગુફામાં બાબા બર્ફાનીના દર્શન કર્યા. જમ્મુ અને કાશ્મીરમાં પ્રતિબંધિત સંગઠન લશ્કરે તૈયબાના બે આતંકવાદીને ઘેરી લીધા બાદ સેનાએ શોપિયા જિલ્લામાં આતંકવાદ વિરોધી કાર્યવાહી શરૂ કરી. વેનેઝુએલામાં ભૂકંપમાં મૃત્યુઆંક 2954 પર પહોંચ્યો. અમદાવાદ અને ગાંધીનગરને જોડતા માર્ગ પર જિલ્લાના પ્રથમ કેબલ સ્ટેટ બ્રિજનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરાશે. અમદાવાદ પોલીસ કમિશનરનો ચાર્જ સંભાળતા અનુપમસિંહ ગેહલોતે કહ્યું, નાગરિકોની સલામતીને પ્રાથમિકતા અપાશે. નમો સ્વચ્છતા અભિયાનના ચોથા દિવસે રાજ્યભરની 12,000થી વધુ આરોગ્ય સંસ્થાઓમાં 1,30,000થી વધુ બિનઉપયોગી વસ્તુઓની ઓળખ કરાઈ. સુરેન્દ્રનગરમાં ખનીજ ચોરી અને અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા 26 શખ્સ તડીપાર. વલસાડ જિલ્લાના વાપીમાં ડુંગરા પોલીસે હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે એક યુવકને ઝડપી પાડ્યો. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 196 તાલુકામાં વરસાદ, 7 દિવસ રાજ્યમાં વરસાદ વરસવાની આગાહી. હવે પછી આપ 11 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે બાળકો માટેનો વિશેષ કાર્યક્રમ રંગ રંગ વાતળિયા. આ કાર્યક્રમમાં આપ સાંભળશો વન મહોત્સવ પાર સંકલિત પ્રોગ્રામ. વક્તા છે પારુલ બારોટ તથા ચોકલેટ ડે પર વાત કરશે દેશના અધવાડિયો.
2: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર પ્રસ્તુત છે બાળ મિત્રો માટે રંગ રંગ વાદળિયા. કેમ છો વાલા બાળ દોસ્તો? આપ સૌ વરસાદની આતુરતાથી રાહ જોતા હશો. કેમ? ગરમી પુષ્કળ પડી અને હવે આપણે કાગ ડોળે રાહ જોઈ રહ્યા છીએ વરસાદની, અને જોત જોતામાં આવી ગયો જુલાઈ મહિનો. તો બાળ દોસ્તો, આજનો ખાસ એપિસોડ વન મહોત્સવને સમર્પિત છે. દર વર્ષે 1 જુલાઈથી 7 જુલાઈ સુધી દેશભરમાં વન મહોત્સવ સપ્તાહ ઉજવવામાં આવે છે. વૃક્ષો અને છોડ આપણને તાજી હવા, ફળો અને છાંયડો જ નહીં પણ સંતુલિત વાતાવરણ પણ જાળવી રાખે છે. કેમ? આપણે હમણાં જ જોયું કે ગરમીમાં આપણી હાલત કેવી થાય છે. જ્યાં છાંયડો હોય છે ત્યાં આપણે જઈને ઊભા રહીએ છીએ, પણ જો ઝાડ જ ના હોય, વૃક્ષો જ ના હોય, વન ના હોય તો શું થાય? બાળ દોસ્તો, તો આ ખાસ પ્રસંગે પારુલ બારોટ દ્વારા રજૂ કરાયેલ મનોરંજક અને પ્રેરણાદાયી વાર્તાઓ અને કવિતાઓ સાંભળીએ, જે આપણને પ્રકૃતિને પ્રેમ કરવાનું અને વધુ વૃક્ષો વાવવાનું શીખવશે. તો હરિયાળી અને ખુશીથી ભરેલી આ સુંદર પ્રસ્તુતિ માટે તૈયાર થઈ જાઓ. તો સાંભળીએ પારુલ બારોટને.
3: નમસ્કાર મિત્રો, હું પારુલ બારોટ આપ સૌ માટે સરસ મજાની એક વાર્તા લઈને આવી છું. અત્યારે જુલાઈ મહિનો ચાલે છે એટલે વન મહોત્સવનો મહિનો, તો આપણે સૌ આ વન મહોત્સવને ઉજવવા માટે ભેગા થયા છીએ અને સરસ મજાની એક વાર્તા લઈને આવી છું. વેકેશનનો સમય હતો અને લડ્ડુને મામાના ઘરે જવું હતું. લડ્ડુ અને એના મમ્મી પપ્પા મામાના ઘરે ગયા અને ત્યાં જઈ અને મામાના ઘરે તો મજા જ કરવાની હોય. રોજ જે લડ્ડુ બહાર ફરવા જાય, રમવા જાય, મસ્તી કરે, મજા કરે અને મોજ કરે. પણ લડ્ડુના નાના અને નાની રોજ સવારે અને સાંજે આંગણામાં આવેલા બગીચાનું કામ કરતા. લડ્ડુને બહાર ફરવાનું મન થતું એટલે એ રોજ ખીજાતો અને કહેતો, તમે શું રોજ જે આ ઝાડ પાંદડા સાથે મસ્તી કરો છો, રોજે શું નવું નવું વાવો છો, આ રોજે માટીમાં કેમ કામ કરો છો? ત્યારે નાનીએ લડ્ડુને પાસે બેસાડી અને કહ્યું, જુઓ બેટા, આ લીલા લીલા પાનવાળા જે મસ્ત મજાના છોડ છે ને, એ આપણા માટે ખૂબ ઉપયોગી છે. લડ્ડુને કંઈ સમજ પડી નહીં, છતાં પણ નાનું પાસે ગયો અને પછી નાનું એ કીધું કે જો બેટા, આ નાના નાના છોડવા છે એ મોટા થાય, મોટા થયા પછી ફૂલ આપે, ફળ આપે, ઔષધિ આપે, એમાંથી આપણને ઘણું બધું પ્રાપ્ત થાય છે. આવી વાતો લડ્ડુને બિલકુલ સમજમાં આવી નહીં. પછી એક વખત એવું બન્યું કે

નાનું અને નાની, મમ્મી અને પપ્પા, લડ્ડુ બધા સાથે ક્યાંક ફરવા નીકળ્યા. એ તો ગાડી લઈને બહુ દૂર દૂર જંગલ બાજુ નીકળી ગયા. જંગલનો રસ્તો ઊંચો નીચો, પર્વત પથ્થર ખાડો ટેકરો એવો હતો. ગાડીમાં બધા ઝોલા ખાતા ખાતા ખૂબ આગળ નીકળી ગયા. એકાએક એવું બન્યું કે પપ્પાનું સ્ટેરિંગ ખાડો આવતા ફરી ગયું અને ગાડી એકદમ ખાડામાં ધસી પડી. પણ મોટા મોટા બે વૃક્ષો હતા, એ વૃક્ષને ઓથે ગાડી એકદમ અટકી ગઈ અને ખીણમાં પડતા બધા જ બચી ગયા. બધાનો જીવ તાળવે ચોંટી ગયો હતો. ધીરે ધીરે દરવાજો ખોલી બધા નીચે ઉતર્યા અને પપ્પા મમ્મી નાના નાની બધાને વળગીને લડ્ડુ ખૂબ જ રડવા લાગ્યો. એ તો બહુ જ ગભરાઈ ગયો હતો. ત્યારે નાનું અને નાનીએ એને ખોળામાં લઈ અને ખૂબ પ્રેમથી સમજાવ્યો અને પછી કીધું, જો તને આજે સમજણ પડી આ વૃક્ષ કેટલા ઉપયોગી છે. જો આ બે વૃક્ષ આપણી ગાડીને ના બચાવત તો આપણે બધા ખીણમાં પડી જાત, તો શું થાત. લડ્ડુ એમની વાત ધ્યાનથી સાંભળવા લાગ્યો અને પછી એ જોર જોરથી તાળી પાડી અને હસવા લાગ્યો. ને પછી રોજ સવારે જ્યારે નાનું અને નાની ગાર્ડનમાં કામ કરવા જાય ત્યારે લડ્ડુ પણ જતો અને બધા કામ એમની સાથે કરતો. એણે તો સ્કૂલમાં ટીચર આગળ, મિત્રો આગળ, બધાની આગળ વૃક્ષનો મહિમા કીધો અને પોતાની સાથે બનેલી જે ઘટના હતી એ ઘટનાનું પણ વર્ણન કર્યું. તો બોલો મિત્રો, તમે શું કહો છો? દરેકની બર્થડે હોય કે દરેકનો કોઈ સારો પ્રસંગ હોય ત્યારે આપણે સૌએ એક મસ્ત મજાનો છોડ ભેટમાં આપવો જ જોઈએ. આ વાર્તા આપણને આ શીખવે છે. તો વન મહોત્સવ સૌને મુબારક. સૌ મજ મસ્તીથી લીલોતરીને માણો તેવી શુભેચ્છા. નમસ્તે મિત્રો, હવે આપણે વન મહોત્સવ માટે એક મસ્ત મજાનું ગીત લઈને આવીશું. કારણ કે આપણે બહુ જોઈ રહ્યા છીએ ચારે બાજુ કે કોંક્રિટના જંગલો વધી રહ્યા છે, ઝાડવા કપાઈ રહ્યા છે, લીલોતરી ઓછી થતી જાય છે. તો એ જ બાબતને લઈને એક મસ્ત મજાનું બાળગીત લઈને આવી છું. સાંભળો મિત્રો.

એક બીજું બાળ ગીત આપ સૌની સમક્ષ રજૂ કરી રહી છું. ચકલી પોપટ મેં નારાણી ક્યાં જઈની સંતાયા, ચકલી

0: साया, चकली पोपट में नारायणी क्या जई ने संताया, चकली पोपट में नारायणी क्या जई ने संताया।
1: बाळ मित्रो, तमारी आगळ हूँ एक वृक्षनी वात करू छू, कारण के अत्यारे जे मोटा मोटा मकान अने फ्लेट बनी रह्या छे, त्यारे પોતાના વિકાસ માટે, પોતાના ઘર બનાવવા માટે વૃક્ષનું નિકંદન નીકળી રહ્યું છે. તો આ વૃક્ષ પોકે પોકે રડે છે અને ફરિયાદ કરે છે, તો એની ફરિયાદ આપણે સાંભળવી જોઈએ ને? તો ચલો આજે વૃક્ષની ફરિયાદ સાંભળીએ.

તો મિત્રો, વૃક્ષની ફરિયાદ સાંભળી અને આપણે સૌ એક સરસ મજાનું નાનકડું એવું ગીત લઈને આનંદ કરીએ.

0: ખાતર પાણી આપે સાથે ચોકલેટ લાવે જી, નાના ખાતર પાણી આપે સાથે ચોકલેટ લાવે જી. વન મહોત્સવ વન મહોત્સવ વન મહોત્સવ આવ્યો જી, જુલાઈ મહિનો આવ્યો ભાઈ વન મહોત્સવ લાવ્યો જી. તો મિત્રો કેવું લાગ્યું તમને, મજા આવી ને? નમસ્કાર.
1: વાહ વાહ, શું વાત છે, સરસ સરસ કવિતાઓ આપણે સાંભળી વન મહોત્સવને અનુલક્ષીને. તો બાળ દોસ્તો, ચોકલેટનો ઉલ્લેખ થતાં જ તમારા ચહેરા પર સ્મિત આવી જાય છે, ખરું ને? ચોકલેટ એ બાળકોની પ્રિય મીઠાઈઓમાંની એક છે. તો ચાલો બાળ કલાકાર દેશના અધ્વર્યુને સાંભળીએ ચોકલેટ ડે પર એક રસપ્રદ અને આનંદદાયક પ્રસ્તુતિ. ચાલો મીઠાશ અને આનંદથી ભરેલી આ પ્રસ્તુતિનો આનંદ માણીએ.
2: હેલો ટુ એવરીવન લિસનિંગ આઉટ ધેર, ધીસ ઇઝ દેશના ઓન આકાશવાણી અમદાવાદ. કેમ છો બધા? આઈ હોપ યુ આર સ્માઇલિંગ ટુડે. મારે એક ક્વેશ્ચન પૂછવો છે. વોટ હેપન્સ વેન સમવન સેઝ ધ મેજિક વર્ડ ચોકલેટ? સાચું કહેજો હો, ચોકલેટનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી ગયું ને? ડુ યોર આઈઝ બીકમ બિગર? પછી ભલે તમે 5 વર્ષના હો, મારા જેવા 12 વર્ષના, કે પછી દાદા દાદી હો, ચોકલેટ જોઈને બધાના ચહેરા પર સ્માઇલ આવી જ જાય. બીકોઝ ધીસ ઇઝ એક્ઝેક્ટલી વોટ હેપન્સ ટુ મી. ગુજરાતીમાં કહીએ તો ચોકલેટ એટલે જ ખુશીનો નાનો ટુકડો, અ ટાઇની પીસ ઓફ હેપીનેસ રેપ્ડ ઇન કલરફુલ પેપર. વેન એવર આઈ રિસીવ અ ચોકલેટ, આઈ ફીલ એઝ ઇફ આઈ હેવ વોન અ સ્મોલ પ્રાઇઝ. એન્ડ ઓનેસ્ટલી આઈ થિંક ચોકલેટ હેઝ અ સિક્રેટ સુપર પાવર. ઇટ કેન મેક પીપલ સ્માઇલ વિધાઉટ સેઇંગ અ સિંગલ વર્ડ. તો આજે હું ધ સ્વીટ ક્રેઝી વર્લ્ડ ઓફ ચોકલેટ્સ વિશે આપની સાથે ઇન્ટરેસ્ટિંગ વાતો કરવા આવી છું. ટુ કિક થિંગ્સ ઓફ, મેં મારી ફેવરેટ ચોકલેટ પર 2 મજેદાર કવિતાઓ લખી છે. સાંભળજો હો, દેર ઇટ ગોઝ. ચોકલેટ ચોકલેટ ચોકલેટ ફૂલ ઓફ ફન એન્ડ પ્યોર ડિલાઇટ, અ લિટલ બિટ ક્રન્ચી, અ લિટલ બિટ સ્વીટ એન્ડ a happy little treat that we all love to eat. Kit Kat goes crack, munch goes crunch, nutties come dancing at snack time lunch. Milky bar is snowy white, 5-star heights a caramel bite, Crispello whispers, take one more, and suddenly I've eaten 4. When homework looks like a mountain high, chocolate smiles and says, come on, let's try. Chocolate, chocolate, chocolate. Ane, chocolate, chocolate, chocolate, full of coffee and delight, with a bit of crackle, with a milky bit beside. With a bit of misc and a bit of twist, it will be all right. With Kit Kat, Nutties and Crispella, magic just arise. With Munch, Milky Way and 5-star, we just hop, dance and dive. સાચું કહું તો આ બધી ચોકલેટના નામ લીધા ને ત્યાં જ મને મન

ગયું કે હમણાં જ જઈને ફ્રીજ ખાલી કરી નાખું. બટ ફ્રેન્ડ્સ, ડુ યુ નો દેટ ચોકલેટ વોઝન્ટ ઓલવેઝ ધ સ્વીટ એન્ડ ક્રીમી? જો હું તમને આ કહું કે હજારો વર્ષો પહેલાં ચોકલેટ કડવી અને તીખી હતી તો તમે માનશો? યસ, 4000 યર્સ અગો ધ એક્ઝોટિક પીપલ ડિન્ટ હેવ શુગર ઓર મિલ્ક, એટલે એ લોકો ચોકલેટના બીજમાં પાણી, મકાઈ અને મરચું નાખીને ખાતા હતા. બાપ રે, ચોકલેટમાં મરચું? દે કોલ્ડ ઇટ ઝોકોલાટલ, વિચ મીન્સ બિટર વોટર. ઇફ માય મોમ ગિવ્સ મી સ્પાઇસી ચીલી ચોકલેટ ટુડે તો હું ભાગી જ જઉં. એન્ડ ધેર ઇઝ અનધર ફની ફેક્ટ. બેક દેન કોકો બીન્સ વર યુઝ્ડ એઝ રિયલ મની. વિચારો, પૈસા ખરેખર ઝાડ પર ઉગતા હતા. 10 ચોકલેટના બી આપો એટલે એક રમવાનું સસલું મળી જાય. જો આજે એવું હોત તો કેટલી મજા આવત. નાવ લેટ્સ લુક એટ સમ ફની મોડર્ન સિક્રેટ્સ અબાઉટ ચોકલેટ. સિક્રેટ નંબર 1, વ્હાઇટ ચોકલેટ ઇઝ અ બિગ લાયર. એમાં કોઈ અસલી કોકો પાવડર હોતો જ નથી. ઇટ ઇઝ જસ્ટ કોકો બટર, મિલ્ક એન્ડ શુગર પ્રિટેન્ડિંગ ટુ બી ચોકલેટ. સિક્રેટ નંબર 2, ચોકલેટ હેઝ એક્ચ્યુઅલી ટ્રાવેલ ટુ સ્પેસ વિથ એસ્ટ્રોનોટ્સ. સો ઇફ એની વન ટેલ્સ યુ નોટ ટુ ઈટ ચોકલેટ, જસ્ટ ટેલ ધેમ ઇટ્સ રોકેટ સાયન્સ. એટલે હવે જો કોઈ તમને ચોકલેટ ખાવાની ના પાડે ને તો કહી જ દેવાનું કે એ તો રોકેટ સાયન્સ છે. સિક્રેટ નંબર 3, ધ ગ્રેટ રેફ્રિજરેટર મિસ્ટ્રી. તમે ક્યારે જોયું છે કે ફ્રીજમાં મૂકેલ ચોકલેટ ધીમે ધીમે એક પછી એક પીસ ગાયબ થઈ જાય છે? એન્ડ નો બડી ઇન ધ હાઉસ નોઝ એ કોણે ખાધી? ધેર ઇઝ અ ચોકલેટ થીફ ઇન માય હાઉસ ટુ, બટ આઈ વોન્ટ ટેલ યુ, એ પણ ઓન ધ રેડિયો. અરે, ચોકલેટ જેવી મીઠી વાતોમાં સમય ક્યાં વહી ગયો ખબર જ ના પડી. રિમેમ્બર, લાઈફ ઇઝ લાઈક અ બોક્સ ઓફ ચોકલેટ્સ. સમટાઈમ્સ ઇટ્સ સ્વીટ, સમટાઈમ્સ ઇઝ નટી, એન્ડ સમટાઈમ્સ ઇટ્સ ડાર્ક. બટ અ લિટલ બિટ ઓફ સ્વીટનેસ મેક્સ એવરીથિંગ બેટર. એટલે જ તો કહું છું ને, થોડા સા મીઠા હો જાય. પણ હા, ચોકલેટ ખાધા પછી બ્રશ કરવાનું ભૂલતા નહીં હો. થેન્ક યુ સો મચ આકાશવાણી અમદાવાદ એન્ડ ઓલ માય લવલી લિસનર્સ. ફરી મળીશું આવી જ ઇન્ટરેસ્ટિંગ એન્ડ સ્વીટ વાતો સાથે. ધીસ ઇઝ દેશના સાઇનિંગ ઓફ. કીપ સ્માઇલિંગ, સ્ટે સ્વીટ એન્ડ ગુડ બાય.

0: તો બાળ દોસ્તો, આજના કાર્યક્રમમાં બસ આટલું જ. પોતાનું ધ્યાન રાખજો અને વરસાદ આવે તો ખૂબ ભીંજાતા નહીં. આવજો. બાય બાય. ટાટા. આ તો બાળ મિત્રો માટેનો કાર્યક્રમ રંગ રંગ વાદળીયા પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં.
1: શ્રોતા મિત્રો, હમણાં જ આપે સાંભળ્યું રંગરંગ વાદળિયા કાર્યક્રમ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. શ્રોતા મિત્રો, આજે છે 5 જુલાઈ. આજે એક જાણીતા ભારતીય અભિનેતા અને નિર્માતા એવા જાવેદ ખાનનું જન્મદિવસ છે. તેમનો જન્મ 5 જુલાઈ 1980 રોજ મુંબઈમાં થયો હતો. તેઓ બોલિવૂડ અભિનેતા અને દિગ્દર્શક સંજય ખાનના પુત્ર છે. તેમણે 2003 ફિલ્મ ચુરા લિયા હૈ તુમનેથી અભિનયની શરૂઆત કરી હતી. સૌથી લોકપ્રિય એવું ફિલ્મ 2004 આવેલું મેં હું, જેમાં તેમણે શાહરૂખ ખાનના ભાઈ લકીની ભૂમિકા મેળવી હતી, તે ખૂબ જ પ્રખ્યાત થઈ. તેમણે ઘણી બધી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે, જેમ કે 10 શબ્દ અને બ્લૂ જેવી ફિલ્મમાં કામ કર્યું છે. તેમણે અભિનેત્રી દિયા મિર્ઝા સાથે પણ મળીને બોર્ન ફ્રી એન્ટરટેઇનમેન્ટ નામનું પ્રોડક્શન હાઉસ પણ શરૂ કર્યું હતું. જાવેદ ખાનને આકાશવાણી તરફથી જન્મદિવસની શુભકામના. કાર્યક્રમમાં સાંભળીએ મેં હું ના ફિલ્મનું ગીત સોનુ નિગમ અને શ્રેયા ઘોષાલના યુગલ સ્વરમાં.

શ્રોતા મિત્રો, હમણાં જ આપે 10 ફિલ્મનું ગીત સાંભળ્યું, કે અને શાનના યુગલસ્વરમાં. કાર્યક્રમના અંતમાં સાંભળીએ શાન ગાયત્રી આયરના યુગલસ્વરમાં આ ગીત. ફિલ્મ છે ચુરા લિયા હૈ તુમને.

શ્રોતા મિત્રો, આ ગીત સાથે જ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે સુગમ સંગીતનો કાર્યક્રમ. આજના કલાકાર છે હસમુખ પાટડિયા અને ચેતના પાટડિયા. આરંભે સાંભળીએ તેમના જ કંઠે તુષાર શુક્લની આ રચના.

શ્રોતા મિત્રો, આ સાથે જ સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 11 વાગે આપ સાંભળશો મુખ્ય સમાચાર.

પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પ્રખ્યાત પાનવણી ગાયિકા તીજનબાઈના નિધન પર શોક વ્યક્ત કર્યો. પ્રધાનમંત્રી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે પૂર્વ કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પી. પ્રધાનમંત્રી યુનાઇટેડ સ્ટેટ્સની સ્વતંત્રતાની 250મી વર્ષગાંઠ પર યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિને શુભેચ્છા પાઠવી. કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે 2026ના અંત સુધીમાં દેશમાં 5 સેમીકન્ડક્ટર પ્લાન્ટ સંપૂર્ણપણે કાર્યરત થવાની શક્યતા. અમદાવાદના સુભાષ બ્રિજ ડિમોલિશનમાં વધુ એક સફળતા. શાહીબાગ તરફનો સ્પાન સુરક્ષિત રીતે ઉતારાયો. ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોએ ઇબોલાના 1528 પુષ્ટિ થયેલા કેસ નોંધાયા. 492 મૃત્યુ નોંધાયા. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા રિજનલ સેન્ટર ગાંધીનગર દ્વારા સન્ડેઝ ઓન સાયકલની વધુ એક આવૃત્તિ યોજાઈ. ભાવનગરમાં સાયબર ફ્રોડના 21.37 કરોડ રૂપિયાના સંગઠિત કૌભાંડમાં ગુજસીટોક હેઠળ તપાસમાં 9 આરોપીઓ ઝડપાયા. 134 બેંક ખાતાનો ઉપયોગ ખુલ્યો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે અમદાવાદના આંબલી વિસ્તારમાં નવનિર્મિત સીતાવન ગીર ગૌશાળાનું લોકાર્પણ. સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં વિવિધ વિકાસ

કર્યો અને નાગરિક સુવિધાઓની સમીક્ષા બેઠક યોજાઈ. હવામાન વિભાગે આજે ગુજરાત, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને ઓડિશામાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ, જ્યારે છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, કર્ણાટક, તેલંગાણા અને વિદર્ભમાં પણ ભારે વરસાદની આગાહી છે. રાજકોટના ધોરાજી તાલુકાનો ભાદર 2 જળાશય 70% ભરાયો. અસરગ્રસ્ત ગામોના લોકોને તાત્કાલિક સલામત સ્થળે ખસી જવા સૂચના. હવામાન વિભાગે જણાવ્યું, આગામી કેટલાક દિવસોમાં દેશના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની સ્થિતિ યથાવત રહેશે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 196 તાલુકામાં વરસાદ, 7 દિવસ રાજ્યમાં વરસાદ વરસવાની આગાહી. માન્ચેસ્ટર ખાતે રમાયેલી 5 મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની બીજી મેચમાં ભારતને ઇંગ્લેન્ડે 4 વિકેટથી હરાવ્યું. આઈસીસી મહિલા T20 ક્રિકેટ વિશ્વકપની ફાઇનલમાં આજે લંડનના લોર્ડ્સ ખાતે ઇંગ્લેન્ડનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે થશે. હવે પછીના મુખ્ય સમાચાર આ 12 વાગે સાંભળી શકશો.

આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, સવારના 11:02 થઈ ચૂકી છે. હવે પ્રસ્તુત છે જૂની ફિલ્મોના યાદગાર ગીતોનો કાર્યક્રમ વિસરાતા સૂર. કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ વાસના ફિલ્મનું આ ગીત, જેને સ્વર આપ્યો છે લતા મંગેશકર અને મોહમ્મદ રફીએ.

0: શું આજનું સોશિયલ મીડિયા આપણને દરેક સ્ત્રીની વાત કહી શકે છે?
1: શું આજનો મોબાઈલ સ્ત્રીના અંતરની છબી દેખાડી શકે છે?
0: શું તમારા ચેટ બોક્સમાં સ્ત્રી હૃદયની વણ કહેવાયેલી વાતો છે?
1: શું સ્ત્રી પોતે પોતાની વાત કહી શકે છે ખરી?
0: મહોતું વાર્તાકાર રામ મોરે લિખિત વાર્તા સંગ્રહનું ધારાવાહિક પઠન અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી. તારીખ 6 જુલાઈ 2026 થી દર સોમવારે બપોરે 12:30 વાગે સાંભળવાનું ચૂકતા નહીં.
2: મહોતું.
3: વિસરાતા સૂર જૂની ફિલ્મોના યાદગાર ગીતોના કાર્યક્રમમાં હવે સાંભળીએ આશા ભોંસલે અને કિશોર કુમારના યુગલ સ્વરોમાં ઝખમી ફિલ્મનું આ ગીત.

0: अगर मुझसे ना मिली, सपनों में आके सारी रात जगाऊं तेरा पीछा ना, ना छोड़ूंगा सोनिए पीछा ना।
1: જુગનું ફિલ્મનું આ ગીત આપે સાંભળ્યું. આ સાથે જ જૂની ફિલ્મોના યાદગાર ગીતોનો આ કાર્યક્રમ વિસરાતા સૂજ અહીં સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. મિત્રો, સવારના 11:30 થઈ ચૂકી છે. હવે હિન્દી ગીતો સાંભળીએ. કાર્યક્રમમાં પ્રથમ ગીત હરી અને જેઝ પાસેથી સાંભળીએ.

0: Thank you. Thank you.
1: હિન્દી ગીતોના કાર્યક્રમમાં હવે પછીના કલાકાર છે સોનુ નિગમ.

મિત્રો, હિન્દી ગીતોનો આ કાર્યક્રમ આ સાથે જ અહીં સમાપ્ત કરીએ છીએ. આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 12 વાગે આજના મુખ્ય સમાચાર આપ સાંભળશો.

પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. અમદાવાદ જિલ્લાના પ્રથમ કેબલ સ્ટેડ બ્રિજનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ. દૈનિક 1,50,000 જેટલા વાહનો ચાલકોને ફાયદો થશે. અમદાવાદ ગાંધીનગર હાઇવે પર ટ્રાફિકની મુક્તિ. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેન સાથેના યુદ્ધની સ્થિતિની ટેલિફોનિક ચર્ચા કરી. અમરનાથ યાત્રાળુઓનો ચોથો જથ્થો આજે વહેલી સવારે જમ્મુના ભગવતી નગર યાત્રી નિવાસી બે બેઝ કેમ્પ માટે રવાના થયો. ભારતીય સેના અમરનાથ યાત્રા દરમિયાન શિવભક્તો માટે સુરક્ષા કવચ તરીકે કામ કરે છે, જે 24 કલાક તબીબી સહાય પૂરી પાડે છે. ભારત આવતીકાલથી કેરળના કોચીમાં શરૂ થતી બ્રિક્સ પ્રમુખપદ હેઠળ 2 દિવસીય બ્રિક્સ મહિલા કાર્યકારી જૂથની બેઠકનું આયોજન કરશે. બિહારના ભોજપુરમાં ઝડપી વાહન ઉભા રહેલા કન્ટેનરને અથડાતા 3 લોકોના મોત. કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે ફ્રાન્સમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યો. વિશ્વ આરોગ્ય સંગઠને લોકતાંત્રિક ગણરાજ્ય કોંગોમાં બુંદી ભૂંગ્યો વાયરસથી થતા ઇબોલા માટે સંભવિત સારવારનું મૂલ્યાંકન કરવા માટે ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરી. મહેસાણા દૂધસાગર ડેરી ખાતે આતંકવાદી ઘટના સંદર્ભે મોક ડ્રીલ યોજાઈ. ભાવનગરમાં સાયબર ફ્રન્ટના 21.37 કરોડના સંગઠિત કૌભાંડમાં ગુડસીટોક હેઠળ તપાસમાં 9 આરોપીઓ ઝડપાયા. 134 બેંક ખાતાનો ઉપયોગ ખુલ્યો. સુરેન્દ્રનગરના ચોટીલા એસડીએમએ ચોટીલા થાનગઢ અને મૂડી તાલુકાના 26 જેટલા શખ્સોને તડીપાર કરવાનો આદેશ આપ્યો. અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. માન્ચેસ્ટર ખાતે રમાયેલી 5 મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની બીજી મેચમાં ભારતને ઇંગ્લેન્ડે 4 વિકેટથી હરાવ્યું. આઇસીસી મહિલા T20 ક્રિકેટ વિશ્વકપની ફાઇનલમાં આજે લંડનના લોર્ડ્સ ખાતે ઇંગ્લેન્ડનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે થશે. મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર.

આવડી શકશો. આકાશવાણીનું આ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર છે. મિત્રો, બપોરના 12:02 થઈ ચૂકી છે. હવે ગુજરાતી ગીતો સાંભળીએ. કાર્યક્રમમાં પ્રથમ ગીત આશિત દેસાઈના અને સાથીદારોના સ્વરમાં છે.

0: તમારે ગીત છે તારે.
1: નયન પંચોલીના સ્વરમાં તુષાર શુક્લની આ રચના.

0: શું આજનું સોશિયલ મીડિયા આપણને દરેક સ્ત્રીની વાત કહી શકે છે?
1: શું આજનું મોબાઈલ સ્ત્રીના અંતરની છબી દેખાડી શકે છે?
0: શું તમારા ચેટ બોક્સમાં સ્ત્રી હૃદયની વણ કહેવાયેલી વાતો છે?
1: શું સ્ત્રી પોતે પોતાની વાત કહી શકે છે ખરી?
0: મહોતું વાર્તાકાર રામ મોરે લિખિત વાર્તા સંગ્રહનું ધારાવાહિક પઠન અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી. તારીખ 6 જુલાઈ 2026 થી દર સોમવારે બપોરે 12:30 વાગે સાંભળવાનું ચૂકતા નહીં.
2: મહોતું.
3: ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં હવે સાંભળીએ સોલી કાપડિયા અને નિશા ઉપાધ્યાયને.

ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં આપ રાસ બિહારી દેસાઈને સાંભળી રહ્યા હતા. આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આ કાર્યક્રમ આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા.

0: આકાશવાણીનું આ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર છે. બપોરના 12:30 થઈ છે. પ્રસ્તુત છે બહેનો માટેનો કાર્યક્રમ સહિયર.
1: વર્ક ફ્રોમ હોમ, હાઈ સેલરી, બસ એક ક્લિકમાં. અરે વાહ,
2: ફસાણી.
3: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. આરબીઆઈ કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.

0: સહિયર કાર્યક્રમ સાંભળતી સૌ બહેનો અને સૌ શ્રોતા મિત્રોને કૃપા જીવરાજાની
1: અને અટલ શર્માના
0: નમસ્કાર. અટલબેન, આજે કંઈક મનની વાત કરવાનું મન થાય છે.
1: શું વાત છે? હા હા.
0: કારણ કે આપણું મન છે ને એ કુદરતનું એક એવું અનોખું સર્જન છે ને કે એ ધારે ને તો આકાશમાં પણ ઉડી જાય અને એ ધારે ને તો પાતાળમાં પણ ચાલ્યું જાય.
1: હા, સાચી વાત છે.
0: અને એ જો સકારાત્મકતાથી આગળ વધે ને તો આપણે આપણા ધ્યેયને ખૂબ સારી રીતે મેળવીએ, પણ જો નકારાત્મકતાથી ઘેરાઈ જાય તો આપણે એમાંથી બહાર આવવું દુષ્કર થઈ જાય છે.
1: અને કૃપાબેન એમ પણ કે છે ને કે મન કે જીતે જીત હે, મન કે હારે હાર.
0: એટલે આજે થોડી પાછી પંક્તિઓ મને યાદ આવે છે.
1: ઈર્ષાદ,
0: મનનું તો બસ એવું કે નહીં ડાબું નહીં જમણું, ગમતી ક્ષણમાં તાડ નહીં ગમતીમાં ઝીણું તરણું, મન માને તો તમરાને પણ બોલાવી લે ઘેર, નહીતર સરગમ સાથે જાણે સાત જન્મનું વેર. મનમોજી એવું કે પળમાં પથ્થર પળમાં ઝરણું, મનનું તો બસ એવું કે નહીં ડાબું નહીં જમણું.
1: વાહ વાહ, ખૂબ સાચી વાત કરી છે. એટલે આપણા જે વડવાઓ છે ને એવું કહી ગયા છે કે ભાઈ મનને સાધવાની વાત છે.
0: બરાબર.
1: અને મન સારું હોય ને તો આપણે જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ છે એમાંથી નીકળી શકીએ છીએ.
0: બરાબર.
1: પણ આજકાલ હું જોઉં છું ને કે આપણે આપણા જેવું શારીરિક સ્વાસ્થ્ય ઉપર ધ્યાન આપીએ છીએ ને, આપણા માનસિક સ્વાસ્થ્ય ઉપર આપણું ધ્યાન જતું નથી.
0: સાચી વાત છે. એટલે મનને સમજવા માટે આમ તો સદીઓથી કેટલા બધા પ્રયત્નો થયા છે, કેટલા ગ્રંથો રચાયા, પણ આજ

0: સુધી આ વિષય એટલો જ ગૂઢ છે અને આજે આવા ગૂઢ વિષયની થોડીક માહિતી મેળવવા આપણે ભેગા થયા છીએ. તો આપણા સ્ટુડિયોમાં આજે ઉપસ્થિત છે કર્તવી ભટ્ટ અને આપણે એવા સરસ વિષય લઈને આવ્યા છીએ કે માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે કાઉન્સેલિંગની જરૂરિયાત.
1: હા, અને કર્તવી ભટ્ટ છે એમનો પરિચય પણ પહેલા મિત્રોને આપી દઈએ. કર્તવીબેન સાયકોલોજીસ્ટ છે, કાઉન્સેલર છે અને એમણે ડાન્સમાં PhD કર્યું છે.
0: વાહ.
1: અને પ્રોફેશનલ વેમાં કાઉન્સેલિંગ અત્યારે કરી રહ્યા છે.
0: જી, તો કર્તવીબેન આપનું આકાશવાણી સ્ટુડિયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર.
2: નમસ્કાર.
0: તો કર્તવીબેન, આપણે વાત કરી કે માનસિક સ્વાસ્થ્ય આપણે જાળવવું જોઈએ. શરીરના સ્વાસ્થ્યની તો આપણે ખૂબ કાળજી લેતા હોઈએ, પણ આ માનસિક સ્વાસ્થ્ય એટલે શું એ પહેલા આપણે જાણીએ.
2: જી, બહુ જ સરસ અને મહત્વનો સવાલ છે કે માનસિક સ્વાસ્થ્ય એટલે શું. અત્યારના ઘણા લોકોને ખ્યાલ જ નથી કે માનસિક સ્વાસ્થ્ય એટલે શું. અને પ્લસ બીજું, ઘણી બધી મિસઅન્ડરસ્ટેન્ડિંગ પણ લોકોમાં હોય છે કે માનસિક સ્વાસ્થ્ય એટલે તો હવે ભાઈ પાગલ થઈ ગયા છે, ગાંડા થઈ ગયા છે, અથવા તો કોઈ અંધવિશ્વાસ બાજુ ઘણા લોકો વળતા હોય છે. કારણ કે માનસિક સ્વાસ્થ્યમાં જ્યારે કોઈ સમસ્યા ઉભી થાય ત્યારે ઘણી વખત વ્યક્તિના વર્તનમાં એના ઘણા ફેરફારો આવતા હોય છે. તો એને ઘણી વખત કોઈ અંધશ્રદ્ધાના માધ્યમથી પણ જોવામાં આવતું હોય છે. એટલે ખરેખર માનસિક સ્વાસ્થ્ય શું છે ને એની સમજ મેળવવી પણ ખૂબ જરૂરી છે. માનસિક સ્વાસ્થ્ય એટલે કે વ્યક્તિનું મન છે, લાગણી છે, સામાજિક કોઈ પણ ક્ષેત્રે જાય છે ત્યારે પોતાની વાતને, પોતાની લાગણીઓને સમજી શકે, સમજાવી શકે અને અન્યની લાગણીઓને સમજી શકે, સમજાવી શકે, એનું નામ છે માનસિક સ્વાસ્થ્ય. એનો, માનસિક સ્વાસ્થ્યનો મતલબ એવો નથી કે વ્યક્તિ હંમેશા ખુશ જ રહેવું. દરેકના જીવનમાં દુઃખ આવે છે, ચિંતાઓ આવે છે, સમસ્યાઓ આવે છે, ઘણી વખત ગુસ્સો આવે છે એવી પરિસ્થિતિઓમાં. એ દરેક પરિસ્થિતિ છે એ ટેમ્પરરી હોય છે, પરંતુ જ્યારે લાંબા સમય સુધી તેની અસર રહેતી હોય છે અથવા તો રોજિંદા જીવનમાં જ્યારે એના કારણે તકલીફ ઉભી થતી હોય છે ત્યારે તમારે કોઈ માનસિક સ્વાસ્થ્યના જે કોઈ પણ નિષ્ણાંત છે તેનો સંપર્ક કરવો જરૂરી છે.
1: વાહ, ખૂબ સરસ રીતે એમણે અને સરળ ભાષામાં સમજાવ્યું કે ભાઈ માનસિક સ્વાસ્થ્ય એટલે શું. હવે આપણે જ્યારે કાઉન્સેલિંગની વાત કરીએ છીએ તો કાઉન્સેલિંગ શબ્દ આપણે જયારે સાંભળીને ત્યારે એમ લાગે કે ભાઈ આ કંઈક પાશ્ચાત્ય સંસ્કૃતિથી આવેલો કોન્સેપ્ટ કે શબ્દ છે. તો કર્તવ્યબેન, આ કાઉન્સેલિંગ એટલે શું અને જે એક મનમાં અમારા બધામાં ધારણા છે કે ભાઈ આ પાશ્ચાત્ય સંસ્કૃતિથી આવેલી વાત છે એ કેટલીક સાચી છે વાત કરો.
2: જી, બહુ જ સાચી વાત કરી તમે. દરેકના મનમાં એ ખ્યાલ પહેલાથી આવે જ, કારણ કે અત્યાર સુધીમાં જે થિયરીમાં દર્શાવવામાં આવ્યું છે, જે સાયકોલોજીની અંદર અલગ અલગ થિયરી આપેલી છે, કોન્સેપ્ટ આપેલા છે, એમાં મોટા ભાગે જે પાશ્ચાત્ય સાયકોલોજીસ્ટ છે અથવા તો જે રિસર્ચર્સ છે એમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલા માટે થઈને એમના વિશે આપણને એવો ખ્યાલ આવે કે કાઉન્સેલિંગ એ તો આપણું નથી, વેસ્ટર્ન કલ્ચર છે ને એના કારણે અહીંયા આવી છે ને આપણે અહીંયાના લોકોને એવી કઈ જરૂરિયાત હોતી નથી. પરંતુ ફેક્ટ એ છે કે વિશ્વના સૌથી પહેલા કાઉન્સેલર હતા શ્રી કૃષ્ણ ભગવાન, કે જેમને મહાભારતના યુદ્ધની વચ્ચે અર્જુનને જે જ્ઞાન આપ્યું હતું, જે સમજ આપી હતી, એ એમનું પહેલું કાઉન્સેલિંગ હતું. અને વિશ્વના સૌથી પહેલા કાઉન્સેલર એટલે જ એમને શ્રી કૃષ્ણ ભગવાનને કહેવામાં આવે છે.
0: વાહ, એટલે એ જે જ્ઞાન છે એમણે અર્જુનને આપેલું, પણ આજના સમયમાં પણ આપણે એ જ્ઞાનનો ઉપયોગ કરીએ છીએ અને આપણા જીવનમાં પણ આપણે મુશ્કેલીઓમાંથી બહાર આવવાનો આપણે એ જ્ઞાનના કારણે જ પ્રયત્ન કરીએ છીએ. તો આજે માનસિક સ્વાસ્થ્ય માટે આપે વાત કરી કાઉન્સેલિંગ, તો એ આપણી કાર્યક્ષમતા ઉપર કેવી રીતે અસર કરે? આપણા રોજબરોજના સંબંધો છે, આપણી રોજબરોજની ક્રિયાઓ છે, એમાં કેવી રીતે અસર કરે છે?
2: જી, બહુ જ સાચી વાત છે. આજે એક સામાન્ય હું એક્ઝામ્પલ આપું બહુ જ સરળ ભાષામાં, કે આજે કોઈ બાળક છે એના ક્લાસરૂમમાં બેસેલું છે. માની લો કે એ સવારના જ્યારે ઘરેથી નીકળે છે ત્યારે એના ઘરમાં એના વાલી વચ્ચે ઝઘડો થતો હોય છે, અથવા તો ઘરનું વાતાવરણ એવું હોય છે કે ત્યાં કોઈ રડતું હોય છે, કોઈ રાડો બૂમો પાડતું હોય છે, અથવા તો એકબીજાની ઉપર ગુસ્સો કરતા હોય છે, કંકાસ કરતા હોય છે. હવે આ બાળકને તમે સ્કૂલની અંદર 5 કલાક બેસાડીને બેસ્ટ કોચિંગ આપો છો, તેમ છતાં તેનું મગજ ક્યાં ફરશે? ઘરમાં જે બધી બાબતો ચાલી છે તેમાં. સેમ આ જ વસ્તુ એ કોઈ સ્ટુડન્ટ કે બાળકને જ ખાલી લાગુ નથી પડતી, એ દરેક વ્યક્તિને લાગુ પડે છે. એટલે કે આપણી આસપાસ, આપણે એક સામાજિક પ્રાણી છીએ, તો સમાજમાં આપણી આસપાસ ચાલતી જે કંઈ પણ પ્રવૃત્તિ છે, જે કંઈ પણ બાબતો છે, એની અસર આપણી ઉપર, આપણા વર્તન ઉપર, આપણા રોજિંદા જીવન ઉપર પડવાની જ છે. એટલે જે દરેક નાની નાની બાબતો છે, આજે ઘણી વખત એવું થતું હોય કે ભાઈ મૂડ નથી, અથવા તો ઘરમાં કોઈ એવી બાબત બની છે.

0: કોઈ એવી કોઈ બાબત આપણને કહી છે તો એની અસર આપણા મગજ ઉપર પડે, પરિણામે આપણે જે દરરોજ જે કામ કરીએ છીએ ને એ પણ સારી રીતે ના કરી શકીએ. અને આનું કામ છે ને, આપણે મગજમાં આપણે એક સીમ કાર્ડ જેવું છે, ફોનમાં મેમરી કાર્ડ છે, એમાં તમે જરૂરિયાત કરતા વધારે ડેટા ભરો એટલે ફોન હેંગ થાય અથવા તો સ્વિચ ઓફ થવા લાગે, બગડી જાય. સેમ આ જ સિસ્ટમ આપણા મગજમાં ફિટ કરેલી છે કે જરૂરિયાત કરતા વધારે વાયરસ વાળો ડેટા મગજમાં ભર્યો છે એટલે મગજ હેંગ થશે. તમે દરેક કાર્ય કરી શકશો પણ એ પરફેક્શન સાથે નહીં કરી શકો,
1: એટલે તમારી કાર્યક્ષમતા તો અસર કરે છે. આપે જે વાત કરી કર્તવ્યબેન, એના ઉપરથી મને એમ લાગે છે કે પહેલાના સમયમાં કદાચ કાઉન્સેલિંગની એટલી જરૂર નહોતી જેમ અત્યારે પડે છે. કારણ કે મને એક બે કારણ એના એમ દેખાય છે કે પહેલા શું હતું કે સંયુક્ત પરિવાર હતો એટલે કોઈ એકબીજાની વાતો સાંભળી લે, કાંઈ કોઈ મૂંઝાતું હોય તો દાદી છે, નાની છે, ફઈ છે, કંઈક ને કંઈક એમાં સોલ્યુશન આવે. હવે એ વસ્તુ રહી નથી. અને બીજું મને એમ થાય છે કે આપણે આજે એક ઇન્ટરનેટની દુનિયામાં માયામાં આપણે જે ખોવાઈ ગયા છે એના કારણે પણ જે એક વ્યક્તિ વ્યક્તિ વચ્ચેનું જે એક અંતર છે વધી રહ્યું છે. આપ શું કહેશો?
0: જી, બહુ જ સાચી વાત છે. આ બધી બાબતોની અસર છે માનસિક સ્વાસ્થ્ય પર બહુ જ પડી છે અને એ નાના નાના જે ફેર પડ્યા છે ને એના કારણે અત્યારે જો માનસિક સ્વાસ્થ્યમાં તકલીફો ઉભી થાય છે તો એનું મુખ્ય કારણ મોટા ભાગે શું જોવા મળે કે વ્યક્તિની અંદર ધીરજ નથી, સહનશીલતા નથી. તેના કારણે વ્યક્તિ કોઈ એવું વર્તન કરે છે અથવા એવી કોઈ બાબત બોલે છે કે જેના કારણે વાતાવરણ અલગ પ્રકારનું ઊભું થાય છે અને એના પરિણામે માનસિક સ્વાસ્થ્ય છે એ ખોરવાય છે. પહેલાના સમયમાં સંયુક્ત પરિવાર હતા, લોકો એકબીજાની સાથે વાત કરી લેતા, સોલ્યુશન ત્યાં જ મળી જતું હતું ઘણા બધા પ્રશ્નોનું. ત્યારે પણ કાઉન્સેલિંગની જરૂરિયાત હતી જ, પરંતુ અત્યારના સમયમાં જેમ મેં વાત કરી એમ ધીરજ ને એ બધી વસ્તુ ખૂટી છે. નાની નાની બાબતો છે, જેમ કે પહેલા એવું હતું કે બહારગામ છે કોઈ વ્યક્તિ, એની સાથે કોમ્યુનિકેટ કરવું છે તો તમે લેટર લખો, એના સુધી પહોંચે, પછી એ વાંચે, તમને લખીને પાછો મોકલે, ત્યાં સુધી તમારે શાંતિથી બેસવું પડતું.
1: પ્રક્રિયા હતી,
0: આખી પ્રક્રિયા હતી. હવે એ બધું બે સેકન્ડનું કામ છે કે તમે કોલ કરી શકો છો, મેસેજ કરી શકો છો, ઈમેલ કરી શકો છો. પહેલાના સમયમાં એવું હતું કે નાની નાની જે કામ હતા રોજિંદા જીવનના, સામાન્ય રીતે કોઈ વસ્તુ બનાવી છે તો એના માટેની પણ આખી બહુ લાંબી પ્રોસેસ કરવી પડતી અને હવે બધું રેડીમેડ છે. તમે કિચનમાં કોઈ પણ વસ્તુ જોવો તો પહેલાની જે સ્ત્રીઓ હતી એમનું કામ બહુ મહેનત વાળું હતું, ધીરજ વાળું હતું. જ્યારે હવેના ટાઈમમાં બધું રેડી ટુ ઈટ મળી જાય છે, બધું ફટાફટ થઈ જાય છે, એવા ઇલેક્ટ્રિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ મળી ગયા છે, તો આવી નાની નાની બાબતોને કારણે વ્યક્તિની અંદર ધીરજ અને સહનશીલતા ખૂટી છે. એના પરિણામે પહેલા કરતા અત્યારના સમયમાં માનસિક સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ વધી છે,
1: વધી ગઈ. અને કૃપા, આપણે આસપાસ પણ જોતા હોય છે કે નાની નાની વાતમાં હિંસા થઈ જાય છે, નાની નાની વાતમાં એકબીજાને મારી લે છે લોકો. તો મને લાગે છે કે આ એક આપણું જે સમાજ છે એની એક કથળતી માનસિક સ્થિતિ છે એ દર્શાવે છે.
2: અને આજનો સમય જોઈએ ને તો ઘરમાં પણ ઘણી વાર એવું હોય કે વિભક્ત કુટુંબ હોય અને બાળક છે એના પેરેન્ટ્સ છે વર્કિંગ હોય, તો સમય મળતો નથી એ લોકોને એકબીજા સાથે પોતાના અનુભવો અને રોજિંદી વાતો કરવાનો પણ નથી મળતો. તો હવે આપણા સમાજની આ એક પરંપરા થઈ ગઈ છે, તો આ પરિસ્થિતિ વચ્ચે આપણે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? કારણ કે આ પરિસ્થિતિ તો હવે આવી જ કદાચ રહેવાની છે.
0: જી, બહુ સાચી વાત છે. જો આપણે પહેલા કમ્પેરિઝન કરીએ ને તો આપણે અત્યારના સમયમાં નહીં રહી શકીએ. અત્યારની જે વાસ્તવિકતા છે એનો સ્વીકાર પણ કરવો જ પડશે. એટલે અત્યારની વાસ્તવિકતા એ છે કે અત્યારના બધા વર્કિંગ હશે, એ ચાહે મેલ હોય ફિમેલ હોય બધા. અને પહેલા એવું કહેતા હતા કે પહેલાના કરતા અત્યારના કોમ્પિટિશન બહુ છે, ભણવાનું પ્રેશર બહુ છે. પણ એક રીતે જોઈએ ને તો એ બધી બાબતો ખરેખર બહુ ઇઝી છે. પહેલાના સમયમાં યુટ્યુબમાં લેક્ચર અવેલેબલ નહોતા, પહેલાના સમયમાં એવા કોઈ એઆઈના ટૂલ્સ નહોતા કે જેના માધ્યમથી તમારું અભ્યાસને કોઈ પણ બાબતો છે એટલી સરળ બની જતી. હવે અત્યારનો સમય એવું છે, તમે કોઈ પણ કામ કરો છો, કામ કરતા કરતા તમે ઓડિયો સાંભળીને વિડીયો સાંભળીને ભણી પણ શકો છો. એક રીતે જોઈએ ને તો ભાર વગરનું ભણતર હવે થયું અને આ બધી ફેસિલિટીઝ પણ હવે વધી છે. પણ જો એનો ખરેખર સારી રીતે ઉપયોગ કરીએ ને તો એનો ખરેખર બહુ બધા બેનિફિટ છે. અને જો બધા વર્કિંગ છે તો એનો મતલબ એવો છે કે જે સમય તમારી પાસે છે, માની લો કે ઘરમાં બધા જ જોબ કરે છે, પણ રાત્રે તમે એક કે બે કલાક એવો કાઢી શકો કે જેમાં દરેક વ્યક્તિ છે એ આજના દિવસમાં પોતે શું કર્યું એના વિશેની ચર્ચા કરે. એ ચાહે વ્યક્તિ ઘરમાં રહેતી હોય કે બહાર જતી હોય, ઘરમાં રહેતી વ્યક્તિને પણ પૂછવામાં આવે કે આજના દિવસમાં તમે શું કર્યું, અને બહાર જતી વ્યક્તિને પણ એ પણ શેર કરે કે આજના દિવસમાં અમે શું કર્યું. તેનાથી કોમ્યુનિકેશન

0: છે ને ઘણાને કોઈ આજના દિવસ દરમિયાન કોઈ પ્રશ્નો આવ્યા છે તો એના સોલ્યુશન પણ મળી શકશે. થઈ જાય. હા,
1: વાહ. હવે જયારે કાઉન્સેલિંગની વાત આવે ત્યારે કાઉન્સેલિંગ કોને લેવું, કોની પાસે લેવું, અને કેમ નક્કી થાય કે મારે કાઉન્સેલિંગની જરૂર છે? આપણે પોતે પણ નક્કી કરી શકીએ અથવા કોઈ આપણને બીજું પણ કહી શકે કે ભાઈ તારું વર્તન હવે આવું આવું થવા માંડ્યું છે, કાઉન્સેલિંગ લઈ લ્યો.
0: અને ખાસ કરીને એમાં પ્રક્રિયા કેવી હોય છે? જી, બહુ જ મહત્વનો પ્રશ્ન છે આ કે કાઉન્સેલિંગની જરૂરિયાત ક્યારે હોય છે. તો કાઉન્સેલિંગ એક વસ્તુ એવી છે, ઘણા લોકોને તમે કહેતા સાંભળ્યું હશે કે અમે પણ કાઉન્સેલિંગ કરીએ છીએ, પણ સામાન્ય વાત કરવી અને કાઉન્સેલિંગ કરવું એ બંને પ્રોસેસમાં ઘણો ડિફરન્સ હોય છે. નો ડાઉટ, એ જે લોકો કહેતા હોય છે, એ લોકો કોઈ વ્યક્તિને સાંભળે છે અને સમજવાનો પ્રયત્ન કરે છે અને એમની સૂઝબૂઝ અને અનુભવ પ્રમાણે એમને સલાહ પણ આપે છે. એ બહુ જ મોટી અને સારી વાત છે કે એ પોતાનો સમય આપીને કોઈને સાંભળે છે, સમજવાનો પ્રયત્ન કરે છે. જ્યારે કાઉન્સેલિંગ છે ને એ આખી એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે કે જેની અંદર વ્યક્તિને સાંભળવામાં આવે છે, એના જે સમસ્યા છે એના મૂળ સુધી જવામાં આવે છે અને ત્યાંથી મૂળથી આખી પ્રોસેસ કરવામાં આવે છે. જરૂર પડે તો અલગ અલગ થેરાપી આપવામાં આવે છે અને જીવનમાં ભવિષ્યમાં પણ આવનારા સમયમાં ક્યારેય પણ એમને આવી સમસ્યાઓ આવે તો એ કઈ રીતે એની સામે ફાઇટ કરી શકે એના માટે પણ તૈયાર કરવામાં આવે છે. એટલે આ આખી એક પ્રોસેસ છે. તો તમે જ્યારે પણ કાઉન્સેલિંગની જરૂરિયાત હોય ત્યારે એક પ્રોફેશનલી જે કાઉન્સેલિંગ કરતા હોય એનો સંપર્ક કરશો તો તમને ખૂબ સારું પરિણામ મળશે. અને લોંગ ટર્મ માટે જ્યારે તમે કોઈ સાથે વાત કરો છો, આજે તમને કોઈ સમસ્યા છે એના વિશેની તમે વાત કરી, ટેમ્પરરી તમને એનું સોલ્યુશન મળી ગયું, મન હળવું થઈ જશે, એની સમસ્યાનું સોલ્યુશન મળી જશે. જ્યારે તમે કાઉન્સેલર પાસે જાઓ છો ત્યારે મૂળથી આ બધી બાબતોનું સમાધાન મળશે અને ભવિષ્યમાં કોઈ સમસ્યા આવે એના માટે પણ તમને તૈયાર કરવામાં આવે છે. એટલે આ બંને વચ્ચેનો ડિફરન્સ છે. અને બીજું કે ખાસ તો કાઉન્સેલિંગની જરૂરિયાત કોને છે એમ કહીએ તો અત્યારે એક સર્વે મુજબ દર 7મી વ્યક્તિને માનસિક સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ છે. એટલે એના ઉપરથી આપણે અંદાજ લગાડી શકીએ કે કોને કોને વ્યક્તિની જરૂર નહીં હોય એમ કહીએ તો ચાલે. તમને જ્યારે કોઈ વાતને લઈને સ્ટ્રેસ આવે છે, એન્ઝાયટી થાય છે, ડર આવે છે, ગુસ્સો આવે છે, બહુ સામાન્ય બાબત છે, પરંતુ એ વારંવાર આવે છે, લાંબો સમય રહે છે, એનાથી રોજિંદા જીવનમાં તકલીફ પડે છે, એમાં ડિફરન્સ આવે છે, ત્યારે તમારે એનું સોલ્યુશન લઈ આવવાની જરૂર છે. જ્યારે તમને તમારા અથવા તો બીજાના કોઈના બિહેવિયરમાં ચેન્જીસ દેખાય છે તેના કારણે, તો ત્યારે તમારે કાઉન્સેલિંગની જરૂરિયાત હોય છે. કોઈ પણ વાતચીત કરીએ છીએ કોઈ વ્યક્તિની સાથે તો ત્યારે વાતચીત દરમિયાન તમને ઘણી વખત એવું ફીલ થાય કે મારે કારણે હું વાતચીત કરું ત્યારે કેમ આવા પ્રશ્નો વારંવાર ઉભા થાય છે, તો ત્યારે તમારે સમજવું જોઈએ કે મારે કાઉન્સેલિંગની જરૂર છે. જ્યારે તમને નોર્મલી તમે આરામથી સૂઈ શકો છો પણ ક્યારેક થોડાક સમયથી એવું થાય છે કે તમને ઊંઘવામાં તકલીફ પડે છે, તમારા ફૂડ પ્રોસેસ છે, હેબિટ છે, એમાં તમને કોઈ તકલીફ છે, કોઈ ચેન્જીસ દેખાય છે, તો ત્યારે પણ આપણે એના વિશે અપડેટ થઈને કાઉન્સેલિંગ લેવું જ જોઈએ. અને કાઉન્સેલિંગ લેવું એ બહુ જ સારી અને જરૂરી વસ્તુ છે. એમાં કોઈ જ શરમ કે સંકોચ રાખવાની જરૂર બિલકુલ નથી. જ્યારે આપણને તાવ આવે છે, પેટમાં દુખે છે, માથું દુખે છે, ત્યારે આપણે કેમ ડોક્ટર પાસે જઈએ છીએ? એવી જ રીતે જ્યારે આપણું મન બીમાર છે ત્યારે આપણે એટલીસ્ટ આપણા માટે થઈને અથવા તો આપણી આસપાસ રહેતા લોકો માટે થઈને આ સ્ટેપ લેવો જરૂરી છે.
1: તો કર્તવ્યબેન, આપનું જે એક બહોળો અનુભવ છે કાઉન્સેલિંગનો, તેમાં કઈ કઈ ઉંમરના લોકો આવતા હોય છે અને નોર્મલી કેવા પ્રશ્નો વધારે આવતા હોય છે?
0: દરેક ઉંમરના એક અલગ અલગ પ્રશ્નો છે. જેમ કે બાળકો છે તો અત્યારના બાળકોમાં આપણે જોવા મળીએ તો મોબાઈલ ફોન એડિક્શન હોય છે. જો મોબાઈલ હાથમાં આપો તો શાંતિથી એક જગ્યાએ બેસીને જમશે, નહીં તો એ જમશે નહીં. પણ એવી બાળકની હેબિટ પેરેન્ટ્સે જ આપી છે કે ભાઈ શાંતિથી બેસીને કામ કરવા દે એટલે હું એને ફોન આપી દઉં હાથમાં. તો એવી સમસ્યાઓ આવે છે ત્યારે અમારે ફેમિલી કાઉન્સેલિંગ કરવું પડતું હોય છે કે બાળકોના રિલેટેડ જે કોઈ પણ કિસ્સા છે તેમાં પેરેન્ટ્સનું પણ સાથે કાઉન્સેલિંગ કરવું પડતું હોય છે. પછી જ્યારે એડલ્ટ્સ આવે છે તો એડલ્ટ્સ છે અથવા તો ટીનેજર્સ છે તો એમને સ્ટડી રિલેટેડ પ્રશ્નો હોય છે, એગ્રેશનના રિલેટેડ પ્રશ્નો હોય છે, અથવા તો અમુક એજમાં દરેક બાળકો આ વસ્તુ ફીલ કરતા હોય છે કે મને કોઈ સમજતું જ નથી, મને કોઈ સમજવા વાળું જ નથી. એટલે ત્યારે એમને ખાલી સાંભળીએ, સમજીએ ને એવું શું કામ લાગે છે, તમને ક્યાં બેઝ પર લાગે છે, એને એ આખી પ્રોસેસ હોય છે. તો એના ટીનેજના પણ અલગ અલગ પ્રશ્નો હોય છે, રિલેશનશીપ ઇસ્યુઝ હોય છે, ફેમિલી ઇસ્યુઝ હોય છે. ફેમિલી ઇસ્યુઝ છે બહુ જ બધા જ એજ ગ્રુપમાં એક જોઈએ ને તો એ અસર કરતું હોય છે, ચાહે નાનું બાળક છે કે મોટી ઉંમરની વૃદ્ધ છે. ફેમિલી એ વસ્તુ એવી છે કે જ્યારે

0: બહારથી તમે ગમે તેટલો સ્ટ્રેસ હોય છે, એન્ઝાયટી હોય છે, ગમે તે હશે, પણ જો ઘરમાં આવીને તમને શાંતિનો અનુભવ થતો હશે ને તો તમે બધી સમસ્યાઓ સામે લડી શકશો. એટલે ફેમિલીના રિલેટેડ કાઉન્સેલિંગ છે, અમે મોટા ભાગે ઘણી બધી બાબતોમાં એને પ્રાયોરિટી આપતા હોઈએ છીએ.
1: પછી એક અટલબેન, એવું પણ મેં સાંભળ્યું છે કે જ્યારે બોર્ડર પર રહેતા સૈનિકો હોય એ જ્યારે ઘરે પાછા આવે છે એમને પણ કાઉન્સેલિંગની જરૂર પડે છે, કારણ કે એમને આખું વાતાવરણ જેમાંથી તેઓ સ્ટ્રેસમાંથી આવે છે, તો એ કઈ રીતે મદદરૂપ થાય છે એમાં?
0: જી, દરેક ક્ષેત્રોમાં, જેમ તમે વાત કરી કે બોર્ડર પર જે સૈનિકો છે એમને કાઉન્સેલિંગ આપવામાં આવે છે, એમને માટે અલગ કાઉન્સેલર પણ નિમણૂક કરવામાં આવતા હોય છે. એ જ રીતે સ્પોર્ટ્સને કોઈ પણ ક્ષેત્ર છે ત્યાં પણ કાઉન્સેલિંગ આપવામાં આવતું હોય છે. હવે ઇન્ડસ્ટ્રીઝ જે છે એમાં પણ કાઉન્સેલર રાખતા હોય છે કે 15 દિવસ અથવા તો મહિનામાં એક વખત કાઉન્સેલર છે એમને ઇન્ડસ્ટ્રીના કોઈ પણ એમ્પ્લોઈઝ છે એની કાઉન્સેલિંગ કરે, એમને હેલ્પ કરે, જેથી એના કારણે એને રિઝલ્ટ એ પણ જોવા મળે છે કે પ્રોડક્ટિવિટી વધે છે એમની, એટલા માટે એ લોકો એની ઉપર વેઇટેજ આપે છે. પ્લસ હવે સ્કૂલ ને કોલેજીસની અંદર કમ્પલસરી થઈ ગયું છે, હજુ સુધી એ વસ્તુ અવેરનેસના અભાવને કારણે અથવા તેની સિરિયસનેસ લોકોમાં નથી કદાચ એવું કહી શકીએ, તેના કારણે એ પ્રશ્નો હજી ઘણા ઉભા છે કે દરેક સ્કૂલ કોલેજમાં કાઉન્સેલર નથી. પણ રૂલ પ્રમાણે જો જોઈએ તો દરેક શાળા અને કોલેજની અંદર કાઉન્સેલર રાખવા ફરજિયાત છે. કોલેજ અને યુનિવર્સિટીમાં 100 વિદ્યાર્થી એક કાઉન્સેલર રાખવા ફરજિયાત છે, અને 100થી વધારે સંખ્યા હોય એવા દરેક સ્કૂલની અંદર કાઉન્સેલર રાખવા ફરજિયાત છે. આ એક નિયમ આવેલો છે જે બધા માટે એટલા જ લાગુ પાડવામાં આવ્યો છે કારણ કે અત્યારના કાઉન્સેલિંગની જરૂરિયાત એટલી વધારે છે, અને રાજકોટનો જે સ્યુસાઇડલ રેટ આપણે જોઈએ તે દિવસે ને દિવસે ખૂબ વધ્યો છે. ઇવન હમણાં જે છેલ્લે સર્વે બહાર પાડ્યો છે એમાં જે ઇન્ડિયાના જે બધા સિટીઝ છે નોન મેટ્રો સિટીઝ એમાં રાજકોટ છે બીજા નંબરે છે સ્યુસાઇડ રેટમાં. એટલે આપણે રાજકોટમાં જો ખાલી જોઈએ તો આપણને ખ્યાલ નથી હોતો કે આપણી આસપાસ આટલું બધું પ્રમાણ આત્મહત્યાનું ને એવું હશે, પરંતુ છે એ આપણે આજે બધા સ્ટડીઝ ને બધું વાંચીએ એના ઉપરથી ખ્યાલ આવે, એટલા માટે જ આ નિયમ લાગુ પાડવામાં આવ્યો છે.
2: એટલે બહારથી જોવામાં રંગીલું રાજકોટ આપણે કહેતા હોઈએ છીએ, પણ અંદર ઉતરીએ ત્યારે ખ્યાલ આવે છે. તો કર્તવ્યબેન, હવે પૂછવાનું એ મન થાય કે આપણે માનસિક સ્વાસ્થ્યની જયારે વાત કરીએ તો એવી કોઈ તમે ટિપ્સ આપી શકો કે આપણે આખા દિવસમાં એવી શું શું એકાદ બે વસ્તુ કરી શકીએ કે જેના કારણે આપણું માનસિક સ્વાસ્થ્ય સારું રહે?
0: જી, ચોક્કસ. પહેલા તો સવારને જાગીને સૌથી પહેલું કામ તો એ કરવાનું કે મિરરમાં જોઈને પોતાની જાતને સ્માઈલ આપતા શીખવું જોઈએ. તમારી જાત સાથે તમે 2-4 વાક્યોની કોમ્યુનિકેશન કરો કે યુ આર ઇનફ, યુ આર ટ્રુલી બ્લેસ્ડ. કોઈ પણ તમને જે મગજમાં યુ આર વેરી કોન્ફિડન્ટ, યુ આર વેરી હેપી, મિરરમાં તમારી સામે જે વ્યક્તિ છે એને તમે ઉઠીને સૌથી પહેલા તો 2-4 સારા શબ્દો કહેતા શીખો. પછી તમારે દુનિયા પાસેથી એવું એક્સપેક્ટ કરવાની જરૂરિયાત નહીં પડે કે કોઈ મને અપ્રિશિએશન આપે, એની પહેલા તમે પોતાને આપી દીધું હશે. બીજું કે જે તમારે રોજિંદા જીવનમાં જે પ્રોબ્લેમ આવતા હોય છે, ઘણાને એવું હોય છે કે વર્ક પ્રેશર એટલું બધું હોય છે તો ઘણી બધી સમસ્યાઓ એક સાથે ભેગી થાય, તો એને એનાલિસિસ કરવું જરૂરી છે. પોતાની વાતને સમજવી, પોતાની લાગણીઓને સમજવી અને બીજાને સમજાવવી એ એક સ્કિલ ડેવલપ કરવાની જરૂરિયાત છે, જેને ઇમોશનલ મેચ્યોરિટી આપણે કહી શકીએ. ઇમોશનલ મેચ્યોરિટી એ પ્રેક્ટિસથી જ આવશે. અને બીજું ખાસ એ વસ્તુ કે આ દરેક ઉંમરની વ્યક્તિને આ વસ્તુ લાગુ પડતી હોય છે કે ક્યારેય ટેમ્પરરી ઇમોશનમાં પરમેનન્ટ ડિસિઝન નહીં લેવાના, તેના કારણે ઘણી બધી સમસ્યાઓ છે ઊભી થતી હોય છે. એટલે આ એક બાબતનું ખાસ રોજિંદા જીવનમાં જ્યારે નિર્ણયો લેવાના હોય ત્યારે તમારે જરૂરિયાત છે કે આ બાબતને તમે ધ્યાનમાં રાખો. બીજું, તમે મેડિટેશન છે એ તમારા રોજિંદા જીવનમાં એડ કરી શકો. રિલેક્સેશન થેરાપી કરીને છે, તમે સર્ચ કરી શકો અથવા તો કોન્ટેક્ટ કરીને પણ પૂછી શકો કઈ રીતે કરું. તો આવી અમુક ટેકનિક્સ છે જે તમે રોજિંદા જીવનમાં અપ્લાય, રોજ રાત્રે ફોન જોઈને આપણે સૂઈએ, ગીતો સાંભળીને સૂઈએ, એની બદલે 10 કે 15 મિનિટ કાઢીને આપણે રિલેક્સેશન થેરાપી આપણી પોતાની જાત ઉપર કરીને પછી સૂઈએ તો આરામથી નીંદર આવી જાય છે અને આપણું મગજ જ્યારે આપણે બીજે દિવસે જાગીએ ત્યારે ફ્રેશ હોય છે, નવા કામ કરવા માટે, ચેલેન્જીસ એક્સેપ્ટ કરવા માટે તૈયાર હોય છે.
1: વાહ વાહ, ખૂબ સરસ વાત થઈ આપણે. અને કર્તવ્યબેન, તમે જે વાત કરી એમાં તમે ઘણા બધા અત્યાર સુધી લોકોને મળ્યા હશો, વિવિધ પ્રકારના કાઉન્સેલિંગ કર્યા હશે, તો એમાં કોઈ ખાસ વિશેષ અનુભવ આપને યાદ આવે છે
2: કે પરિવર્તન કેવી રીતે આવે છે કાઉન્સેલિંગથી?
0: જી, જે કિસ્સો કહું કે લગભગ 1 મહિના પહેલા એમનું કાઉન્સેલિંગ

0: પૂરા થયા હતા, એક પેશન્ટ છે એમનું, એમનો મને કોલ આવ્યો કે તમે જે મને કાઉન્સેલિંગ કરાવ્યા, બધા જે સેશન્સ લીધા, લગભગ 8-10 સેશન્સ થયા હતા એ બેનના, તમારા સેશન્સ પૂરા થયા પછી મને મારી પોતાની જાત ઉપર એટલો કોન્ફિડન્સ આવ્યો. કોલેજમાં ભણતા હતા બેન, એમને બધા જ સેમેસ્ટરમાં કેટી હતી, અને એમને કહ્યું કે તમારા કાઉન્સેલિંગથી બધી એક્ઝામમાં પાસ પણ કરી દીધી છે, અને મારી જે રિસન્ટ હમણાં એક્ઝામ હતી એ પણ થોડા દિવસ પહેલા પૂરી થઈ, એ પણ મેં સોલ્વ કરી દીધી છે. અને એમને સ્પેશિયલી એ કહેવા માટે ફોન કર્યો કે થેન્ક યુ તમે એ દિવસે મને રડાવી, કે તમે જો મને ના રડાવી હોત ને તો હું આખી એક્ઝામ અથવા તો આખી જિંદગી રડત. એટલે તમે દિવસે રડાવીને મને હળવી કરીને એના માટે તમારો ખૂબ ખૂબ આભાર.
1: એટલે નાની એવી વસ્તુ છે કે રડાવી, પણ એના કારણે એ બેન હળવા થયા અને ખૂબ પછી એમની જીવનમાં પરિવર્તન આવ્યું.
2: તો અટલબેન, આપણે જોયું ને તો આ વાતો પરથી એવું લાગે કે મનને જો યોગ્ય દિશા મળી જાય ને અને મન સાથે જો દોસ્તી થઈ જાય ને તો આપણને ચોક્કસ સાચો માર્ગ મળે છે, અને આપણું ધ્યેય પ્રાપ્ત કરવામાં જે આત્મવિશ્વાસ અને હિંમત છે ને એ બધું આપણને આપણી પાસેથી જ મળી જાય.
1: બિલકુલ. અને મને લાગે છે કે કર્તવ્ય ભટ્ટ સાથે આપણને જેવી મજા આવી વાત કરવાની, મિત્રોને પણ ઈચ્છા હશે કે એમની સાથે વાત કરે કે માર્ગદર્શન મેળવે, તો એમનો નંબર મિત્રોને લખાવી દઈએ.
2: ચોક્કસ. કર્તવ્ય ભટ્ટનો નંબર છે 72-03-8109-8109-77 7203-8-1097. તો કર્તવી બેન, આપનો સમય ફાળવીને આકાશવાણી સ્ટુડિયોમાં આવ્યા અને શ્રોતાઓને ખૂબ મહત્વપૂર્ણ અને મદદરૂપ થઈ શકે તેવી માહિતી આપી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
0: આકાશવાણીનો પણ ખૂબ ખૂબ આભાર કે તમારા માધ્યમથી અમે લોકો સુધી પહોંચીને આ વાત દર્શાવી શકીએ.
2: તો અટલબેન, આટલી સરસ માહિતી પછી હવે કાર્યક્રમ પૂરો કરીને એ પહેલા એક સરસ મજાનું ગીત સાંભળી લઈએ.
1: ચોક્કસ.

0: તો આ સરસ મજાના ગીત પછી હવે કાર્યક્રમ પૂરો કરવાનો સમય થઈ રહ્યો છે.
1: પણ મિત્રોને કહીએ કે આપને સહયર કાર્યક્રમ કેવો લાગે છે, એના પ્રતિભાવો અમને પત્રો દ્વારા અને ઈમેલ દ્વારા જરૂરથી પહોંચાડજો.
0: તો અત્યારે કાર્યક્રમ પૂરો કરવાની કૃપા જીવરાજાની
1: અને અટલ શર્માને આપો રજા.
0: નમસ્કાર.

આજના સુગમ સંગીતના કાર્યક્રમમાં આપ જનાર્દન રાવલને સાંભળી રહ્યા હતા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 1:20 મિનિટે ગુજરાતીમાં સમાચાર અપાશે.

0: આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા એલએનજી શિપમેન્ટ ફરી શરૂ થતાં સરકારે કુદરતી ગેસ સપ્લાય પરના કટોકટી નિયંત્રણો હટાવ્યા. સરકારે ડુંગળીના ખરીદભાવમાં 13% વધારો કરતા ખેડૂતોનો ફાયદો. ભારતની બ્રિક્સ અધ્યક્ષતા હેઠળ આવતીકાલથી કેરળના કોચીમાં 2 દિવસીય બ્રિક્સ મહિલા કાર્યકારી જૂથની બેઠક. અમેરિકાના 250મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી. ટ્રમ્પ અને પુતિન વચ્ચે ટેલિફોનિક વાતચીત. અને આઈસીસી મહિલા ટી20 ક્રિકેટ વિશ્વકપની ફાઇનલમાં આજે ઇંગ્લેન્ડનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે થશે. સમાચાર વિગતવાર. પશ્ચિમ એશિયાના સંઘર્ષમાં યુદ્ધવિરામ બાદ હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા લિક્વિફાઇડ નેચરલ ગેસ એલએનજી શિપમેન્ટ ફરી શરૂ થતાં સરકારે કુદરતી ગેસ સપ્લાય પરના કટોકટી નિયંત્રણો પરત ખેંચી લીધા છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે એક સૂચનામાં જણાવ્યું હતું કે કુદરતી ગેસ પુરવઠા નિયમન ઓર્ડર 2026માં સુધારો કરવામાં આવ્યો છે, જેમાં મુખ્ય કટોકટી જોગવાઈઓ દૂર કરવામાં આવી છે. હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા એલએનજી શિપમેન્ટમાં વિક્ષેપ બાદ આ વર્ષે માર્ચમાં આવશ્યક ચીજવસ્તુ કાયદા હેઠળ નિયંત્રણો લાદવામાં આવ્યા હતા. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું કે ઇથેનોલ કોઈ નવો ખ્યાલ નથી અને તેનો ઉપયોગ એક સદીથી વધુ સમયથી થઈ રહ્યો છે. રાજસ્થાનમાં એક સભાને સંબોધતા શ્રી પુરીએ કહ્યું કે સરકાર તેના જૈવિક ઇંધણ મિશ્રણ કાર્યક્રમની રચનાત્મક ટીકાનું સ્વાગત કરે છે. તેમણે ખાતરી આપી કે સરકાર સૂચનો અનુસાર જરૂરી સુધારા કરશે.
1: एथेनॉल का काम ना हमने इन्वेंट किया, 100 साल से इस पे काम हो रहा है. भारत में अगर आ जाए तो इस पे पहली योजना बनाई थी कांग्रेस की सरकार ने, मैं बात कर रहा हूँ 2006 से लेकर 2008, और हमारा एक टारगेट था कि 5% हमें बायोफ्यूल ब्लेंडिंग करनी है 10 स्टेट्स और यूनियन टेरिटरी में, कर नहीं पाए. वो दूसरी बात है, 1.4% पे हमारी गाड़ी रुक गई.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રાબોવો સુબિયાન્ટોના આમંત્રણ પર આવતીકાલે જકાર્તાની મુલાકાતે જવા રવાના થશે. પ્રધાનમંત્રી મોદીની ઇન્ડોનેશિયાની આ 4થી મુલાકાત છે. મે 2018માં ભારત ઇન્ડોનેશિયા સંબંધોને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી સુધી પહોંચાડવામાં આવ્યા બાદ આ તેમની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત છે. મુલાકાત દરમિયાન શ્રી મોદી શ્રી પ્રાબોવો સુબિયાન્ટો સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. પ્રધાનમંત્રી જકાર્તામાં ભારતીય સમુદાયને પણ સંબોધિત કરશે. સરકારે ભાવ સ્થિરીકરણ બફર માટે ડુંગળીના ખરીદભાવમાં 13% વધારો કર્યો છે, જે 1875 રૂપિયા પ્રતિ ક્વિન્ટલથી વધીને 2125 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થયો છે. ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે જણાવ્યું હતું કે સુધારેલા ખરીદભાવ ડુંગળીના ખેડૂતોને વધુ સારું વળતર સુનિશ્ચિત કરશે અને બફર ખરીદીના પ્રયાસોને ટેકો આપશે. ભારત તેની બ્રિક્સ અધ્યક્ષતા હેઠળ કેરળના કોચીમાં આવતીકાલથી શરૂ થનારી 2 દિવસીય બ્રિક્સ મહિલા કાર્યકારી જૂથની બેઠકનું આયોજન કરશે.

મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે જણાવ્યું કે બ્રિક્સ સભ્ય દેશોના વરિષ્ઠ સરકારી અધિકારીઓ તમામ ક્ષેત્રોમાં મહિલા સશક્તિકરણ અને મહિલા નેતૃત્વ વિકાસ સંબંધિત મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે ભેગા થશે, જ્યારે સહિયારી પ્રાથમિકતાઓ પર સહયોગને આગળ ધપાવશે. મહિલા કાર્યકારી જૂથની બેઠક સભ્ય દેશોને મહિલાઓ નેતૃત્વ વિકાસ પર ચર્ચા અને સર્વસંમતિ બનાવવાની તક પૂરી પાડશે. આ અંગે મંત્રાલયે વધુમાં જણાવ્યું કે આ બેઠક 8 અને 9 જુલાઈના રોજ યોજાનારી બ્રિક્સ મહિલા મંત્રીસ્તરીય બેઠક માટે મજબૂત પાયો નાખશે. ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આભાર વ્યક્ત કર્યો કે વિકસિત ભારત રોજગાર અને આજીવિકા માટેની ગેરંટી મિશન ગ્રામીણ 1 જુલાઈ 2025થી સફળતાપૂર્વક લાગુ કરવામાં આવ્યો છે. શ્રી ચૌહાણે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા આ મિશન હેઠળ રાજ્યોને 25,000 કરોડ રૂપિયાની સહાય જાહેર કરી. તેમણે કહ્યું કે વિકસિત ભારત જી રામજીને માત્ર એક જ દિવસમાં દેશભરમાં લાગુ કરવામાં આવ્યો હતો. છત્તીસગઢના પ્રખ્યાત પાંડવાની ગાયિકા પદ્મવિભૂષણ તીજનબાઈનું આજે નિધન થયું. તેઓ લાંબા સમયથી બીમારીને કારણે એઇમ્સ રાયપુરમાં સારવાર લઈ રહ્યા હતા. આજે સવારે લગભગ 3:15 વાગે તેમણે અંતિમ શ્વાસ લીધા. શક્તિશાળી અવાજ અને વિશિષ્ટ વર્ણન શૈલીથી તીજનબાઈએ પાંડવાનીને માત્ર ભારતમાં જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે એક નવી ઓળખ અપાવી હતી. ભારતીય લોકકલામાં તેમના ઉત્કૃષ્ટ યોગદાનને માન્યતા આપવા તેમને પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રસિદ્ધ પાંડવાની ગાયિકા તીજનબાઈના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. અમરનાથ યાત્રાના પહેલા 2 દિવસ દરમિયાન 32,313 ભક્તોએ પવિત્ર ગુફામાં બાબા બર્ફાનીના દર્શન કર્યા. યાત્રાના બીજા દિવસે 20,145 ભક્તોએ દર્શન કર્યા, જે ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ નોંધપાત્ર વધારો દર્શાવે છે. શ્રદ્ધાળુઓનો ચોથો સમૂહ આજે વહેલી સવારે જમ્મુના ભગવતીનગર યાત્રી નિવાસથી કડક સુરક્ષા વ્યવસ્થા હેઠળ રવાના થયો. પ્રધાનમંત્રી, ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણમંત્રી રાજનાથસિંહે આજે ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે રામવિલાસ પાસવાને સમાજના વંચિત અને નબળા વર્ગના ઉત્થાનમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું કે રામવિલાસ પાસવાનને જાહેર સેવા અને રાષ્ટ્ર સેવા પ્રત્યેના તેમના સમર્પણ માટે હંમેશા યાદ રાખવામાં આવશે. હવામાન વિભાગે જણાવ્યું, આગામી કેટલાક દિવસોમાં દેશના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની સ્થિતિ યથાવત રહેશે. નૈઋત્યનું ચોમાસું આગામી 4 દિવસમાં હરિયાણા, પંજાબ અને રાજસ્થાનના બાકીના ભાગો, ગુજરાતના કેટલાક ભાગો અને ઉત્તર અરબી સમુદ્રમાં આગળ વધવાની શક્યતા છે. આજે ગુજરાત, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને ઓડિશામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને લઈને રેડ એલર્ટ જાહેર કરાયું છે. છત્તીસગઢ, પૂર્વ મધ્યપ્રદેશ, પૂર્વ રાજસ્થાન, કર્ણાટક, તેલંગાણા અને વિદર્ભમાં દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આસામ, મેઘાલય, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ, કેરળ અને માહીમાં દિવસ દરમિયાન ભારે વરસાદની શક્યતા છે. દિલ્હીમાં વાવાઝોડા અને તોફાની પવનો સાથે હળવા વરસાદની શક્યતા છે. અમેરિકા ગઈકાલે રાષ્ટ્રવ્યાપી ઉજવણી સાથે તેની સ્વતંત્રતાની 250મી વર્ષગાંઠની ઉજવણી કરી. વોશિંગ્ટનમાં મુખ્ય કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નેશનલ મોલમાં એકઠા થયેલા હજારો લોકોને સંબોધન કર્યું. તેમના સંબોધનમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે અમેરિકન નિવૃત્ત સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પી અને આ ઉજવણી દેશના ઇતિહાસમાં એક સીમાચિહ્નરૂપ ગણાવી. ક્રેમલિન અનુસાર રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે ટેલિફોન પર વાતચીત કરી હતી. રશિયન રાષ્ટ્રપતિના સહાયક યુરી ઉશાકોવે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ પુતિને રાષ્ટ્રપતિ ટ્રમ્પને અમેરિકાના સ્વતંત્રતા દિવસની 250મી વર્ષગાંઠ પર અભિનંદન આપ્યા હતા. વાતચીત દરમિયાન રાષ્ટ્રપતિ પુતિને રાષ્ટ્રપતિ ટ્રમ્પને ક્રેમલિન દ્વારા યુક્રેનમાં યુદ્ધની પરિસ્થિતિની માહિતી આપી હતી. ઉશાકોવે કહ્યું કે રશિયન દળો સંપર્ક રેખા પર આગળ વધી રહ્યા છે અને દાવો કર્યો હતો કે કેટલાક યુરોપિયન દેશોને યુદ્ધ અંગેની ગેરસમજ છે. બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો પર પણ ચર્ચા કરી અને લશ્કરી, રાજકીય અને આર્થિક મુદ્દાઓ પર સમયાંતરે વાતચીત કરવા સંમત થયા.
વેનેઝુએલાના

રાષ્ટ્રીય સભાના પ્રમુખ જ્યોર્જ રોડ્રિગ્સે જણાવ્યું છે કે ભૂકંપમાં મૃત્યુઆંક 2954 પર પહોંચ્યો છે અને 16,000થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. બચાવ કામગીરી હજુ પણ ચાલી રહી છે. લોકતાંત્રિક ગણરાજ્ય કોંગોમાં ઇબોલાનો પ્રકોપ સતત ફેલાઈ રહ્યો છે. રોગચાળામાં હાલમાં અત્યાર સુધીમાં 1,528 કેસોની પુષ્ટિ કરી છે અને 492 લોકોના મોત થયા છે. દેશના જાહેર આરોગ્ય અધિકારીઓ દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના પરિસ્થિતિ અહેવાલ મુજબ 239 દર્દીઓ સ્વસ્થ થયા છે, જ્યારે 628 આઇસોલેશનમાં છે અથવા સારવાર હેઠળ છે. આઇસીસી મહિલા ટી ટ્વેન્ટી ક્રિકેટ વિશ્વકપની ફાઇનલમાં આજે લંડનના લોર્ડ્સ ખાતે ઇંગ્લેન્ડનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે થશે. બંને ટીમો અપરાજિત રહીને ફાઇનલમાં પહોંચી હતી. ઓસ્ટ્રેલિયાએ સેમીફાઇનલમાં વેસ્ટ ઇન્ડિઝને હરાવ્યું હતું, જ્યારે ઇંગ્લેન્ડે અન્ય સેમીફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા એલએનજી શિપમેન્ટ ફરી શરૂ થતાં સરકારે કુદરતી ગેસ સપ્લાય પરના કટોકટી નિયંત્રણો હટાવ્યા. સરકારે ડુંગળીના ખરીદ ભાવમાં 13% વધારો કરતા ખેડૂતોનો ફાયદો. ભારતની બ્રિક્સ અધ્યક્ષતા હેઠળ આવતીકાલથી કેરળના કોચીમાં 2 દિવસીય બ્રિક્સ મહિલા કાર્યકારી જૂથની બેઠક. અમેરિકાના 250મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી. ટ્રમ્પ અને પુતિન વચ્ચે ટેલિફોનિક વાતચીત. અને આઈસીસી મહિલા ટી ટ્વેન્ટી ક્રિકેટ વિશ્વકપની ફાઇનલમાં આજે ઇંગ્લેન્ડનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે થશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયા વાંચે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે છેવાડાનો માનવી મુખ્ય પ્રવાહમાં આવશે તો જ વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર થશે. ગાંધીનગરના કલોલમાં સામાજિક સંસ્થાઓ દ્વારા સંચાલિત શાંતિ નિવાસ છાત્રાલયના લોકાર્પણ અને વલ્લભ વિદ્યાવિહાર શાળાના ભૂમિપૂજન સમારોહને સંબોધતા શ્રી પટેલે શિક્ષણ પર ભાર આપ્યો હતો. તેમણે કહ્યું કે દરેક ક્ષેત્રમાં આગળ વધવા માટે શિક્ષણ ઘણું જરૂરી છે.
1: આપણે બધાએ હંમેશા વિકસિત ભારત અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત, તો વિકસિત ગુજરાત માટે શું કરવાનું? તો કે ભાઈ, એકલો એક શહેર કે બે શહેર કે દસ શહેર બહાર આવી જશે તો નહીં ચાલે. મુખ્ય પ્રવાહમાં નાનામાં નાનો માણસ, છેવાડાનો માણસ પણ મુખ્ય પ્રવાહમાં આવશે તો જ આપણે વિકસિત ગુજરાત તરફ આગળ વધી શકીશું અને વિકસિત ગુજરાતથી વિકસિત ભારત તરફ જાય. તો એના માટે આપણે હર હંમેશ પ્રયત્ન કર્યા છે.
0: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં કુબા સર્કલ અને ભાટ સર્કલ વચ્ચે નર્મદા મુખ્ય નહેરના બ્રિજનું 12 લેનના રૂપાંતરણના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું. 6 લેન બ્રિજની બંને તરફ 3 નવા લેનના બ્રિજના નિર્માણ માટે અંદાજે 48 કરોડ રૂપિયાની આ પરિયોજના છે. સાથે જ શ્રી પટેલે ગાંધીનગર વિમાનમથક માર્ગ પરના 1.48 કિલોમીટર લંબાઈ ધરાવતા અને અંદાજે 175 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા રાજ્યના પ્રથમ નવા કેબલ સ્ટેડ ફ્લાયઓવર બ્રિજનું પણ લોકાર્પણ કર્યું. શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા અમદાવાદના સારંગપુર સર્કલ નજીક ડોક્ટર બીઆર આંબેડકર પ્રતિમા પરિસર ખાતે નમો સ્વચ્છતા અભિયાનમાં જોડાયા. મહાનગરપાલિકા દ્વારા યોજાયેલા આ અભિયાન અંતર્ગત શ્રી વાજાએ શ્રમદાન કરી સૌને સ્વચ્છતા જાળવવા અપીલ કરી. પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી વાજાએ રાજ્યમાં જે શાળાને પાઠ્યપુસ્તકો ન મળ્યા હોય તે પ્રશ્નનો જવાબ પણ આપ્યો હતો.
2: સમગ્ર ગુજરાત રાજ્ય મેં પાઠ્ય પુસ્તક કા વિતરણ હો ચુકા હૈ, પહોંચ ગયા હૈ. ફિર ભી અગર આપકે સંજ્ઞાન મેં એસી કુછ હૈ શાળા જો આપ કહેતે હૈ કે જહાં હમ નહીં મિલા હૈ, તો આપ મારા ધ્યાન મુજે બોલીએ તો વહાં વ્યવસ્થા હો જાયેગી. લેકિન મેરે હિસાબ સે સમગ્ર રાજ્ય મેં અભી પાઠ્ય પુસ્તક કા વિતરણ હો ચુકા હૈ.
0: અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ અને રાજકોટમાં છૂટાછવાયા સ્થળ પર આગામી 3 કલાકમાં અત્યંત ભારે વરસાદ થવાની સંભાવના છે. આ તમામ જિલ્લામાં વાવાઝોડા સાથે પવન ફૂંકાવા અને વીજળી પડવાની સંભાવનાને પગલે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરાયું. બીજી તરફ રાજ્યભરમાં બપોરે 12 વાગ્યા સુધીમાં 66 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ 5.25 ઇંચ જેટલો વરસાદ અમરેલીના રાજુલા તાલુકામાં થયાના અહેવાલ છે. અમરેલીના રાજુલા અને ખાંભા પંથકમાં ગત 24 કલાકમાં 12 ઇંચથી વધુ વરસાદ થતાં સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાયો. જ્યારે ધાતરવડી અને રાયડી બંધ છલોછલ ભરાતા 11થી વધુ ગામને હાઈ એલર્ટ પર રખાયા છે. તો રાજુલા સાવરકુંડલા રાજમાર્ગને વાહનવ્યવહાર માટે બંધ કરાયો. ધારાસભ્ય હીરા સોલંકીએ એક વિડીયો જાહેર કરી સ્થાનિક તરવૈયાઓને બચાવ કામગીરીમાં જોડાવા અપીલ કરી. તો ગીર સોમનાથના સામતેર ગામમાં રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ SDRFની ટુકડીએ અતિ વરસાદના કારણે ઘરમાં ફસાયેલા 4 લોકોને બચાવી સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે. ત્યારે ગાંગડા ગામમાં 250થી વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું. બોટાદમાં પણ 1 દિવસના વિરામ બાદ શહેર અને જિલ્લાના તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો. મહેસાણાના ધરોઈ બંધ વિસ્તારને અંદાજે 1,100 કરોડ રૂપિયાના ખર્ચે વિશ્વસ્તરના ટકાઉ પ્રવાસન અને યાત્રાધામ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. આ પરિયોજના અંતર્ગત સુપ્રસિદ્ધ યાત્રાધામ

0: અંબાજી, ઐતિહાસિક તારંગા હિલ્સ અને પ્રાચીન વડનગર જેવા પ્રવાસન સ્થળ આવરી લેવાયા છે. જ્યારે પ્રકૃતિ અને સંસ્કૃતિના સમન્વય સમાન પંચતત્વ પાર્ક અને સંગીત શાંતિની અનુભવ કરાતું નાદ બ્રહ્મ ઉપવન અને એડવેન્ચર ફેસ્ટિવલ પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણ કેન્દ્ર બનશે, તેમજ સ્થાનિકો માટે પણ રોજગારીના દ્વાર ખુલશે. વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીએ આ પરિયોજના અંતર્ગત ચાલી રહેલી વિવિધ કામગીરીની સમીક્ષા કરી હતી. દેવભૂમિ દ્વારકાના સુપ્રસિદ્ધ જગત મંદિરમાં ભરવાડ સમાજ દ્વારા ગાય માતાના ધણને ભગવાન દ્વારકાધીશના દર્શનાર્થે લવાતા આસ્થા અને પરંપરાનો અનોખો સંગમ જોવા મળ્યો. મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં ગાય માતાને જોઈ ભક્તો પણ ઉત્સાહમાં આવી ગયા, તો મંદિર ટ્રસ્ટ દ્વારા અલગથી દર્શન માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/ju અને અમારા એક્સ હેન્ડલ AIR_ABIDને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા, હવે સાંભળશો સમાચાર સમીક્ષા. આજનો વિષય છે નમો સ્વચ્છતા અભિયાન થકી આરોગ્ય સંસ્થાઓની સફાઈ. લેખન હર્ષલ પંડ્યા, રજૂઆત જયેશ વેગડા.
2: રાજ્યના નાગરિકોને શુદ્ધ, સ્વચ્છ અને સલામત આરોગ્ય સેવાઓ મળી રહે તે હેતુથી 1 જુલાઈથી 7 જુલાઈ દરમિયાન રાજ્યમાં નમો સ્વચ્છતા અભિયાન આરંભાયું છે. મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગાંધીનગર સ્થિત GMERS ઓડિટોરિયમ ખાતેથી આરંભાયેલા રાજ્યવ્યાપી નમો સ્વચ્છતા અભિયાનનો રાજ્યની 12,000 જેટલી આરોગ્ય સંસ્થાઓને સ્વચ્છ કરવાનો મુખ્ય આશય છે. આ મહાઅભિયાન અંતર્ગત રાજ્યના પેટા કેન્દ્રથી લઈને મેડિકલ કોલેજ અને હોસ્પિટલો સુધી તમામ 12,000થી વધુ સરકારી આરોગ્ય સંસ્થાઓ ખાતે વ્યાપક સ્તરે સઘન સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. મુખ્યમંત્રીએ નમો સ્વચ્છતા અભિયાનનો આરંભ કરાવતા કહ્યું કે સરકાર તો સફાઈ કરશે જ, પણ સાથે સાથે હવે ગંદકી ફેલાવનારાઓની યોગ્ય અને દાખલારૂપ વ્યવસ્થા કરાશે.
3: આ અભિયાન 7 દિવસ એટલા માટે છે કે એની અંદર નાની મોટી સ્વચ્છતા, એમને ફર્નિચર છે કે એમના જે વાનો પડી છે કે મેડિકલ કોઈ બી સાધન સામગ્રી કે જે આઉટડેટેડ છે, એને પ્રોસેસ રહી કાઢવા પડે કે ભાઈ એને કાગળિયા ઉપર પ્રોસેસ કરવી પડે, તે કરીને પૂરું કરીને એને સાફ કરી નાખે, ત્યાં આંગાડી દેખાવાના. એટલે 7 દિવસનું અભિયાન છે. પણ પછી હવે આ અભિયાન રોજે રોજ જે પણ ડિપાર્ટમેન્ટના હેડ હોય, ડોક્ટર હોય, નર્સ હોય, ત્યાં પ્યુન હોય, દરેક જણ પોતે ધ્યાન રાખે અને એનાથી ના થતું હોય તો તરત ઉપલા અધિકારીને જાણ કરે કે ભાઈ અહીંયા હું વારે ઘડીએ કહું છું, પણ આ વ્યક્તિઓ કાં તો આ ભાઈ એને ગાંટતા નથી, ત્યાં કચરો કર્યા કરે છે, કાં તો પિચકારી માર્યા જ કરે છે, તો એનું વ્યવસ્થા થશે થશે ને થશે.
2: આ અભિયાન હેઠળ મુખ્યત્વે હોસ્પિટલ પરિસરમાંથી સ્ક્રેપ, ભંગાર, જંક અને બિનઉપયોગી મટીરીયલનો યોગ્ય નિકાલ, બિલ્ડિંગ તથા કેમ્પસની સઘન સાફસફાઈ, શુદ્ધ પીવાના પાણીની ઉપલબ્ધતા અને પાઇપલાઇનનું જરૂરી સમારકામ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત દર્દીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફાયર અને ઇલેક્ટ્રિક સેફટી, ફર્નિચરનું સમારકામ, માઇનર સિવિલ વર્ક્સ તેમજ ઇન્ફેક્શન પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ જેવી અત્યંત મહત્વપૂર્ણ કામગીરીઓ હાથ ધરાઈ છે. આરોગ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરીયાએ સુરતની સ્મિમેર હોસ્પિટલમાં આ અભિયાનમાં ભાગ લેતા કહ્યું હતું કે સરકારની આરોગ્ય સંસ્થાઓ જરૂરિયાતમંદ લોકો માટે મંદિર સમાન છે અને આ મંદિરને સ્વચ્છ રાખવાની પ્રત્યેકની જવાબદારી છે. હવે આ જવાબદારી તમામે અદા કરવી જ પડશે.
4: કોઈ પણ સરકારી હોસ્પિટલ હોય કે ઓફિસ હોય, પિચકારી મારી કે ગંદુ કર્યું તો એમને દંડ ભોગવવાની તૈયારી રાખવી જ પડશે. ખરેખર ગરીબ લોકો માટેનું આ મંદિર છે અને એમ આવીને સાજા થાય, જો ત્યાં ગંદકી કરે, ત્યાં પિચકારી પાન માવાની મારે, આ એક અસંસ્કાર છે. આ અસંસ્કારિતા જો પ્રગટ કરશે તો સરકાર 100% દંડનો દંડો ઉગામશે.
2: 7 દિવસના આ અભિયાનમાં આજના દિવસ સુધી રાજ્યભરની આરોગ્ય સંસ્થાઓમાંથી મોટા પાયે સ્વચ્છતા થઈ રહી છે, તેમજ આ સંસ્થાઓમાં પડી રહેલા પુરાણા સરસામાનને હટાવીને જે ઓરડાઓમાં વર્ષોથી પડી રહેલો નકામો સામાન કાઢવામાં આવી રહ્યા છે, જેને કારણે વર્ષોથી બંધ પડેલા ઓરડાઓ પણ ખાલી થઈ રહ્યા છે અને જેને કારણે ઓરડાઓની જે ઘટ પડી રહી છે તે પણ નહીં રહે અને મોકળાશ થશે. આ અભિયાનના પહેલા પગલા તરીકે બિન ઉપયોગી ચીજવસ્તુઓની ઓળખ કરવી, તો આજ દિન

0: સુધી આવી 1,30,000 જેટલી નકામી વસ્તુઓની ઓળખ કરવામાં આવી છે. આવી વસ્તુઓમાંથી 6,000 જેટલી વસ્તુઓનો નિકાલ કરી દેવાયો છે. ફક્ત બિન ઉપયોગી વસ્તુઓ ગણીને તેનો નિકાલ કરી દેવામાં આવી રહ્યો નથી, પરંતુ જે ચીજ વસ્તુઓનું સમારકામ કરીને ફરી ઉપયોગમાં લેવાય તેવું હોય તેવી 6,000 જેટલા સામાનનું સમારકામ કરાવીને તેનો ફરી ઉપયોગ કરાઈ રહ્યો છે, જેમાં ફર્નિચર, એમ્બ્યુલન્સ, સરકારી વાહન અને તબીબી ઉપકરણોનું સમારકામ કરવામાં આવ્યું છે, જેને કારણે રિપેરિંગના સામાન્ય ખર્ચ કરીને મોટા ખર્ચમાંથી બચી શકાય છે. આ ઉપરાંત જે ઓરડાઓમાંથી સામાન ખાલી કરાયો છે તેવા 822 જેટલા ઓરડાઓ ખાલી થયા છે, જે આગામી સમયમાં ઉપયોગમાં લઈ શકાશે. જ્યારે બાકી રહેલી બિનઉપયોગી વસ્તુઓની નિયમાનુસાર નિકાલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સરકારે તો આ આરોગ્ય સંસ્થાઓની સ્વચ્છતા શરૂ કરી છે, પરંતુ શિસ્તબદ્ધ અને સમાજમાં જવાબદાર તરીકેની સૌ નાગરિકોની પણ આરોગ્ય સંસ્થાઓમાં સ્વચ્છતા જાળવણી તેમજ અન્યને ગંદકી કરતા અટકાવવાની એટલી જ ફરજ અને જવાબદારી નિભાવીને જ્યાં સ્વચ્છતા ત્યાં જ પ્રભુતાના સૂત્રને સાર્થક કરી શકાય.
1: આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા હતા સમાચાર સમીક્ષા. આજનો વિષય હતો નમો સ્વચ્છતા અભિયાન થકી આરોગ્ય સંસ્થાઓની સફાઈ. લેખન હર્ષલ પંડ્યા, રજૂઆત જયેશ વેગડા.
2: આકાશવાણીનું આ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર છે.
3: આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરીએ છીએ સંઘગાન શિક્ષણ. આજે આપ સાંભળશો ઓડિયા ભાષાનું શિક્ષણ ગીત, જેના કવિ છે કેસી પાણીગ્રહી. બાળ દોસ્તો, આપની પાસે કાગળ અને પેન તૈયાર છે ને? તો ચાલો સૌપ્રથમ ઓડિયા ભાષાનું શિક્ષણ ગીત લખી લઈશું.
4: બચ્ચો, આજ મેં તુમ્હે એક ઓડિયા ગાના શીખાઉંગા. સીખોગે ના? યે ગાના એક ભજન હૈ જિસે શ્રી કાલિંદી ચરણ પાણીગ્રહી ને લિખા હૈ. કિસને લિખા હૈ? શ્રી કાલિંદી ચરણ પાણીગ્રહી ને. અબ ઇસે લિખ લો.
5: કેઉં નામ ધરી,
6: કેઉં નામ ધરી,
5: ડાકીબી તુમકુ,
6: ડાકીબી તુમકુ,
5: તુમે જે સર્વનામ,
6: તુમે જે સર્વનામ,
5: કેઉં નામ ધરી,
6: કેઉં નામ ધરી,
5: ડાકીબી તુમકુ,
6: ડાકીબી તુમકુ,
5: તુમે જે સર્વનામ,
6: તુમે જે સર્વનામ.
4: યહ હુઆ ધ્રુપદ. અબ પહેલા અંતરા લિખ લો.
5: આલોક તુમકુ,
6: આલોક તુમકુ,
5: નપારે દેખાઈ,
6: નપારે દેખાઈ,
5: તુમે જે દેખાઓ તાહારે,
6: તુમે જે દેખાઓ તાહારે.
5: આલોક તુમકુ,
6: આલોક તુમકુ,
5: નપારે દેખાઈ,
6: નપારે દેખાઈ,
5: તુમે જે દેખાઓ તાહારે,
6: તુમે જે દેખાઓ તાહારે.
5: તુમે જે બેઢી છો,
6: તુમે જે બેઢી છો,
5: કોટી વિશ્વર,
6: કોટી વિશ્વર,
5: સબુરી ભીતરે બહારે,
6: સબુરી ભીતરે બહારે.
5: તુમે જે બેઢી છો,
6: તુમે જે બેઢી છો,
5: કોટી વિશ્વર,
6: કોટી વિશ્વર,
5: સબુરી ભીતરે બહારે,
6: સબુરી ભીતરે બહારે.
4: યે હુઆ પહેલા અંતરા. અબ દૂસરા અંતરા.
5: લુહ હોઈ તુમે,
6: લુહ હોઈ તુમે,
5: ઝરી પડ પરા,
6: ઝરી પડ પરા,
5: કેતે નયનર કોણરુ,
6: કેતે નયનર કોણરુ.
5: લુહ હોઈ તુમે,
6: લુહ હોઈ તુમે,
5: ઝરી પડ પરા,
6: ઝરી પડ પરા,
5: કેતે નયનર કોણરુ,
6: કેતે નયનર કોણરુ.
5: હસ હોઈ પુણી,
6: હસ હોઈ પુણી,
5: ફૂલ પરી ફૂટ,
6: ફૂલ પરી ફૂટ,
5: કેતે જે નરમ અધરુ,
6: કેતે જે નરમ અધરુ.
5: હસ હોઈ પુણી,
6: હસ હોઈ પુણી,
5: ફૂલ

0: तुमने गाना सीख लिया, इसे अब तुम सब मिलकर गाओ देखें।
1: 1 2 3 4

0: હમણાં જ આપ સંઘગાન શિક્ષણ કાર્યક્રમ અંતર્ગત ઓડિયા ભાષાનું શિક્ષણ ગીત સાંભળી રહ્યા હતા, જેના કવિ હતા કેસી પાણીગ્રહી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર છે.

આકાશવાણીનું આ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, અત્યારે બપોરના 3 વાગ્યા છે. અમારી આજની પ્રથમ સભાના કાર્યક્રમો અહીં સમાપ્ત કરીએ છીએ. ફરી મળીશું અમારી આજની બીજી સભામાં સાંજે 5 વાગે. ત્યાં સુધી આપની રજા લઈએ. નમસ્કાર.

નમસ્કાર. 354.6 મીટર્સ એટલે કે 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, આજની બીજી સભામાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. સાંજના 5 થવા જાય છે. થોડી જ વારમાં આકાશવાણીના દિલ્હી કેન્દ્રથી હિન્દીમાં સમાચાર સાંભળીશું.

પાંચ વાગીને 10 મિનિટે ગુલમહોરમાં સાંભળીશું હિન્દી ફિલ્મી ગીતો. 5 વાગીને 45 મિનિટે લોકસંગીતનો કાર્યક્રમ, જેમાં પ્રથમ પ્રાચીન ભજન કલ્યાણભાઈ મકવાણાના કંઠે અને ત્યારબાદ લોકગીતો રાધાબેન વ્યાસના કંઠે. 6 વાગીને 30 મિનિટે પ્રાયોજિત કાર્યક્રમ જૈવિક વિવિધતાનું જતન. 7 વાગે ગેરફિલ્મી હિન્દી ગીતો. 7 વાગીને 10 મિનિટે પ્રાદેશિક સમાચાર. શ્રોતા મિત્રો, આજે 7 વાગીને 30 મિનિટથી લંડનના લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનાર આઈસીસી વુમન્સ T20 ક્રિકેટ વર્લ્ડ કપ 2026ની ફાઇનલ મેચની બોલ બાય બોલ કોમેન્ટ્રી હિન્દી તથા અંગ્રેજીમાં આકાશવાણીના દિલ્હી કેન્દ્રથી મેચની સમાપ્તિ સુધી રિલે કરીશું. સમય ફરી એકવાર નોંધી લેશો, સાંજે 7 વાગીને 30 મિનિટથી.

શ્રોતા મિત્રો, આ હતી વિગતો આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની. અને હવે જોઈએ પોલીસ જાહેરાત અંતર્ગત ખોવાયેલ વ્યક્તિઓ અંગેની વિગતો. પોલીસ અધિક્ષકની કચેરી ભાવનગરની યાદી મુજબ આ છે પૂજાબેન રાજુભાઈ ચૌહાણ, કે જેઓ ગત તારીખ 19 જૂન 2026 રોગ વેળાવદરથી ગુમ થયેલા છે. તેઓની ઉંમર છે 70 વર્ષ. તેઓ કાળા તળાવ ગામ ભાવનગર જિલ્લાના રહેવાસી છે. તેમનો વર્ણન આ મુજબ છે. બાંધો મધ્યમ છે, રંગે શ્યામ વર્ણના છે. તેમનું મોઢું ગોળ અને તેમણે શરીરે પીળા કલરનો ડ્રેસ પહેરેલો છે. તેમની ઊંચાઈ 4 ફૂટ 5 ઇંચ છે. પોલીસ અધિક્ષકની કચેરી સુરેન્દ્રનગરની યાદી મુજબ રણજીતસિંહ સબળસિંહ રાણા, તેઓ જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો લીંબડીના ભલગામડા મુકામેથી ગુમ થયેલા છે. તેમની ઉંમર છે 65 વર્ષ, ઊંચાઈ 5 ફૂટ 8 ઇંચ, મજબૂત બાંધાના છે, ઘઉંવર્ણા છે. તેમણે માથેના ભાગે થોડી ટાલ છે અને તેમણે ગુજરાતી ભાષા સમજી શકે છે. હસુમતીબેન મૂળચંદભાઈ વાલ્મીકી, જેઓ ગત તારીખ 19 જૂન 2026 રોજ ગુમ થયેલા છે. તેઓ રાજપુર ડીસાના રહેવાસી છે. તેમની ઉંમર છે 14 વર્ષની, મધ્યમ બાંધાના છે, ઊંચાઈ 5 ફૂટ, કાળા વાળ છે. તેમણે શરીરે વ્હાઇટ કલરનું ટોપ અને જીન્સનું પેન્ટ પહેરેલું છે તથા તેઓ ગુજરાતી તથા હિન્દી ભાષા જાણે છે. મેઘાબેન દીપકભાઈ દુધલિયા, કે જેઓ તારીખ 14 જૂન 2026 રોજ ગુમ થયેલા છે, તેઓ સુરેન્દ્રનગરના વઢવાણના રહેવાસી છે. તેમની ઉંમર છે 26 વર્ષ, ઊંચાઈ 4 ફૂટ 5 ઇંચ, પાતળા બાંધાના છે, રંગે ઘઉંવર્ણા છે. તેમણે શરીરે લાલ અને કાળા કલરનો ડ્રેસ પહેરેલો છે તથા ગુજરાતી અને હિન્દી ભાષા જાણે છે. શ્રોતા મિત્રો, જે કોઈને પણ આ ખોવાયેલ વ્યક્તિ અંગેની માહિતી મળે તેમણે નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવા વિનંતી છે.

ખોવાયેલ વ્યક્તિઓ અંગેની માહિતી તથા આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. અને શ્રોતા મિત્રો, અત્યારે સાંજના 5:10 થઈ ગઈ છે, તો માણીએ કાર્યક્રમ ગુલમહોર.

અંતરિયાળ વિસ્તારોના જનજાતીય વિદ્યાર્થીઓના સપનાઓને હવે મળી રહી છે નવી પાંખો. શાળા સુધીની લાંબી અને મુશ્કેલ રાહ હવે બની છે શિક્ષણ તરફની સુરક્ષિત અને સરળ સફર, જેના થકી આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના

0: અંતરિયાળ વિસ્તારોના જનજાતીય વિદ્યાર્થીઓના સપનાઓને હવે મળી રહી છે નવી પાંખો. શાળા સુધીની લાંબી અને મુશ્કેલ રાહ હવે બની છે શિક્ષણ તરફની સુરક્ષિત અને સરળ સફર, જેના થકી આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે. આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે. શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા. એક સંવેદનશીલ અને કલ્યાણકારી ઐતિહાસિક ખેડૂત લક્ષી નિર્ણય માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ખેડૂત હિતના દ્રઢ સંકલ્પ અને દૂરંદેશી વિઝનને સાકાર કરતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સંવેદનશીલ સરકારે વીજ ટાવર અને વીજ લાઇનના વળતરમાં ઐતિહાસિક વધારો કરીને રાજ્યના લાખો ખેડૂતોની ચિંતાઓને દૂર કરી છે. ખેડૂતોને જમીનની જંત્રીના દરે વળતરની જગ્યાએ હવે મળશે માર્કેટ રેટના બમણા ભાવ. હવે કલેક્ટરશ્રી અને ખેડૂત પ્રતિનિધિ વાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત. ખેડૂતોને નહીં રહે કોઈ સંશય, પહેલા ચૂકવાશે બળતર. એટલું જ નહીં, હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે. આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને પાછા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરિ. આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર.
1: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
2: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજ્યો?
1: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: શ્રોતા મિત્રો, ગુલમહોર કાર્યક્રમમાં આવો હવે સાંભળીએ ઉદિત નારાયણ, અલકા યાજ્ઞિક, સુખવિંદર સિંહ, શંકર મહાદેવન, શાન અને કિશોરે ગોવારીકરના સ્વરમાં લગાન ફિલ્મનું આ ગીત.

0: સુરેશ વાડકર અને અનુપમા દેશપાંડેના સ્વરમાં આ હતું ચાંદની ફિલ્મનું ગીત. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આપ માણી રહ્યા છો કાર્યક્રમ ગુલમહોર.
1: અંતરિયાળ વિસ્તારોના જનજાતીય વિદ્યાર્થીઓના સપનાઓને હવે મળી રહી છે નવી પાંખો. શાળા સુધીની લાંબી અને મુશ્કેલ રાહ હવે બની છે શિક્ષણ તરફની સુરક્ષિત અને સરળ સફર, જેના થકી આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે. આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે. શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા. એક સંવેદનશીલ અને કલ્યાણકારી ઐતિહાસિક ખેડૂત લક્ષી નિર્ણય માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ખેડૂત હિતના દ્રઢ સંકલ્પ અને દૂરંદેશી વિઝનને સાકાર કરતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સંવેદનશીલ સરકારે વીજ ટાવર અને વીજ લાઇનના વળતરમાં ઐતિહાસિક વધારો કરીને રાજ્યના લાખો ખેડૂતોની ચિંતાઓને દૂર કરી છે. ખેડૂતોને જમીનની જંત્રીના દરે વળતરની જગ્યાએ હવે મળશે માર્કેટ રેટના બમણા ભાવ. હવે કલેક્ટરશ્રી અને ખેડૂત પ્રતિનિધિ વાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત. ખેડૂતોને નહીં રહે કોઈ સંશય.

0: પહેલા ચૂકવાશે બળતર. એટલું જ નહીં, હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે. આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને વાચા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરી. આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર.
1: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: લતા મંગેશકર અને કુમાર શાનુના સ્વરમાં આ છે યે દિલ લગી ફિલ્મનું ગીત.
1: देखो जरा देखो बरखा की झड़ी

0: અંતરિયાળ વિસ્તારોના જનજાતીય વિદ્યાર્થીઓના સપનાઓને હવે મળી રહી છે નવી પાંખો. શાળા સુધીની લાંબી અને મુશ્કેલ રાહ હવે બની છે શિક્ષણ તરફની સુરક્ષિત અને સરળ સફર, જેના થકી આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે. આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે. શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા. એક સંવેદનશીલ અને કલ્યાણકારી ઐતિહાસિક ખેડૂત લક્ષી નિર્ણય માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ખેડૂત હિતના દ્રઢ સંકલ્પ અને દૂરંદેશી વિઝનને સાકાર કરતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સંવેદનશીલ સરકારે વીજ ટાવર અને વીજ લાઇનના વળતરમાં ઐતિહાસિક વધારો કરીને રાજ્યના લાખો ખેડૂતોની ચિંતાઓને દૂર કરી છે. ખેડૂતોને જમીનની જંત્રીના દરે વળતરની જગ્યાએ હવે મળશે માર્કેટ રેટના બમણા ભાવ. હવે કલેક્ટરશ્રી અને ખેડૂત પ્રતિનિધિ વાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત. ખેડૂતોને નહીં રહે કોઈ સંશય, પહેલા ચૂકવાશે વળતર. એટલું જ નહીં, હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે. આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને પાછા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરિ. આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર.
1: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
2: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત

0: શ્રેયા ઘોષાલ તથા ઉદય મજુમદારના સ્વરમાં આ હતું ગુરુ ફિલ્મનું ગીત. શ્રોતા મિત્રો, આ સાથે જ આજનો ગુલમોહર કાર્યક્રમ સમાપ્ત થયો.
1: શું આજનું સોશિયલ મીડિયા આપણને દરેક સ્ત્રીની વાત કહી શકે છે?
2: શું આજનો મોબાઈલ સ્ત્રીના અંતરની છબી દેખાડી શકે છે?
1: શું તમારા ચેટ બોક્સમાં સ્ત્રી હૃદયની વણ કહેવાયેલી વાતો છે?
2: શું સ્ત્રી પોતે પોતાની વાત કહી શકે છે ખરી?
1: મહોતું વાર્તાકાર રામ મોરે લિખિત વાર્તા સંગ્રહનું ધારાવાહિક પઠન અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી. તારીખ 6 જુલાઈ 2026 થી દર સોમવારે બપોરે 12:30 વાગે સાંભળવાનું ચૂકતા નહીં.
3: મહોતું.
0: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. સાંજના 5:45 થઈ છે. બસ થોડી જ વારમાં સાંભળીશું લોકસંગીતનો કાર્યક્રમ.
4: એક સંવેદનશીલ અને કલ્યાણકારી ઐતિહાસિક ખેડૂત લક્ષી નિર્ણય માનનીય વડાપ્રધાન

0: શ્રી નરેન્દ્રભાઈ મોદીના ખેડૂત હિતના દ્રઢ સંકલ્પ અને દૂરંદેશી વિઝનને સાકાર કરતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સંવેદનશીલ સરકારે વીજ ટાવર અને વીજ લાઇનના વળતરમાં ઐતિહાસિક વધારો કરીને રાજ્યના લાખો ખેડૂતોની ચિંતાઓને દૂર કરી છે. ખેડૂતોને જમીનની જંત્રીના દરે વળતરની જગ્યાએ હવે મળશે માર્કેટ રેટના બમણા ભાવ. હવે કલેક્ટરશ્રી અને ખેડૂત પ્રતિનિધિ વાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત. ખેડૂતોને નહીં રહે કોઈ સંશય, પહેલા ચૂકવાશે વળતર. એટલું જ નહીં, હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે. આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને વાચા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરિ. આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર.
1: શ્રોતા મિત્રો, લોકસંગીતના કાર્યક્રમમાં આજે પ્રથમ સાંભળીએ કલ્યાણભાઈ મકવાણાના કંઠે પ્રાચીન ભજન.

રાધાબેન વ્યાસના કંઠે હમણાં જ આપ લોકગીતો માણી રહ્યા હતા. શ્રોતા મિત્રો, આ સાથે જ આજનો લોકસંગીતનો કાર્યક્રમ સમાપ્ત થયો. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. બરાબર 6:15 સાંભળીશું સિંધીમાં સમાચાર.

0: તું રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000 થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે, અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે. આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે. શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા.
1: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
2: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
1: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
2: હા, મારી માં કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: ભગુ, દરિયે જાય છે તો ભૂલે ચૂકે પણ IMBL નજીક જતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
2: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
3: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસને જાણ કરજે.
4: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
5: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે.

0: શું આજનું સોશિયલ મીડિયા આપણને દરેક સ્ત્રીની વાત કહી શકે છે?
1: શું આજનો મોબાઈલ સ્ત્રીના અંતરની છબી દેખાડી શકે છે?
0: શું તમારા ચેટ બોક્સમાં સ્ત્રી હૃદયની વણ કહેવાયેલી વાતો છે?
1: શું સ્ત્રી પોતે પોતાની વાત કહી શકે છે ખરી?
0: મહોતું વાર્તાકાર રામ મોરે લિખિત વાર્તા સંગ્રહનું ધારાવાહિક પઠન અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી. તારીખ 6 જુલાઈ 2026 થી દર સોમવારે બપોરે 12:30 વાગે સાંભળવાનું ચૂકતા નહીં. મહોતું.

354.6 મીટર્સ એટલે 846 કિલો હર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. શ્રોતા મિત્રો, રજૂ કરીએ છીએ પ્રાયોજિત કાર્યક્રમ જૈવિક વિવિધતાનું જતન.

0: મેઘરાજાના આગમન સાથે જ ધરતીના ખોળે ઉગું ઉગું થવા લાગેલી વિવિધ વનસ્પતિઓ જોઈ હરખાઈ રહેલા અમારા તમામ પ્રકૃતિ પ્રેમી મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન, નમસ્કાર.
1: મિત્રો, વરસાદને થોડા દિવસ થશે એટલે આપોઆપ ઉગનારી વનૌષધિઓની વાત તો કરીશું.
0: હા, પણ હાલ તો આપણે ફળો ખાઈને નિરોગી રહેવાની વાત કરી રહ્યા છે.
1: બિલકુલ.
0: આગળ ચાતુર્માસ આવી રહ્યો છે એટલે ફળોનો ઉપયોગ વધવાનો જ છે.
1: વૈદ્ય શ્રી ઋષિકેશ ઉપાધ્યાય પણ સ્ટુડિયોમાં હાજર જ છે.
0: હા,
1: એટલે આવો જાણીએ ફળોના ગુણો વિશે.
0: નમસ્કાર ઋષિકેશભાઈ.
2: નમસ્કાર.
3: નમસ્કાર ઋષિકેશભાઈ.
2: નમસ્કાર ભરતભાઈ.
0: તો આજે આપણે હવે અનાનસમાં તો ઘણા લોકો એમ કહે છે કે ગરમ પાણીમાં અનાનસને ઉકાળીને ખાઓ ને તો કેન્સરના સેલ

0: મરી જાય કે
1: છે. હા, એન્ટી કાર્સિનોજન પ્રોપર્ટીઝ એમાંથી મળે છે.
0: ઓકે,
1: પાકું અનાનસ ગળ્યું લાગશે અને ખટાશ વાળું છે.
0: બરાબર.
1: એનાથી વધારે પડતી ભૂખ લાગવી એ વસ્તુનું સોલ્યુશન અનાનસ છે. કોઈને વારે ઘડીએ બહુ જ વખત ભૂખ લાગે છે તો એ શરીરને ડીજનરેશન એટલે શરીરના કોષોને નુકસાન કરે છે. તો એને આયુર્વેદના એમાં અત્યગ્નિ કહેવાય અને એ અત્યગ્નિ વાયુને કારણે વધી જાય છે. તો અનાનસ છે એ ધીમે રહીને પચે અને વાયુનું શમન કરે છે. અનાનસનો ઉપયોગ વજન ઘટાડવા માટે આપણે વાપરી શકીએ.
2: અચ્છા, પાઇનેપલ થી વજન પણ ઘટે એમ?
1: ઘટાડી શકાય. પચવામાં ભારે છે છતાં અપચન ના કરતા લાંબા સમય સુધી ભૂખ ન લાગવા દે તેવું એક ફળ છે.
0: બરાબર છે.
1: વધુ વજન વાળા અને મેદસ્વી લોકો વજન ઉતારવા માટે
0: અનાનસ ખાય
1: લાભદાયી છે.
0: હા, બરાબર છે.
1: અનાનસ ખાઈ અને બીજો આહાર એક ટંક માટે છોડી દેવો.
0: અચ્છા,
2: એ મુખ્ય મુદ્દો છે. અનાનસ ખાવ પછી બીજું કશું નહીં ખાવાનું.
1: તો એક ટંક માટે આપણે બીજો ખાવાનું છોડી દઈએ, એકલા અનાનસ થી પેટ ભરેલું લાગશે આખો દિવસ અને એનાથી શરીરની બીજી ફેટ બર્ન થઈ અને શરીરને સુડોળ બનાવશે. એનાથી કોલેસ્ટ્રોલ પણ ઘટશે, હૃદય મજબૂત બનશે અને અનાનસની અંદર બીજા લાયટિક એન્ઝાઇમ્સ છે કે જ્યારે પણ કોઈ ભોજન કરેલું છે અને એની ઉપર એક બે ચીરી અનાનસ ખાવામાં આવે તો ભોજનના અણુઓને એ તોડી અને એનાથી પોષણ શરીરમાં લાગવા માટે મદદ કરી
0: આપશે, પણ બનાવે
1: સુપાચ્ય બનાવશે.
2: એટલે ઉપર એક બે ચીર ખાવાની જમ્યા પછી,
1: જમ્યા પછી એક બે ચીર ખાઈ લેવાની તો સુળતા નહીં આવે ક્યારેય.
0: પછી સફરજન, એવું કહે છે કે રોજ એક સફરજન ખાઓ તો ડોક્ટર પાસે જવાનું.
2: એટલે અંગ્રેજી કહેવત છે, એને પહેલે ડે કીપ્સ ધ ડોક્ટર અવે.
0: એટલે તમે રોજ એક સફરજન ખાતા હોય તો ડોક્ટર પાસે જવાની જરૂર
1: ના પડે. સફરજન પણ આયુર્વેદના ગ્રંથોમાં કહેલું ફળ છે.
2: અચ્છા,
1: એ ઠંડુ છે, ગળ્યું છે, તુરાસ વાળું છે અને મળને સુકવનાર છે.
0: બરાબર છે.
1: કોન્સ્ટિપેશન વાળા વ્યક્તિઓ સફરજનથી દૂર રહેવું. વારંવાર જેને પ્રવાહી યુક્ત મળ પ્રવર્તન થતું હોય એવા માટે લાભદાયી
0: છે.
1: સફરજનથી કોલેસ્ટ્રોલ પણ ઓછું થાય છે અને કોલેસ્ટ્રોલ ઓછું થશે એટલે હૃદય મજબૂત બનશે. સફરજન ખાવાથી શુગર સ્પાઇક નહીં આવે.
0: અચ્છા,
2: એટલે ઓચિંતી ખાંડ નહીં વધી જાય.
1: હા
2: હા, લોહીમાં.
1: બીજા ફળો જે ગળ્યા છે એ ખાવાથી જે
0: કેળામાં વધી જાય,
1: હા, જે પ્રમાણે શરીરમાં અચાનકથી શર્કરાનું પ્રમાણ વધી જાય છે એવું સફરજનથી નહીં થાય.
0: બરાબર.
1: એટલે ડાયાબિટીસ વાળા સફરજન ખાઈ શકે.
0: બરાબર છે.
2: પણ સામે ડાયાબિટીસ વાળાને એક જ છે, કબજિયાત ના હોવો જોઈએ.
1: હા. પછી સફરજન જેવા બીજા ફળ જે કે નાશપતિ અને પેરુ, એના પણ ગુણો લગભગ સફરજન જેવા જાણવા.
2: તો આપણે બોરે ડોક્ટર સાહેબ એવા જશે ને?
1: ના, બોરનું થોડું સ્ટ્રક્ચર જુદું છે અને એ જુદી રીતે કામ લાગે છે. પણ નાશપતિ, પેરુ અને સફરજન
0: એ ત્રણ એક કુળના છે,
1: એક સરખા એના અસરો વાળા છે.
2: એની અસર એક સરખી.
1: સફરજનથી પિત્ત વધે છે. નાશપતિ અને પેરુ પિત્તને એટલું બધું નથી વધારતું.
0: બરાબર છે.
1: અને જેમ સફરજન કોન્સ્ટિપેશન કરશે તો નાશપતિ અને પેરુ એવી રીતે કોન્સ્ટિપેશન નથી કરવાનું. એટલે જેને સફરજન નથી ખાઈ શકાતું એ પેરુ અને નાશપતિ ખાય.
2: બરાબર.
0: બસ, પછી તો રહ્યું હવે નારિયેલ અને ફણસ.
2: એવું જ આપણું એક અગત્યનું એક ફળ તો છે જ, ખૂબ મીઠું પણ. એટલે પપૈયાને ઘણી વખત આપણે અગાઉ વાત કરી કે કબજિયાત થતી હોય તો સફરજન ન ખાઈ શકે, એમ કબજિયાત દૂર કરવા માટે પપૈયા ખાવામાં આવે, પાકા પપૈયા. અને પપૈયાનો બીજો પણ ઉપયોગ જે આપણે વાત કરી હતી એ થોડીક એના વિશે વાત કરો, કાચા પાકા પપૈયા બંને માટે.
1: પપૈયા કાચા અને પાકા બંને પ્રકારના ખાવામાં વપરાય છે. પપૈયું એ પાચન ક્રિયાને સુધારે છે. એની અંદર પેપેઇન નામનું તત્વ રહેલું છે એ પેપેનના કારણે પાચન શક્તિને સુધારે છે.
0: બરાબર છે.
1: પેપેન શું કરે છે, પ્રોટીનના મોટા અણુઓ ને નાના અણુઓમાં ફેરવશે.
0: બરાબર છે.

0: એટલા માટે દરેક જગ્યાએ ગાંઠિયા સાથે કાચા પપૈયાની છીણ ખાવામાં વપરાય.
1: બરાબર છે.
0: ગાંઠિયા એ દાળમાંથી બને, ચણાનો લોટ જે પ્રોટીન છે, તો એની સાથે પાચન શક્તિ સુધારવા અને જે પ્રોટીન છે ગાંઠિયા ફાફડાની સાથેનું એ સરળતાથી પચી જાય, એટલા માટે કાચું પપૈયું.
2: એમ તો મેં ક્યાંક એ પણ વાંચેલું કે સાંભળેલું ડોક્ટર સાહેબ કે પપૈયા જે આપણા ગાંઠિયામાં ખાસ કરીને જે ખાવાનો સોડા વધારે નાખવામાં આવે એને કરકરા કરવામાં તો એ સોડાની અસર ઘટાડવા માટે પણ એમ કે પપૈયાનું છીણ ખાવું જરૂરી છે કાચા પપૈયાને, એ સાચું?
0: ના, એમાં બહુ તથ્ય છે નહીં. ખરેખર તો એનો ઉપયોગ પ્રોટીન ના કણો,
2: અચ્છા પેપિન છે, પ્રોટીન ના કણ ને તોડે.
0: હા
2: બરાબર,
0: પ્રોટીએઝ એન્ઝાઇમ છે એટલે પ્રોટીન ના કણોને સરળ અણુઓમાં કે જે શરીરમાં સુપાચ્ય થઈ જાય એવા અણુઓમાં ફેરવા માટે પેપિન વપરાય.
1: બરાબર છે.
0: સોડા તો એવી વસ્તુ છે એમાં જેટલી વસ્તુ ઉમેરવામાં આવશે તો એમાં એનું ડાયલ્યુશન વધે છે, એટલે એ સોડાને કોન્સન્ટ્રેશન ઓછું કરી આપશે એમાં ના નથી, પણ ખરેખર એનું કારણ આ પ્રોટીનના પાચન માટેનું છે.
2: એટલે કાચા પપૈયાના રસમાંથી જે પાવડર બનાવે છે એ આંતરડાના ચાંદા દૂર કરવા માટે વપરાય છે, એટલે એ સાચું? પેપિન જે છે,
0: પેપિન છે, હા, એ આંતરડાને સુધારશે. રોજ નિયત માત્રામાં પાકા પપૈયા ખાવાથી કોન્સ્ટિપેશન દૂર થશે,
2: કબજિયાત દૂર થઈ જાય.
1: બરાબર છે.
0: મરડાના રોગી માં બે પ્રકારે શરીરમાં તકલીફ જોવા મળે છે, ક્યારેક કબજિયાત થઈ જાય છે અને ક્યારેક ઝાડા થઈ જાય છે.
1: બરાબર.
0: તો દાડમ અને પપૈયું સમજી વિચારીને ખાવાથી મરડાના રોગીને આપણે સાજો કરી શકીએ,
1: એટલે બેલેન્સ કરવું પડે ખાવામાં.
0: કોન્સ્ટિપેશન હોય, કબજિયાત હોય એવા સમયે જીરું, સંચળ અને પપૈયું.
1: બરાબર.
0: અને જ્યારે એને લૂઝ મોશન થયા છે અથવા ઝાડા થયા છે એવા વખતે દાડમ અને એની છાલનો ભૂકો.
1: બરાબર છે.
0: આ રીતે વારાફરતી પરિસ્થિતિ પ્રમાણે ખવડાવાથી મરડામાં રાહત રહેશે.
2: એટલે એવો તો એક હળવો પ્રસંગ છે. મેં આમ તો ફિલ્મનો દ્રશ્ય છે અહીંના, મને બહુ ગમ્યો તો એ રીતે કે એક બેન બીજા બધા ફળોનો લારી લઈને ઉભા હોય છે અને જયારે ત્યાં વૃદ્ધો જાય છે ને ત્યારે એમણે એ એમ કે છે બધા વડીલોને કે મારી લારી તમારા માટે છે જ નહીં, મારી લારી જવાનીઓ માટે છે. તમને બધા વૃદ્ધોને તો કબજિયાત થાય ને, કબજિયાતની દવા મારી પાસે છે નહીં, કારણ કે કબજિયાતનું ફળ પપૈયું હું રાખતી જ નથી. તમારા માટે એમ કે પેલી પપૈયાની લારી જ જવું જોઈએ.
0: પપૈયાથી આંખની જોવાની ક્ષમતા પણ સુધરે છે.
2: અચ્છા.
0: જેમ કે આંખમાં અમુક લોકોને રંગ ઓળખી નથી શકાતા, તો રંગ ઓળખવાની ક્ષમતા વધારવા માટે,
1: બરાબર છે,
0: અથવા સારી રાખવા માટે પપૈયાનો ઉપયોગ થાય છે.
1: બરાબર છે. આપણું ફણસનું રહ્યું ખાસ, ફણસ આપણે રોજિંદી જીવનમાં બહુ ઓછું પ્રચલિત છે, પણ જ્યાં ખવાય છે ત્યાં વધારે ખવાય છે.
0: જેમ કોકણ પટ્ટો તમે સાંભળ્યો હોય, કોકણ વિસ્તાર
2: મહારાષ્ટ્રનો,
0: ત્યાં ફણસ ખૂબ વપરાય છે. કેરળમાં પણ ખૂબ વપરાય છે,
1: ગુજરાતમાં એટલા નથી
0: વપરાય, એટલા નથી વપરાય. તો ફણસ એ જે તે પ્રદેશ માટે ખાવું બહુ સારું છે અને ત્યાં હંમેશા ભેજવાળું વાતાવરણ રહે છે, તો એવા જગ્યાએ ફણસ સારા એવા ઉગે બી છે, સારી ક્વોલિટીના બી ત્યાં ઉગે છે અને ત્યાંના લોકો માટે કામનું છે. પાકું ફણસ પણ અનાનસમાં કીધું એ રીતના શરીરમાંથી મેદ ઓછો કરી આપશે અને લાંબા સમય સુધી ભૂખ ન લાગવા દે અને પોષણ પણ આપશે.
2: અચ્છા. એટલે તમે ફણસ ખાવ તો પછી ભૂખ ન લાગે?
0: હા, ફણસ એક બે વાડકા ખાઈ લીધું હોય ને તો પછી ભૂખ લાંબા સમય સુધી અનુભવમાં નહીં આવે.
1: આમ ટેસ્ટમાં કેવું હોય ફણસ?
0: ફણસ પાકું હોય તો મસ્ત ગળ્યું લાગશે.
1: અચ્છા, ઓકે.
2: એટલે આમ તો એને કાઢતી વખતે કંઈક એવું હોય છે કે હાથમાં તેલ લગાડે પછી જ કાઢે, ભેસીઓ કાઢે.
0: હા, કારણ કે જયારે ફણસ સમારીએ એ વખતે ફણસની છાલ અને એનો જે રસ છે એનાથી હાથમાં ખંજવાળ આવી શકે છે, એટલા માટે તેલ લગાડી અને
2: પછી જ ફણસની પેશીઓ કાઢે.
0: હા, પેશીઓ કાઢે અને

0: એની પેશીઓને સહેલાઈથી છૂટી કરવા પણ એ તેલનો ઉપયોગિતામાં આવી
1: જાય છે.
0: ફણસ જેમ કહ્યું એવું પચવામાં ભારે છે, એટલે લાંબો સમય એને પચવામાં લાગે છે, મેદ ઘટે છે અને માઉસને મજબૂત કરે છે.
2: અચ્છા,
0: ફણસની અંદર પણ કેલ્શિયમ જોવા મળશે, મેગ્નેશિયમ છે, ફોસ્ફરસ અને વિવિધ ફેટ સોલ્યુબલ વિટામિન જેમ વિટામિન એ, વિટામિન ડી, વિટામિન ઈ અને કે, આ બધા ફણસમાંથી મળે.
1: એટલે એમાં ચરબી ઓગળી જાય એ વિટામિનમાં.
0: હા, ચરબીમાં ઓગળતા વિટામિનો
1: અચ્છા
0: ફણસમાંથી મળી રહે છે અને એ મેદને ઘટાડી, ચરબીને ઘટાડી અને હાડકા મજબૂત કરવા કામ લાગશે.
2: બરાબર છે. પછી નારિયેલની વાત કરીએ તો ટોપરું પણ હોય છે, સૂકું ટોપરું પણ તમે ખાવ તો તમારા વાળમાં બહુ સારું હોય છે, અને નારિયેલ પાણી પણ એટલું જ સારું હોય છે, સ્કીન માટે પણ સારું હોય છે. અને લગભગ બીમાર વ્યક્તિને આપણે એમ કહીએ કે નારિયેલ પાણી લઈ જાઓ દવાખાને જાય ને, તો કોઈ પણ બીમારીમાં લગભગ નારિયેલ પાણી તો આપતા જ હોય છે.
0: જળ વર્ગની અંદર નારિયેળનું પાણી ગણેલું છે. એના ઉપરાંત ફળ વર્ગની અંદર નારિયેળ અને એની સાથે સાથે તાડફળી, બંનેને એક જ કેટેગરીમાં મૂક્યા છે.
2: બરાબર છે.
0: આ બંને મધુર અને શીતળ છે,
2: ઠંડા
0: અને ગળ્યા છે. શરીરની અંદરથી પિત્તને ઓછું કરી આપશે.
2: બરાબર.
0: શરીરમાં બળ અને માઉસને પોષણ આપે છે. હવે નારિયેળનું પાણી એની સાથે કોપરું એ શરીરની અંદર માઉસ સુધારી આપશે. તાપ તડકામાંથી થાકીને આવેલા વ્યક્તિઓ ને શ્રમ થયો છે તો નારિયેળનું પાણી પીવાથી શરીરમાંનું ફ્લુઇડ બેલેન્સ થાય છે.
1: બરાબર.
0: જયારે પણ કોપરું ખાઈએ એ વખતે ગોળ ચણા એની સાથે કોપરાનું કોમ્બિનેશન ખવાતું હોય છે. આ ત્રણ વસ્તુનું કોમ્બિનેશન શરીરમાં જરૂરી જેટલા બી પોષક તત્વો છે એ બધા જ પૂરા પાડે છે.
1: અચ્છા,
2: બરાબર છે.
0: અને હાડકાને મજબૂત કરશે. એના ઉપરાંત ગ્રંથોની અંદર એને મૂત્રલ અને બસ્તી શોધન એવું કીધું છે. તો જેને પેશાબ ઓછો આવે છે, અટકી અટકીને આવે છે અને પથરીના કારણે પેશાબમાં બળતરા થાય છે, આ બધી પરિસ્થિતિમાં નારિયેળનું પાણી ખૂબ ફાયદો કરશે.
1: એટલે ઘણાને ડોક્ટર સાહેબ, માનો કે પેટમાં ઓછીથી કંઈક ઈજા થઈ હોય, એટલે બહારથી ઘાવ દેખાતો ન હોય પણ માર વાગ્યો હોય તો, અને માનો કે એક બાળકનો કિસ્સો તો મને એ રીતે યાદ છે કે એને ઘોડાએ એના ડાબલો છે પેટ ઉપર ઓચિંતો માર્યો. હવે એ તરત જ ડોક્ટરે કહ્યું કે બીજી દવા પછી પહેલા એને નારિયેળનું પાણી પીવડાવો, તો એ અંદર એટલે અંદર રાહત આપે એટલે એને કારણે.
0: હા, એ એવું થાય છે કે જયારે પણ પેટના ભાગમાં વાગે ત્યારે નર્વસ સિસ્ટમ ની ઉપર ઈજા થાય છે.
1: બરાબર.
0: અને એ થોડા સમય માટે એનું કાર્યક્ષમતા બદલાઈ જાય છે.
1: બદલાઈ જાય.
0: હા, અને નારિયેળ પાણી પીએ તો જેમ કહ્યું કે બસ્તી શોધન છે, એટલે મૂત્રાશયની અંદર મૂત્રની ક્વોન્ટિટી વધારશે અને એના કારણે જે નર્વસ સિસ્ટમ છે એ ફરીથી રીએક્ટિવેટ થશે અને યુરિન ઇઝીલી પાસ થાય છે.
2: બરાબર છે.
0: જ્યારે પણ મૂત્રાશયની અંદર મૂત્ર ભેગું થાય એટલે નર્વસ સિસ્ટમને ખબર પડે કે હવે યુરિન પાસ કરાવડાવી દેવું જોઈએ, તો જેટલું જલ્દી મૂત્રાશય ભરાશે એટલું જલ્દી નર્વસ સિસ્ટમ ને ખબર પડશે કે હવે યુરિન પાસ કરાવી દેવું જોઈએ. એટલા માટે જે નારિયેળનું પાણી છે એ જલ્દીથી યુરિનરી સિસ્ટમ સુધી પહોંચે છે અને ત્યાં યુરિનેશનની જે કઈ તકલીફ છે એ બધી એમાં મટાડશે. એના ઉપરાંત
1: એટલે જઠરમાં નુકસાનને કારણે કે અથવા તો ઘા વાગવાને કારણે જે બહુ ઓછા પ્રમાણમાં રક્તસ્રાવ થયો હોય એને પણ બહાર કાઢી નાખશે ને મૂત્ર માટે કે નહીં આપણે કોપરું.
0: હા, એટલે મૂત્રાશયની અંદર કશુંક વાગ્યું હોય, એટલે જેમ કે બહારથી વાગેલાની વાત નથી.
2: એટલે નારિયેલ માટે એવું કહેવાય છે, મેં એવું સાંભળ્યું છે ગરુભાઈ, કે બહારના રૂજ કરતા નારિયેલ પાણી અંદરૂની રૂજ વધારે લાવે છે.
0: એટલે બહારથી વાગેલાનું નહીં પરંતુ કોઈને પથરી છે.

0: છે અને મૂત્રાશયની અંદર એ પથરી ઘસાઈ
1: હોય, હા,
0: અને જે લોહી નીકળે. હવે આવી પરિસ્થિતિમાં નાળિયેરનું પાણી
1: બેસ્ટ,
0: વધારે ફાયદો કરશે.
2: બરાબર.
0: નાળિયેર પાણીની અંદર અલગ અલગ ક્ષાર છે, એ ક્ષારને કારણે મૂત્રની પ્રવૃત્તિ માં સુધાર જોવા મળે છે.
2: અચ્છા, એટલે કોઈને અટકી જતો હોય પેશાબ તો એની મેળે થાય.
0: હા,
2: સરસ.
1: ઘણા બધા ફ્રૂટની વાત કરી, પણ હવે ઋષિકેશભાઈ, આપણે વજન ઉતારવા અને ડાયાબિટીસમાં શરીરમાં મેદ ઓછો કરવા બીજા કયા કયા ફળો ઉપયોગી છે? જેમ કે આપણે, મેં અત્યારે સિઝનમાં જાંબુ બહુ ખાધા, અને ખાધા પછી મેં છે ને એના ઠળિયા પણ ભેગા કરી રાખ્યા છે. બધા એવું કે છે
2: કે
1: ડાયાબિટીસમાં વધારે પડતી સુગરમાં કામ આવે, તો મેં કીધું એક વખત આપણે ઠળિયાનો પાવડર બનાવીને જોઈએ કેવું લાગે છે.
2: સાચી વાત.
1: તો એના વિશે વાત કરો ઉપાધ્યાય સાહેબ.
0: વજન ઘટાડવા અને ડાયાબિટીસ વાળા આ દર્દીઓને ઘણા બધા ફળ જે સુગર સ્પાઇક કરી આપે છે, તો એમને લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ વાળા ફ્રૂટ્સ ખાવા જોઈએ. એની અંદર એવોકાડો, કોપરું, નાળિયેર, કીવી, સફરજન, પેરુ, નાસપતિ, કાળી દ્રાક્ષ, નારંગી, આલુ, જાંબુ, શેતુર, બોર, ગુંદી, અંજીર, ફાલસા અને કોઠો, આ બધા ફળો.
2: એમાં શર્કરાનું પ્રમાણ ટૂંકમાં ઓછું છે.
0: શર્કરાનું પ્રમાણ તો હોય, પણ શર્કરા સીધે સીધી લોહીમાં ભળે નહીં,
2: એટલે ધીરે ધીરે છૂટી પડે.
0: ધીરે ધીરે છૂટી પડે, કારણ કે આની અંદર ફાઈબર પણ હોય, અને એ ધીરે ધીરે છૂટી પડી અને લોહીમાં ધીમે ધીમે ભળશે. એટલે ડાયાબિટીસ વાળાને જે શર્કરાથી નુકસાન થાય છે, એટલી બધી શર્કરા લોહીમાં નહીં પહોંચાડી આપે. ગણપતિજીના, ગણેશજીના ડિસ્ક્રિપ્શનમાં એક શ્લોક કહેલો છે, ગજાનનમ ભૂત ગણાધી સેવિતમ કપિત્થ જંબુ ફલ ચારુ ભક્ષણમ. તો ગણેશજીનું બોડી સ્ટ્રક્ચર આપણે કહે દુંદાળા દેવ છે, તો એ પ્રી ડાયાબિટીક અને મેદસ્વી શરીર છે.
2: બરાબર.
0: અને એ શું ખાય છે? કોઠું અને જાંબુ.
2: કોઠું અને જાંબુ,
1: લાડુ ખાય છે, લાડુ પકડ્યા હોય છે.
0: એટલે ગજાનન ભૂત ગણાધી સેવિતમ કપિત્થ જંબુ ફલ ચારુ ભક્ષણ. એટલે કોઠું એટલે કપિત, અને જંબુ એટલે જાંબુ. તો આ ઉલ્લેખ પરથી એક સમજવા જેવું છે કે ગણેશજીનું કદ કાઠી એ મેદસ્વી અને ડાયાબિટીક સ્ટ્રક્ચર છે. આવા શરીરને સંતુલિત રાખવું હોય તો કોઠું અને જાંબુ નો ઉપયોગ કરો. તો કોઠું જાંબુ ખાવાથી શરીરમાંથી મેદ ઓછો થશે, કોલેસ્ટરોલ અને ડાયાબિટીસ જેવી તકલીફોમાં રાહત મળે છે. કઈ રીતે? જાંબુ ખાઈ લેવાનું, એના ઠળિયા સૂકવી દેવાના, અને એ ઠળિયાનો પાવડર કરી
2: ઉપરની છાલ કાઢ્યા પછી ઠળિયો સુકાઈ એટલે ઉપરનું
0: છોતરું અપાઉપ નીકળી જાય છે.
2: બરાબર.
0: અને એના ઠળિયાનો પાવડર કરી દઈએ તો એ સારામાં સારું ગ્લાયસેમિક કંટ્રોલ માટે વપરાતું ડ્રગ છે. ક્યારેક જો આવું કરવાનો કંટાળો આવતો હોય તો જ્યારે જાંબુ ખાઈએ તો પહેલું જાંબુ ઠળિયા સાથે ચાવીને ખાઈ જવું, પછીના જાંબુ.
1: અરે બાપરે.
2: પણ એ તો એટલા જેટલા વખત તાજા જાંબુ મળતા હોય ત્યારની વાત છે, બાકી તો પછી તમારે સુકેલા જ ખાવા પડે.
0: હા, અને પોતે ખાધેલા જાંબુના ઠળિયા ભેગા કરી રાખવા અને એનો જ પાવડર કરવો.
1: મેં ભેગા કરી રાખ્યા છે,
0: કેમ કે બજારમાં જે ઠળિયા મળે છે, ઠળિયાનો પાવડર, એ કેટલા સારા હોય, એની અંદર બીજી જીવાતો ના અનુબંધ વાળા જો ઠળિયાનો પાવડર મળી ગયો હોય તો એ શરીરને બગાડશે, એના કરતા
1: જાતે ખાવાનું, જાતે સૂકીને,
0: જાતે સૂકીને ભૂકો કરી દેવો.
2: એટલે અમારે એક વડીલ વૈદ્ય હતા, એ તો એમ જ કહેતા હતા કે તમારે ગામમાં ગામને ફાધર બે ચાર તો જાંબુના એમ કે ઝાડ વાવવા છે અને જાંબુના બાળકો ખસે તો આ

0: તળામાં ક્યાંય પણ એમ કે જો વાળ ભેગા થયા હશે, વાળના ટુકડો ક્યાંય હશે તો જાંબુ છે એમ કે કાઢી નાખશે આંતરપૂચ સુધીમાં બધામાં.
1: હા, એ એટલે આંતરડાને સાફ કરવાનું.
0: આ જૈવ વિવિધતાની જયારે આપણે વાત કરીએ છીએ ત્યારે મને એવું લાગે છે કે જાંબુનું આ મહત્વ પણ આપણે સમજવું જોઈએ કે દરેક ગામની એકાદ પાદરમાં એક બે તો જાંબુના ઝાડ વાવવા
1: જોઈએ.
2: બિલકુલ.
3: પછી ઋષિકેશભાઈ, આ ભારતીય મૂળના બીજા ફળો છે જે પ્રચલનમાં નથી પરંતુ ખૂબ લાભદાયી છે, અને હું તો એમ કહું છું ઘણી વખત મોસમી ફળો છે કે જેમ કે બોર છે, ગુંદી છે, ગોંદા છે, રાયણ છે, ફાલસા છે, પછી ખજૂર છે, ખારેક છે, તારફળી છે, એ બધા મોસમી ફળો છે. થોડાક જ સમય માટે આવે અને પછી બંધ થઈ જાય. અને બીજા આપણા ભારતીય મૂળના જે પ્રચલનમાં નથી પણ છે લાભદાયી, એ કયા કયા?
1: તો પેલા આપણે બોરની વાત કરી લઈએ. તો બોર ત્રણ જાતના જોવા મળે છે. એક તો રાજબદર કહેવાય, મોટા બોર.
0: મોટા બોર
1: એ પૌષ્ટિક છે,
0: ગોલા બોર જેને આપણે.
1: પછી મધ્યમ બોર આવે છે, એ પણ ગળ્યા ખાટા અને પૌષ્ટિક છે.
3: બરાબર છે.
1: અને ચણી બોર છે, એ ખટાશ સાથે ગળપણ અને શરીરમાં પાચન ક્ષમતાને સુધારવા વાળા છે. અને તમે જોયું હશે કે બોરની સુકવણી લોકો કરી અને
3: ખાતા હોય છે. સુકા બોર,
0: ખાસ કરીને ચણી બોર.
1: હા, ચણી બોર અને મધ્યમ બોર આ બંનેની સુકવણી મળતી હોય છે. તો એનાથી શું ફાયદો થાય? તો તરસ છીપાવશે, થાકને દૂર કરશે અને પાચન શક્તિને સુધારશે. પછી ગુંદી છે, જયારે પણ અમે લોકો જંગલમાં ફરવા જતા હોઈએ તો ગુંદીનું જળ દેખાય, જો લાલ સરસ પાકું ફળ જોયું તો અમે ગુંદી અચૂક ખાઈ.
0: નાના ઝીણા જે હોય, મોટા ગુંદા નહીં.
1: હા, તો ગુંદી જંગલમાં ફરતા ખાઈએ કેમ? તો ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ, જો લાંબો સમય ચાલ્યા હોઈએ તો થાક લાગે. શરીરની અંદરના જે મસલ્સ છે એની અંદર ઇલેક્ટ્રોલાઇટ નીકળી જાય છે, તો ગુંદી ખાવાથી ઇલેક્ટ્રોલાઇટ બધા બેલેન્સમાં રહેશે અને શરીરમાં રસ ધાતુનું પોષણ કરે છે.
3: બરાબર.
1: પછી ગુંદા, ગુંદાને આયુર્વેદમાં વિષઘ્ન કહ્યા છે.
3: અચ્છા,
0: વિષઘ્ન.
1: હા,
0: એટલે ઝેરને ઘટાડી,
1: શરીરમાં જે જૈવિક વિષ પેદા થયું છે
0: અચ્છા
1: એને ઓછું કરી આપશે. અને શુક્રવર્ધક છે. ઉપરાંત સાંધાઓ ની અંદર સાઇનોવિયલ ફ્લુઇડ,
0: આજે પ્રવાહી ઘટી જાય છે, ખાસ કરીને ગોઠણમાં તો ખાસ.
1: હા, એ સાંધાઓની અંદરનું પ્રવાહી જેને કે એને સુધારશે. પછી છે રાયણ. રાયણ પણ પહેલા બહુ પ્રચલનમાં હતું, હવે રાયણ ખાવાનું લોકો ઓછું કરી દીધું છે.
0: કારણ કે એમાં એવું જ છે, પેલું ખાવ એટલે મોં થોડુંક છે એ ચીકણું ચીકણું થઈ જાય ને પેલું થાય,
3: આરું આરું લાગે.
1: હા, અને બજારમાં રાયણ પેલા જે જોવા મળતી હતી એવી જોવા હવે નથી મળતી.
0: પેલા તો સુકી રાયણ પણ મળતી હતી અને રાણ કોકડી કહેતા હતા.
1: હા,
0: અને છોકરાઓ બોલતા હતા રાણ કોકડી ના કાઢે આવે ને જાય.
1: સંસ્કૃતમાં એનું એક નામ છે રાજાદન. રાજા લોકોને ખાવાનું ફળ છે.
0: અચ્છા, શું વાત છે.
1: એટલે પૈસાદાર લોકો અથવા રાજા
3: એ રાયણ ખાય.
1: રાયણ ખાય. તો અત્યારે હું બે ત્રણ મહિના પહેલા જયારે રાયણ મળતી હતી તો લારી ઉપર ગયો હતો અને એનો ભાવ એટલો બધો બોલ્યા એમણે કે મને ખરેખર આ નામ યાદ આવી
0: ગયું.
1: રાજા જ ખાઈ શકે.
0: 100 રૂપિયાની 100 ગ્રામ
1: આપે છે,
3: એના ભાવ કરતા વધારે મોંઘી હોય છે. એવી રીતે લીચીમાં અત્યારે એવું બહુ જોવા મળે છે, બહુ જ મોંઘી હોય. આપણે જઈએ લેવા પણ ભાવ સાંભળીને આપણને એમ થાય કેટલી લઈશું,
1: કેટલી થોડી લઈ લઈએ. તો રાયણ થી રસ ધાતુ, માંસ અને શુક્ર આટલાને પોષણ મળે છે. જ્યારે સ્ત્રીઓમાં લેક્ટેટિંગ વુમન ખાસ કરીને,
0: એટલે બાળકને ધવડાવતી,
1: હા, એ લોકોનું લેક્ટેશન સુધારી આપશે.
0: અચ્છા.
1: શરીરને પોષણ આપીને મજબૂત કરશે અને વાયુ અને પિત્તને ઘટાડે છે. રાયણ છે, શેતુર છે, ફાલસા, આ બધાનો ઔષધીય ઉપયોગ છે. તો હું આપણા શ્રોતા મિત્રોને એવું કહેવા માંગુ કે આવા બધા ફળ, આવા બધા વૃક્ષ જે રાયણ, શેતુર, ફાલસા જેવા ફળો છે એ આપણી આસપાસ

0: પાછું ઉગાડવા જોઈએ.
1: મિત્રો, હજી તો બીજા ઘણા ફળો વિશે જાણવાનું બાકી છે, પણ એ વિશે વધુ વાતો કરીશું આવતા રવિવારે સાંજે 6:30 વાગે.
2: ત્યાં સુધીમાં તમે તમારા ગામ કે વિસ્તારની જૈવ વિવિધતા વ્યવસ્થાપન સમિતિ એટલે કે બીએમસી ના સભ્યોને મળીને ચોમાસામાં તમારા વિસ્તારમાં ઉગી નીકળતી વનસ્પતિઓના નમૂનાના ફોટા અને વિગતો અમને મોકલી આપજો.
1: ચોક્કસ.
2: ફોન અને વોટ્સએપ થી તમારા નામ સાથે અમે બીજા બધા મિત્રોને જણાવીશું.
1: એ માટે ફોન નંબર તો એ જ છે,
2: 94-276-0-65-96, અને પત્ર લખવાનું સરનામું પણ એ જ છે.
1: જૈવિક વિવિધતાનું જતન,
2: ગુજરાત રાજ્ય બાયોડાયવર્સિટી બોર્ડ,
1: અરણ્ય ભવન,
2: બી વિંગ,
1: 5મો માળ,
2: સેક્ટર 10, ગાંધીનગર.
1: તો ફરી આવતા રવિવારે મળીએ, ત્યાં સુધી તબિયત સાચવજો અને ગૌરવથી ગાજો.

0: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાયોજિત કાર્યક્રમ જૈવિક વિવિધતાનું જતન. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. સાંજના બરાબર 7 થયા છે. બસ થોડી જ વારમાં સાંભળીશું ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ.
1: અંતરિયાળ વિસ્તારોના જનજાતીય વિદ્યાર્થીઓના સપનાઓને હવે મળી રહી છે નવી પાંખો. શાળા સુધીની લાંબી અને મુશ્કેલ રાહ હવે બની છે શિક્ષણ તરફની સુરક્ષિત અને સરળ સફર, જેના થકી આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે. અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે. આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે. શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા.
0: શ્રોતા મિત્રો, કાર્યક્રમમાં સાંભળીએ સોનુ નિગમના સ્વરમાં આ ગીત.

અંતરિયાળ વિસ્તારોના જનજાતીય વિદ્યાર્થીઓના સપનાઓને હવે મળી રહી છે નવી પાંખો. શાળા સુધીની લાંબી અને મુશ્કેલ રાહ હવે બની છે શિક્ષણ તરફની સુરક્ષિત અને સરળ સફર, જેના થકી આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની

શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે. અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે. આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે. શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા.

0: તલત અઝીઝના સ્વરમાં ગવાયેલ આ ગઝલ સાથે જ આજનો ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થયો. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. બસ થોડી જ વારમાં સાંભળીશું પ્રાદેશિક સમાચાર.
1: તને કોલેજ નો ટાઈમ યાદ છે? અરે કોલેજ ની યાદો છોડ, હું કેટલી વાતો ભૂલી ગયો છું. ત્યારનું બેંક એકાઉન્ટ પણ યાદ નથી.
2: બેંક એકાઉન્ટ જૂનું હોય તો ખબર પડી શકે છે.
3: ક્યાંથી ખબર પડશે?
2: ઉદ્ગમ થી. RBI ના ઉદ્ગમ પોર્ટલ પર રજીસ્ટર કરીને લોગ ઇન કરો અને પોતાની ડિટેલ્સ નાખીને 10 વર્ષ કે એનાથી જૂના નિષ્ક્રિય ખાતાને સર્ચ કરો. બેંક નો સંપર્ક કરીને ખાતું સક્રિય બનાવો.
3: આજે જ સર્ચ કરીશ.
2: તો આજની ચા તારા તરફથી.
4: RBI કહે છે,
5: જાણકાર બનો, સતર્ક રહો.
6: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયા વાંચે છે. મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, શિક્ષણના માધ્યમથી નવી પેઢી સક્ષમ બનીને બહાર નીકળશે ત્યારે સમાજનું ચિત્ર બદલાશે. રાજ્યના શહેરી વિસ્તારના પ્રથમ નવા કેબલ સ્ટેટ ફ્લાયઓવર બ્રિજનું ગાંધીનગરમાં લોકાર્પણ. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં આવતીકાલે અત્યંત ભારે વરસાદની આગાહી. આજે 97 તાલુકામાં વરસાદ. છોટાઉદેપુરના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય મોહનસિંહ રાઠવાનું 82 વર્ષની વયે અવસાન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ આપી. બાસ્કેટબોલ. ફીબા વિશ્વકપ ક્વોલિફાયર્સમાં આજે રાત્રે ભારત અને લેબનોન વચ્ચે અમદાવાદમાં મુકાબલો. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, શિક્ષણના માધ્યમથી નવી પેઢી સક્ષમ બનીને બહાર નીકળશે ત્યારે સમાજનું ચિત્ર બદલાશે. ગાંધીનગરમાં સામાજિક સંસ્થાઓ દ્વારા સંચાલિત શાંતિ નિવાસ છાત્ર

0: લોકાર્પણ અને વલ્લભ વિદ્યા વિહાર શાળાના ભૂમિપૂજન સમારોહને સંબોધતા શ્રી પટેલે કહ્યું હતું કે વ્યથામાંથી વ્યવસ્થાના સંકલ્પથી વિચરતી વિમુક્ત જાતિઓને સન્માનજનક સરનામું મળ્યું છે. છેવાડાના વંચિત માનવીને વિકાસના મુખ્ય પ્રવાહમાં લાવીને જ વિકસિત ગુજરાતથી વિકસિત ભારતનું સપનું સાકાર થશે તેમ પણ શ્રી પટેલે ઉમેર્યું.
1: હંમેશા વ્યથામાંથી વ્યવસ્થા તરફ જ આગળ વધે કે શું વ્યવસ્થા કરવાથી વ્યથા બંધ થઈ જાય એના માટેનો હર હંમેશ પ્રયત્ન કર્યો છે. એટલે હવે ધીમે ધીમે ધીમે આખા ગુજરાતમાં બહેનશ્રી ફરી અને ખૂબ સારા કામો થઈ રહ્યા છે. સરનામું આવે તો ઓળખ આવે અને ઓળખ આવે તો તમારે તમારા હક મળે. આ બધું જ કામ વિચરતી વિમુક્ત જાતિ માટે થઈ રહ્યું છે. ખૂબ સારું કામ થઈ રહ્યું છે.
0: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના વિમાન મથક માર્ગ પર તૈયાર કરાયેલા રાજ્યના શહેરી વિસ્તારના પ્રથમ નવા કેબલ સ્ટેડ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું. અંદાજે 175 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા મજબૂત સ્ટીલના તારથી સજ્જ આ બ્રિજની લંબાઈ 1.48 કિલોમીટરની છે. માર્ગ મકાન વિભાગ અને અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ ઔડા દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરાયેલા અને પાટનગર ગાંધીનગરને અમદાવાદ વિમાન મથક સાથે જોડતા આ માર્ગથી ભાટ સર્કલ પર ટ્રાફિક જામથી લોકોને રાહત મળશે. આ ઉપરાંત શ્રી પટેલે ગાંધીનગરમાં કોબા સર્કલ અને ભાટ સર્કલ વચ્ચે નર્મદા મુખ્ય નહેરના બ્રિજનું 12 લેનમાં રૂપાંતરણના કામનું પણ ખાતમુહૂર્ત કર્યું હતું. શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ સુરેન્દ્રનગરમાં શાળા છોડી દેનારી દીકરીઓ સાથે રૂબરૂ મુલાકાત કરી તેમને પુનઃ શાળા પ્રવેશ માટે પ્રેરિત કર્યા હતા. સરકારના બેક ટુ સ્કૂલ અભિયાન અંતર્ગત સુશ્રી જાડેજાએ દીકરીઓને શિક્ષણનું મહત્વ સમજાવ્યું. આ અંગે શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ વધુ માહિતી આપી.
2: એક બાબત ધ્યાનમાં આવી કે આજ વિસ્તારના એક દીકરીબા છે કે જેમણે 8મા ધોરણ પછી 9મામાં એનરોલમેન્ટ નથી લીધેલું. ત્યારે એમના ઘરે જઈ પરિવાર સાથે ચર્ચા વિચારણા કરી અને વ્યક્તિગત રીતે જવાબદારી લઈ અને દીકરી આગળ વધે એના માટેની જહેમત એના માટેના પ્રયત્ન કર્યા છે. અને એ દીકરીએ હવે 9th સ્ટાન્ડર્ડમાં મેં એનરોલ કરાવ્યા છે ત્યારે આવનારા સમયમાં અને એ 12 અને કોલેજ સુધીનું શિક્ષણ ગ્રહણ કરે એ માટેની સંપૂર્ણ જવાબદારી સાથે એ દીકરીને પુનઃ પ્રવેશ અપાયો છે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABIDને ફોલો કરશો. રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી છે. દરમિયાન ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં આવતીકાલે અત્યંત ભારે વરસાદ થઈ શકે છે. તેને લઈ આ જિલ્લાઓમાં રેડ એલર્ટ અપાયું હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું.
3: વાદળ પ્રણાલી આખી કે પ્રભાવ છે જો પિછલે 24 ઘંટે મેં અમારે વ્યાપક બારિશ હોઈ હૈ ગુજરાત રાજ્ય મેં ઓર ગુજરાત રિજન મેં અધિકાંશ સ્થાનો પે સૌરાષ્ટ્ર મેં ભી અધિકાંશ સ્થાનો પે કચ્છ મેં આઈસોલેટેડ સ્થાનો પે બારિશ દર્જ કી ગઈ હૈ. ફિશરમેન કે લિયે હમ સ્કવાલી વેધર રખ રહે હૈ અગલે 5 દિન તક. લોકલ પોસ્ટ મેં સિગ્નલ 3 હૈ લોકલ બેડ વેધર કા વો એસી 3 હમને પોસ્ટ કરવા રખા હૈ દોનો પોસ્ટ મેં.
0: દરમિયાન રાજ્યમાં આજે સાંજે 6 વાગ્યા સુધીમાં 97 તાલુકામાં વરસાદ થયાના અહેવાલ છે. સૌથી વધુ અમરેલીના રાજુલા તાલુકામાં 8.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. રાજ્યભરમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ 15.26% વરસાદ થયાના અહેવાલ છે. સૌથી વધુ 19.22% વરસાદ દક્ષિણ ગુજરાતમાં નોંધાયો. દરમિયાન અમરેલીના ધાતરવાડી, ધાતરવાડી 2, સુરજવાડી અને રેડી તથા સુરેન્દ્રનગરના ધોળીધજા બંધને હાઈ એલર્ટ પર રખાયા છે. બીજી તરફ રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં 64%થી વધુ પાણીનો સંગ્રહ થયો છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આજે વરસાદી માહોલ જોવા મળ્યો. ડાંગ સહિત અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, નવસારી અને વલસાડમાં આવતીકાલ સુધી અત્યંત ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને નીચાણવાળા વિસ્તારોમાં ન જવા અનુરોધ કરાયો. દરમિયાન આજે ડાંગમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ સુરક્ષિત અંતરેથી ગીરાધોધ, ગીરમાળા ધોધ અને નેકલેસ પોઈન્ટ જોવા ઉમટી પડ્યા હતા. તો અમરેલીના લુવારા ગામ પાસે સુરજવાડી નદી પર આવેલી સુરજવાડી સિંચાઈ યોજનાનું ડિઝાઇન સ્ટોરેજ બપોર બાદ 100%થી વધુ સપાટીએ પહોંચતા વહીવટીતંત્ર દ્વારા હાઈ એલર્ટ જાહેર કરાયું. આ સ્થિતિમાં

કુંડલાના દોલતી અને ધાંડલા ગામોને અસર થવાની સંભાવના વચ્ચે સંબંધિત વિભાગ દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. સાવરકુંડલા નજીક કેરાણા હાવડ વચ્ચેના કોઝવે પર પાણી ફરી વળતા અગ્નિશમન દળ દ્વારા ફસાયેલા 7 લોકોને બચાવાયા. ભારે વરસાદને પગલે રાજકોટના ધોરાજી તાલુકાનો ભાદર 2 બંધ 70% ભરાતા લોકોને નદીના પટ તેમજ કાંઠા વિસ્તારમાં ન જવા સૂચના અપાઈ છે. તો ભાવનગરના મહુવા પંથકમાં છેલ્લા 1.5 દિવસમાં 8 ઇંચથી વધુ વરસાદ થયો છે.

0: જવા સૂચના અપાઈ છે. તો ભાવનગરના મહુવા પંથકમાં છેલ્લા દોઢ દિવસમાં 8 ઇંચથી વધુ વરસાદ થયો છે. માલણ નદીમાં ઘોડાપુર આવતા નદી બે કાંઠે વહેતી થઈ. મહેસાણામાં પણ હાલ ભારે પવન સાથે વરસાદ થતો હોવાનું અહેવાલ છે. છોટાઉદેપુરના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય મોહનસિંહ રાઠવાનું 82 વર્ષની વયે આજે અવસાન થયું. તેઓ લાંબા સમયથી બીમાર હતા. આદિવાસી સમુદાયના અગ્રણી નેતા તરીકે ઓળખાતા સ્વર્ગીય મોહનસિંહ રાઠવાના અવસાનથી રાજકીય અને સામાજિક ક્ષેત્રમાં શોકની લાગણી છવાઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ સોશિયલ મીડિયા સંદેશમાં મોહનસિંહ રાઠવાને શ્રદ્ધાંજલિ આપતા લખ્યું, ગુજરાત વિધાનસભામાં વર્ષો સુધી તેમની સાથે કાર્ય કરવાનો અવસર મળ્યો હતો. આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ, જનસેવા અને લોકહિત પ્રત્યેની તેમની નિષ્ઠા અને યોગદાન હંમેશા યાદ રહેશે. ઈશ્વર સદગત આત્માને ચીર શાંતિ અર્પે તથા તેમના શોક સંતપ્ત પરિવારોને આ દુઃખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે તેવી પ્રાર્થના. આ અંગે સાંભળીએ અમારા પ્રતિનિધિ રાજેશ રાઠવાનો અહેવાલ.
1: છોટાઉદેપુર જિલ્લાના દિગ્ગજ રાજકીય નેતા અને પૂર્વ વનમંત્રી અને 10 વખતના ધારાસભ્ય મોહનસિંહ રાઠવાનું 82 વર્ષની વયે લાંબી બીમારી બાદ અવસાન થયું છે. તેમના નિધનથી છોટાઉદેપુર જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં શોકની લાગણી વ્યાપી છે. આદિવાસી સમાજના પ્રખર નેતા તરીકે ઓળખાતા મોહનસિંહ રાઠવાએ વર્ષ 1972માં પ્રથમ વખત વિધાનસભામાં પ્રવેશ કર્યો હતો. વર્ષ 1975ની ચૂંટણીમાં તેમને તત્કાલીન મુખ્યમંત્રી સ્વર્ગસ્થ ચીમનભાઈ પટેલને પરાજય આપીને સમગ્ર રાજ્યનું ધ્યાન ખેંચ્યું હતું અને ગુજરાત વિધાનસભા સૌથી લાંબા સમય સુધી ધારાસભ્ય તરીકે સેવા આપવાનો રેકોર્ડ પણ તેમના નામે નોંધાયેલો છે. મોહનસિંહ રાઠવાના નિધનથી છોટાઉદેપુર જિલ્લાએ એક અનુભવી રાજનેતા ગુમાવ્યા છે. તેમના નિધન પર રાજકીય, સામાજિક અને વિવિધ ક્ષેત્રના આગેવાનોએ ઊંડો શોક વ્યક્ત કર્યો છે, જ્યારે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી છે.
0: આંતરરાષ્ટ્રીય બાસ્કેટબોલ મહામંડળ ફીબા વિશ્વકપ ક્વોલિફાયર્સમાં આજે ભારત અને લેબનોન વચ્ચે મુકાબલો થશે. અમદાવાદમાં નારણપુરાના વીર સાવરકર રમતગમત સંકુલમાં રાત્રે 5:30 વાગે આ મેચ શરૂ થશે. ભારતીય ટીમ પ્રણવ પ્રિન્સ અને લેબનોનની ટીમ ડેડ્રિક લોપ્સનની આગેવાની હેઠળ મેદાનમાં ઉતરશે. અગાઉ 2 જુલાઈએ કતાર સામે રમાયેલી મેચમાં ભારતની ટીમનો પરાજય થયો હતો. સુરેન્દ્રનગરમાં ચોટીલાના નાયબ કલેક્ટર HT મકવાણાએ 26 લોકોને તડીપાર કરવાનો આદેશ આપ્યો. ખનીજ ચોરી, ગેરકાયદે હથિયાર સહિતની ગંભીર અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ચોટીલા, થાનગઢ અને મૂળી તાલુકાના 26 જેટલા લોકોને તડીપાર કરાશે. અમદાવાદમાં આગામી 16 જુલાઈએ ભગવાન જગન્નાથજીની ભવ્ય 149મી રથયાત્રા યોજાશે. આ પહેલા સમગ્ર શહેરમાં પોલીસ દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે. તે અંતર્ગત અમદાવાદ ગુના શાખાની ટુકડીએ 4 પિસ્તોલ અને 7 કારતૂસ સાથે એક આરોપીની ધરપકડ કરી હોવાનું અમદાવાદ ગુના શાખાના ACP ભરત પટેલે જણાવ્યું.
2: एक एक्यूज को पकड़ा था जो कि ईसनपुर एरिया में रहता है और उसके पास से उसी टाइम पे 4 पिस्टल और 7.65 mm के जो लाइव कार्ट्रिज है वो मिले थे. इस अभियुक्त को अभी अरेस्ट किया गया है और उसका पुलिस कस्टडी रिमांड भी लिया गया है. फिलहाल वो 5 दिन की पुलिस हिरासत में है और जानकारी के हिसाब से वो हथियार मध्य प्रदेश से लाया था और अपने एरिया में अपनी गैंग बनाने के लिए जो भी साथी उससे जुड़े उसको वेपन देने वाला.
0: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, શિક્ષણના માધ્યમથી નવી પેઢી સક્ષમ બનીને બહાર નીકળશે ત્યારે સમાજનું ચિત્ર બદલાશે. રાજ્યના શહેરી વિસ્તારના પ્રથમ નવા કેબલ સ્ટેટ ફ્લાયઓવર બ્રિજનું ગાંધીનગરમાં લોકાર્પણ. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં આવતીકાલે અત્યંત ભારે વરસાદની આગાહી. આજે 97 તાલુકામાં વરસાદ. છોટાઉદેપુરના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય મોહનસિંહ રાઠવાનું 82 વર્ષની વયે અવસાન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ આપી. બાસ્કેટબોલ ફીબા વિશ્વકપ ક્વોલિફાયર્સમાં આજે રાત્રે ભારત અને લેબનોન વચ્ચે અમદાવાદમાં મુકાબલો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

કલ્યાણી કોઠારકરના સ્વરમાં સુરેશ દલાલની રચના હમણાં જ આપે સાંભળી. 354.6 દશાંશ મીટર્સ એટલે કે 846 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, લંડનના લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનાર આઈસીસી વુમન્સ T20 ક્રિકેટ વર્લ્ડ કપ 2026ની ફાઇનલ મેચની બોલ બાય બોલ કોમેન્ટ્રી હિન્દી તથા અંગ્રેજીમાં આકાશવાણીના દિલ્હી કેન્દ્રથી મેચની સમાપ્તિ સુધી રિલે કરીશું. સાંજના 7:30 થવા જઈ રહી છે, થોડી જ વારમાં સાંભળીશું.

सर जो उठ जाते हैं वो।

અંતરિયાળ વિસ્તારોના જનજાતીય વિદ્યાર્થીઓના સપનાઓને હવે મળી રહી છે નવી પાંખો. શાળા સુધીની લાંબી અને મુશ્કેલ રાહ હવે બની છે શિક્ષણ તરફની સુરક્ષિત અને સરળ સફર, જેના થકી આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે. અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે. આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે. શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા.

0: સમાચાર નિશા શ્રીમાળી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જી રામજી મિશન હેઠળ રાજ્યોને 25,000 કરોડ રૂપિયાની સહાય જાહેર કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની 6 દિવસની મુલાકાતે જશે. સરકારે તરલ પ્રાકૃતિક ગેસ એલએનજીના પુરવઠા પરના કટોકટી પ્રતિબંધો હટાવી લીધા. ઇન્સ્ટાગ્રામ પર પેઇડ જાહેરાતોમાં બાળ જાતીય શોષણ અને દુર્વ્યવહાર સામગ્રીને પ્રોત્સાહન આપવા બદલ સરકારે મેટાને ચેતવણી આપી. અને હવામાન વિભાગે આજે ગુજરાત, કચ્છ, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને ઓડિશામાં મુશળધાર વરસાદ થવાની આગાહી કરી. કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે વિકસિત ભારત રોજગાર અને આજીવિકા ગેરંટી મિશન વીબીજી રામજી અધિનિયમ 2025ના સફળ અમલીકરણ પર સંતોષ વ્યક્ત કર્યો છે. આ મિશન 1 જુલાઈથી અમલમાં આવ્યું છે. શ્રી ચૌહાણે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા મિશન હેઠળ રાજ્યોને 25,000 કરોડ રૂપિયાની મુખ્ય સહાય જાહેર કરી. તેમણે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ગ્રામીણ વિકાસ મંત્રીઓ સાથે વીબીજી રામજી યોજનાઓના અમલીકરણની પણ સમીક્ષા કરી.
1: मनरेगा को पूरे देश में लागू करने में 3 साल लगे थे, लेकिन मुझे आप सब पर गर्व है, 1 साल 2 साल नहीं, पहले दिन ही विकसित भारत जी राम जी योजना एक साथ पूरे देश में लागू हो गई. 100 दिन नहीं, अब 125 दिन रोजगार, 5 साल में 7.5 लाख करोड़ से ज्यादा की राशि 2,86,000 पंचायतों में ठीक से लग गई, तो गांव संपूर्ण विकसित हो जाएंगे, समृद्ध और विकसित गांव का निर्माण हो जाएगा.
0: છત્તીસગઢની લોક સંસ્કૃતિને વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધિ અપાવનાર વિશ્વવિખ્યાત પાંડવ

0: વાણી ગાયિકા અને પદ્મવિભૂષણ પુરસ્કાર વિજેતા ડોક્ટર તીજનબાઈનું આજે સાંજે દુર્ગ જિલ્લાના તેમના વતન ગનિયારી ખાતે રાજ્યકક્ષાએ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો. આ પ્રસંગે જનપ્રતિનિધિઓ, વહીવટી અધિકારીઓ, કલાકારો, સાહિત્યકારો અને હજારો શોકાતુર લોકોએ લોકકલાના સુપ્રસિદ્ધ પ્રતિમાને અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રખ્યાત પાંડવાણી ગાયિકા અને પદ્મવિભૂષણ વિજેતા તીજનબાઈના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની 6 દિવસની મુલાકાતે જશે. શ્રી મોદી ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટોના આમંત્રણ પર જકાર્તાની મુલાકાત લેશે. તેમની મુલાકાત દરમિયાન શ્રી મોદી શ્રી પ્રબોવો સુબિયાન્ટો સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. પ્રધાનમંત્રી જકાર્તામાં ભારતીય સમુદાયને પણ સંબોધિત કરશે. વિદેશ સચિવ રૂદેન્દ્ર ટંડને જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીની ઇન્ડોનેશિયાની મુલાકાતમાં રાજદ્વારી બેઠકો તેમજ સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. પ્રધાનમંત્રી મોદીની ઓસ્ટ્રેલિયા મુલાકાત પહેલા પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનીઝે ભારતને એક મહત્વપૂર્ણ આર્થિક ભાગીદાર ગણાવ્યું. શ્રી અલ્બેનીઝે કહ્યું કે અમારા સંબંધો વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી પર આધારિત છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીઢ આદિવાસી નેતા અને ગુજરાતના ભૂતપૂર્વ વનમંત્રી મોહનસિંહ રાઠવાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે કહ્યું કે તેમને ગુજરાત વિધાનસભામાં ઘણા વર્ષો સુધી મોહનસિંહ રાઠવા સાથે કામ કરવાનો લ્હાવો મળ્યો. શ્રી મોદીએ કહ્યું કે આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસ, જાહેર સેવા અને જનકલ્યાણમાં મોહનસિંહ રાઠવાના સમર્પણ અને યોગદાનને હંમેશા યાદ રાખવામાં આવશે. સરકારે તરલ પ્રાકૃતિક ગેસ એલએનજીના પુરવઠા પરના કટોકટી પ્રતિબંધો હટાવી લીધા છે. પશ્ચિમ એશિયાઈ સંઘર્ષમાં યુદ્ધવિરામ બાદ હોર્મુઝ સ્ટ્રેટમાંથી કુદરતી ગેસનો પુરવઠો ફરી શરૂ થયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે એક સૂચનામાં જણાવ્યું હતું કે નેચરલ ગેસ સપ્લાય રેગ્યુલેશન ઓર્ડર 2026માં સુધારો કરવામાં આવ્યો છે.
1: इस संशोधन के अंतर्गत उन विशेष आपातकालीन प्रावधानों को हटा दिया गया है जिनके अंतर्गत सरकार को देश में उत्पादित प्राकृतिक गैस और आयातित एलएनजी के आवंटन में प्राथमिकता देने की अनुमति थी. होर्मुज जलडमरू मध्य से एलएनजी की खेप में रुकावट आने के बाद इस साल मार्च में आवश्यक वस्तु अधिनियम के तहत ये आपातकालीन आदेश जारी किया गया था. इस बीच मंत्रालय ने सोशल मीडिया पर उन खबरों को भ्रामक और गलत बताया है जिनमें ये दावा किया गया है कि भूटान ने भारत से E20 पेट्रोल आयात करने का प्रस्ताव ठुकरा दिया है. मंत्रालय ने कहा कि भूटान को E20 पेट्रोल निर्यात करने का कोई प्रस्ताव नहीं दिया गया है. अनुपम की रिपोर्ट के साथ समाचार कक्ष से जागृति शर्मा.
0: પેટ્રોલિયમ નિકાસ કરનારા દેશોનું સંગઠન ઓપેક પ્લસ આ વર્ષે ઓગસ્ટથી દરરોજ 1,88,000 બેરલ તેલ ઉત્પાદન વધારવા સંમત થયું છે. આજે મળેલી વૈશ્વિક તેલ બજારની સ્થિતિની સમીક્ષા કરવા માટે યોજાયેલી વર્ચ્યુઅલ બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠક પછી જાહેર કરાયેલા એક નિવેદનમાં સાઉદી અરેબિયા, રશિયા, ઇરાક, કુવૈત, કઝાકિસ્તાન, અલ્જેરિયા અને ઓમાન સહિત 7 ઓપેક પ્લસ સભ્ય દેશોએ જણાવ્યું હતું કે બજાર સ્થિરતાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. સોશિયલ મીડિયા સાઇટ ઇન્સ્ટાગ્રામ પર પેઢ જાહેરાતોમાં બાળ જાતીય શોષણ અને દુર્વ્યવહાર સામગ્રીને પ્રોત્સાહન આપવા બદલ સરકારે મેટાને કડક ચેતવણી આપી છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર સરકારે ઇન્સ્ટાગ્રામને એવી બધી જાહેરાતો અને સામગ્રી દૂર કરવાનો આદેશ આપ્યો છે જે આવી સામગ્રીને પ્રોત્સાહન આપે છે અને તેની એક્સેસને સરળ બનાવે છે. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે 7 દિવસની અંદર મેટા પાસેથી વિગતવાર સ્પષ્ટતા માંગી છે. સરકાર સમીક્ષા કરી રહી છે કે મેટાએ ભારતના મધ્યસ્થી સુરક્ષા માર્ગદર્શિકાનું પાલન કર્યું છે કે નહીં. ભારતીય તબીબી સંશોધન પરિષદ ICMRની એક મુખ્ય પહેલ ICMR MINDSA રાષ્ટ્રીય આરોગ્ય સંશોધન પ્રાથમિકતા પ્રોજેક્ટે રાષ્ટ્રીય ઇ ગવર્નન્સ એવોર્ડ્સ 2026માં સુવર્ણચંદ્રક જીત્યો છે. આ પુરસ્કાર કેન્દ્રીય કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ દ્વારા આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે સમારોહને સંબોધતા ICMRના ડાયરેક્ટર જનરલ ડોક્ટર રાજીવ બહલે જણાવ્યું હતું કે ICMR ભારતના લોકોને સસ્તું, પ્રમાણિત અને ઉચ્ચ ગુણવત્તાવાળા આરોગ્ય સંભાળ મંચ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે. હવામાન વિભાગે આજે ગુજરાત, કચ્છ, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને ઓડિશામાં મુશળધાર વરસાદ થવા

0: આગાહી કરી છે અને રેડ એલર્ટ જાહેર કર્યું છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં આજે ભારે વરસાદ થતાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. દરમિયાન અમરેલીના ધાતરવાડી, ધાતરવાડી બે, સુરજવાડી અને રેડી તથા સુરેન્દ્રનગરના ધોળીધજા બંધને હાઈ એલર્ટ પર રખાયા છે. બીજી તરફ રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં 64% વધુ પાણીનો સંગ્રહ થયો છે. ડાંગ સહિત અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, નવસારી અને વલસાડમાં આવતીકાલ સુધી અત્યંત ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને નીચાણવાળા વિસ્તારોમાં ન જવા અનુરોધ કરાયો છે. મહારાષ્ટ્રમાં સતત ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે અને રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. પાણીના સ્તરમાં અચાનક વધારો થયા બાદ પોલીસે રાયગઢ જિલ્લાના આડોશી ધોધમાં ફસાયેલા 10-12 પ્રવાસીઓને બચાવ્યા. આ દરમિયાન મુંબઈના કુર્લા વિસ્તારમાં આજે બપોરે ભારે વરસાદને કારણે એક દુકાન પર ઝાડ પડવાથી 63 વર્ષીય વ્યક્તિનું મોત નિપજ્યું. બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને વરસાદને કારણે શહેરમાં વૃક્ષો પડવાની 64 ઘટનાઓ અને દિવાલ કે આંશિક ઘર ધરાશાયી થવાના 8 બનાવો પણ નોંધ્યા છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી આજે ચંપાવત જિલ્લાના ટંકાપુરથી કૈલાશ માનસરોવર યાત્રા 2026ના પહેલા જથ્થાને લીલી ઝંડી આપી હતી. આ જથ્થામાં 49 યાત્રાળુઓ છે, જેમાં 34 પુરુષો અને 15 મહિલાઓ છે. આજે રાત્રે 8 વાગે લોર્ડ્સ ખાતે આઈસીસી મહિલા T20 ક્રિકેટ વિશ્વકપના ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડ સામે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. બંને ટીમો અપરાજિત રહીને ફાઇનલમાં પહોંચી છે. ઓસ્ટ્રેલિયાએ સેમીફાઇનલમાં વેસ્ટઇન્ડિઝને હરાવ્યું હતું અને ઇંગ્લેન્ડે દક્ષિણ આફ્રિકાને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ફિફા વર્લ્ડ કપમાં બ્રાઝિલ આજે રાત્રે ભારતીય સમય મુજબ સવારે 1:30 ન્યૂજર્સીમાં 16મા રાઉન્ડની મેચમાં નોર્વે સામે ટકરાશે. આવતીકાલે સવારે 5 વાગે અન્ય પ્રી ક્વાર્ટર ફાઇનલમાં ઇંગ્લેન્ડ મેક્સિકો સિટીમાં મેક્સિકો સામે ટકરાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જી રામજી મિશન હેઠળ રાજ્યોને 25,000 કરોડ રૂપિયાની સહાય જાહેર કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની 6 દિવસની મુલાકાતે જશે. સરકારે તરલ પ્રાકૃતિક ગેસ LNGના પુરવઠા પરના કટોકટી પ્રતિબંધો હટાવી લીધા. ઇન્સ્ટાગ્રામ પર પેઇડ જાહેરાતોમાં બાળજાતીય શોષણ અને દુર્વ્યવહાર સામગ્રીને પ્રોત્સાહન આપવા બદલ સરકારે મેટાને ચેતવણી આપી. અને હવામાન વિભાગે આજે ગુજરાત, કચ્છ, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને ઓડિશામાં મુશળધાર વરસાદ થવાની આગાહી કરી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: .656.6 એટલે 846 કિલોહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. રજૂ કરીએ છીએ પ્રાયોજિત કાર્યક્રમ હરિયાળું ગુજરાત.

0: નૈઋત્યના ચોમાસાના વિધિવત આગમનથી ખુશખુશાલ સૌ શ્રોતા મિત્રોને જય હરિયાળું ગુજરાત.
1: મિત્રો, રાજ્યના ઘણા ભાગોમાં પહેલો વરસાદ જ ખૂબ સારો વરસ્યો છે એની ના નથી, પણ દુનિયાભરના હવામાન શાસ્ત્રીઓએ ચોમાસા દરમિયાન અનિયમિત અને છૂટક છૂટક વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
0: એટલે વરસાદી પાણીને જમીનમાં ઉતારવાના અને પાણી સાચવીને વાપરવાના પ્રયાસો વધારવા જ પડશે.
1: બિલકુલ. ગીર ફાઉન્ડેશનના પૂર્વ સંશોધક અને હાલ પ્રાધ્યાપક તરીકે સેવારત ડોક્ટર હર્ષદ સાલવીએ આજે આપણા બધા માટે ખૂબ અગત્યની એવી પાણી બચાવવાની રીતો વિશે જ વાત કરી છે.
0: હા,
1: આવો સાંભળીએ.
0: નમસ્કાર ડોક્ટર સાલવી સાહેબ,
2: કેમ છો?
0: બસ એકદમ મજામાં.
3: નમસ્કાર સાલવી સાહેબ, નમસ્કાર.
2: કેમ છો, મજામાં? બધા
3: અહીના તને અને શ્રોતા મિત્રોને ફરી પાછા યાદ કરાવી દઈએ, આમ તો આપણા માટે તો ખૂબ પરિચિત અને જાણીતું નામ છે ડોક્ટર હર્ષદભાઈ સાલવી. વનસ્પતિ વિભાગમાં ગુજરાત કોલેજમાં અત્યારે આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે સેવા આપે છે.
0: બરાબર.
3: અને એ અગાઉ ગીર ફાઉન્ડેશનમાં પણ અહીંયા.
0: બિલકુલ, કારણ કે મારા તરીકે હરિયાળું ગુજરાત કાર્યક્રમના શ્રોતા મિત્ર અવાજ જાણીતા જ છે અને ઓળખે જ છે કે સાલવી સાહેબે બહુ સરસ ચર્ચા પહેલા પણ કરી હતી અને અત્યારે પણ હવે આપણે ખાસ સાલવી સાહેબનો વિષય જ છે પાણીનો. આજે સાલવી સાહેબ મારે ખાસ પૂછવું છે કે હવે ચોમાસાના દિવસો આવી રહ્યા છે અને જુલાઈ મહિનો છે, આપણે ઘણો મોડો છે વરસાદ પણ ક્યાંક ક્યાંક દક્ષિણ

0: ગુજરાતમાં બધે વરસાદ આવી ગયો છે, તો આ જળ સંરક્ષણ કરવા માટે આપણે શું કરીએ, એટલે તેનું વૈશ્વિક મહત્વ શું છે?
1: એટલે આપણે જો સમજીએ ને કે જે જળ સંરક્ષણ અથવા આપણે વોટર કન્ઝર્વેશન કહીએ ઇંગ્લિશમાં, તો આપણે એને ખબર છે કે જે પાણી છે, આપણે જોઈએ તો પૃથ્વી પર પાણી તો ઘણા બધા પ્રમાણમાં છે, 71% જેટલું પાણી છે, પણ એમાંથી 80% પણ ઓછું પાણી છે જે આપણે પીવા લાયક પાણી છે. બરોબર, એટલે સમજી શકે કે આપણી વસ્તી એમ કે કૂદકે ને ભૂસકે આપણે તળપદી ભાષામાં બોલીએ તો વધી જ રહી છે. કારણ કે આપણે જયારે આઝાદી પામ્યા ત્યારે 35 કરોડની જનતા, આજે 1.4 કરોડ એટલી બધી સંખ્યા થઈ ગઈ છે. અને એ સામે ઘણા બધા દેશો છે કે જે આપણે જેવી જ પોપ્યુલેશન વસ્તી વધારાને, તો હવે પાણીનું સંરક્ષણ નહીં કરવામાં આવે તો કહેવાય ને કે મનુષ્યમાં અત્યારે જેમ આપણે જોયું છે ઘણા બધા તેલના કારણે યુદ્ધ થઈ રહ્યા છે. બરોબર, પણ એ સમય દૂર નથી કે આપણે પાણીને એને કારણે પણ યુદ્ધ થશે.
0: એટલે અત્યારે તો ટેગલાઈન કહી દીધી છે કે ત્રીજું વિશ્વયુદ્ધ હવે પાણી ઉપર થવાનું છે.
1: સાચી વાત છે.
0: તો પછી આ વિશ્વમાં પાણીની અછતના મુખ્ય કારણો કયા કયા છે?
1: એટલે મેં જે અત્યારે પહેલું વાક્ય કર્યું કે વસ્તી વધારો છે, સાથે સાથે આપણે જે છે આપણી માનવજાત, બરોબર, એક આમ તો કહેવાય ને એન્થ્રોપોજેનિક પ્રેશર, એટલે માનવ સર્જિત જે દબાણો બહુ જ છે. બરોબર, જેના કારણે જળનું પ્રદૂષણ થયેલું છે. સાથે સાથે આપણે જેમ વસ્તી વધારો છે તો જે વનસ્પતિ અથવા જંગલો હતા આપણે એનો નાશ પડી રહ્યા છે. સાથે જે આબોહવા પરિવર્તન અથવા આપણે ક્લાઇમેટ ચેન્જ તરીકે જળવાયુ પરિવર્તન,
2: જળવાયુ
0: ગ્લોબલ વોર્મિંગ,
1: જેના કારણે આપણે શું કાર્બન ડાયોક્સાઇડ આપણે જી ગેસીસ છે બધા, એનું ઉત્સર્જન બહુ જ પ્રમાણે, એટલે કાર્બન ડાયોક્સાઇડ ને જે છે મોનોક્સાઇડ, તે બધા જે વાયુ છે એનું ઉત્સર્જન એટલું બધું પ્રમાણમાં વધી ગયું, તો એના કારણે ગરમી વધી રહી છે. એટલે આપણે કહીએ ને બધી જગ્યાએ એક્સ્ટ્રીમ લેવલની કન્ડિશન ઉત્પન્ન થઈ રહી છે,
2: એટલે હદ વટાવી ગયા છે આપણે બધી બાબતમાં, વસ્તીથી માંડીને વપરાશની બાબતમાં બધામાં હદ આપણે વટાવી દીધી છે.
1: તો એટલે તમે જે વાત કરો છો તેમ સૌ પ્રથમ તમે વાત કરી કે હજુ ચોમાસું હજુ બેઠ્યું નથી, અને આજના જે છાપામાં આપણે મેં જોયું છે કે અમે 84% ઘટ છે આ મહિનામાં,
2: ચોર્યાસી ટકાની ઘટ.
1: એટલે વિચાર્યું છે કે જે 150 વર્ષ પહેલા જે અલની નો ઇફેક્ટ ઉભી થઈ હતી ને, એ પ્રકારની અલની ઇફેક્ટ આ વખતે ઉભી થવા,
0: પછી જુલાઈમાં અત્યારે જુલાઈ મહિનો આપણો ચાલી રહ્યો છે, તો આ જુલાઈમાં પણ વરસાદની ઘટ રહેવાની,
1: એટલે એવું કહેવાય છે કે કોઈ જગ્યાએ એક્સ્ટ્રીમ કન્ડિશનમાં વરસાદ પડશે અને કોઈ જગ્યા એવી છે કે ત્યાં વરસાદની અછત સર્જાય. એટલે ઘણી આપણે નથી કે રણ પ્રદેશમાં વરસાદ વધી પડે છે, તો એવું બી બની શકે કે જ્યાં વરસાદ વધુ પડતો હતો નોર્મલ ત્યાં ના આવી પડે, અને જ્યાં નથી પડતો ત્યાં, એટલે દુકાન ની કહેવાય ને કોઈ જગ્યાએ લીલો દુકાળ થશે અને કોઈ જગ્યાએ જે આપણે નોર્મલ દુકાન સૂકો દુકાળ.
0: તો પછી સાલવી સાહેબ, આ સંયુક્ત રાષ્ટ્ર સંઘ આપણે કહીએ છીએ યુએન, એ જળ સંરક્ષણ માટે બધા પ્રયાસો તો કરી જ રહ્યા છે ને, કારણ કે ઘણી બધી મીટિંગો થતી હોય છે ને, નથી આપણે કહેતા COP11 થાય છે, G7 મીટિંગ થાય છે, એવી રીતે વૈશ્વિક કક્ષાએ બધી અલગ અલગ મીટિંગો થાય જ છે, તો આના વિશે શું કહેવું?
1: એટલે જે સંયુક્ત રાષ્ટ્ર સંઘ જે યુએન કહીએ, યુનાઇટેડ નેશન, તો એ જે છે એમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ 2006 છે, અને 2030 સુધીમાં આપણે એમ કે દરેક વ્યક્તિને એમ કહે ને કે સ્વચ્છ અને સુરક્ષિત પાણી ઉપલબ્ધ કરવાનો પ્રયાસ કરવાની આપણે યુએને વિચાર્યું છે. બરોબર, અને એ બાબતે આપણે જોઈએ તો 22 માર્ચ જે છે, બરોબર, એ દિવસને આપણે વિશ્વ જળ દિવસ તરીકે ઉજવવાના છે, અને બધા દેશો પ્રયત્ન કરી રહ્યા છે, કોઈ ને કોઈ પ્રકારની પદ્ધતિ ડેવલપ કરી રહ્યા છે અને પાણીનું જેટલું બને એટલું કન્ઝર્વેશન કરવાની કોશિશ કરી રહ્યા છે.
0: બરાબર, બરાબર છે. તો પછી હવે આપણે આ ભારતની જ વાત કરીએ, તો ભારતમાં જળ સંરક્ષણનું મહત્વ માટે આપણે શું કરી શકીએ અને એનું મહત્વ કેમ વધી રહ્યું છે?
1: એટલે આપણે જોઈએ છે કે જે આપણે મનુષ્ય આટલા લેવલ પર પહોંચી જશે સંખ્યામાં, આપણે એક સમય ચાઇનાથી બી હવે તો આગળ છે. બરોબર, આ ના થશે ડેફિનેટલી, એટલે એમ કે ઘણા પ્રકારના આપણે પ્રોબ્લેમ ફેસ કરવા પડશે.
0: બરાબર છે,
1: અને વસ્તી વધારાને કારણે આપણે પાણીના જે જળ છે બધા આપણે બહુ જ ખેંચી લીધા છે, એટલે ઓછા થવા માંડ્યા. વરસાદની કોઈ નક્કી નથી કે વરસાદ અહીંયા વધારે પડે ઓછું પડે, તો એના કારણે સમસ્યા કહેવાય ને ભારતમાં ઘણી બધી થાય. કુદરત તો એનું કામ કરે જ છે સાથે, પણ તાર જે ઇમ્બેલેન્સ આપણે અસમતુલા જે થઈ રહી છે મનુષ્યના કારણે, એટલે જે ઔદ્યોગિકીકરણ જે થઈ રહ્યું છે તો એમાં જે સમતુલા જળવાઈ રહ્યું છે એ નથી જળવાતી, અને એના કારણે કેવું ને ઘણી જગ્યાએ ઘણી વસ્તુ પર એટલા બધા આધારિત છે, નિર્ભર થઈ ગયા, તો એ બી ચાલે નહીં. પરંતુ આપણે કહીએ ને સમતુલા જાળવીને જો જીવન જીવીએ તો ડેફિનેટલી એનો કઈ ઉપાય થઈ શકે.
2: પણ તો પછી આપણે જે ભારત સરકારે જળશક્તિ અભિયાન શરૂ કર્યું છે એ યોજના ખરેખર શું છે, એમાં શું કરવાનું છે?
1: એટલે આપણે મેઇન જોઈએ ને તો

0: જે 2019માં જળ શક્તિ અભિયાન આપણે આ સરકારે જે લાવી હતી તેમાં મુખ્ય ઉદ્દેશ આપણે જોઈએ તો વરસાદી પાણીનો જળ સંગ્રહ, પછી જળાશયનું રીજનરેટ કરવું, વૃક્ષારોપણ પ્લાન્ટેશનની એક્ટિવિટી, તેમજ ભૂગર્ભજળનું પણ આપણે એટલે ઘણી વાર આપણે જોઈએ છીએ કે ઘણા બોર હવે પાણીના તળ ઊંચા જતા તો વરસાદી પાણી આપણે ખેંચીને આપણે એમાં ઘણી વાર તમે ફ્લેટોમાં પણ એવી સિસ્ટમ જોઈ છે કે જે બોર હોય એમાં સીધું પાણી આપણે અંદર જમીનના જે ભૂગર્ભ જળ છે ઊંચા લાવવાની કોશિશ કરે, જળશક્તિ જે અભિયાન એ પ્રકારનું કાર્ય કરી રહ્યું છે.
1: તો ઘણી વખત સાલી સાહેબ એવું બને છે કે ઘણા ફ્લેટોમાં પાણી પેલી બોર ને એવું બધું બનાવે છે તો એટલા ફૂટ નીચેથી પાણી ખેંચીને બધાને પહોંચાડે છે,
0: એટલે આમ જોયું ને તો અત્યારે તો સરકારે ઘણા બધા પ્રયત્નો કર્યા છે. જેમ કે આપણે એમ કહીએ ને કે નર્મદાનું પાણી જે છે પહેલા ઘણું બધું દરિયામાં જ વહી
1: જતું,
0: યોજના કરી અને બધી કેનાલ સિસ્ટમ ડેવલપ કરી છે અને તમે કચ્છ સુધી જાય છે,
2: એટલે સૌની યોજના અંતર્ગત તો પછી જુદા જુદા ડેમોમાં પાણી ભરવાનું,
0: એટલે એનાથી શું થાય કે ભાઈ ઘણી જગ્યાએ એવી થાય કે વરસાદ ના પડ્યો તો ત્યાં જો પાણી મળે તો ડેફિનેટલી પાણી જે છે ત્યાં તળ જે જેટલા નીચે ઉપર આવી ગયા હોય અસ્તિત્વ,
2: એટલે પાણી ખેંચીને પણ તમે પિયત કરી શકો.
1: પછી આ જળ જીવન મિશન યોજના એ શું છે,
0: એટલે એ જે મેં આપને કહું વાત કરી એટલે 2019માં આની શરૂ કરવામાં હતી અને જેટલા બી પાણીના સ્ત્રોતો છે એને ડેવલપ કરવા, અને ઘણી વાર આપણે એવું થાય કે ભાઈ નિર્ભર કોઈ એક જ જગ્યા પર હોય પણ એવું નથી, કારણ કે તમે આપણે જોઈએ તો અગાઉ બધી નદીઓ એટલે પેરાની અથવા બહુ વરસાવ્યું આપણે કહીએ એટલે બારે માસ વહેતી નદીઓ હતી, પરંતુ શું આપણે બનાવી શકીએ કે ભાઈ ક્લાઇમેટ ચેન્જ છે કે કુદરતી કંઈક ને કંઈક કારણોના કારણે બન્યું હોય, ઘણી સૂકી નદી તમે સરસ્વતી નદીનું તમે આપણે ઘણા બધા છે કે જેમાં પાણી પહેલા વહેતા હતા પછી એના કોઈ પ્રકાર જે સ્ત્રોત જતા રહ્યા, પરંતુ જો આપણે એમ કહીએ ને કે જળ જો આવે તો બધી કુદરત આવવા મને છે, એટલે ધારો કે આપણે કહીએ કે મને ખબર છે કે ચેક ડેમો છે ને સૌરાષ્ટ્રની આપણે જો સ્પેસિફિક વાત કરીએ તો ચેક ડેમો જે 97માં એમાં બાંધવાની ચાલુ કર્યું તો કરંટ કઈ નહીં, પરંતુ એમ એક જગ્યાએ સ્ટેગ્નેન્ટ વોટર કર્યું તો જે 500 મીટરનો વિસ્તાર છે જે વેળા હતા કે નાળા હતા પાણીના તો ત્યાં સ્ટેગ્નેન્ટ વોટર અને એના કારણે એ જગ્યાના જમીનના સ્તર ઊંચા પાણીના ઊંચા આવે અને એ જે ચેકડેમ છે ને બહુ ઓછા ઓછા અંતરે બાંધ્યા હતા, એટલે એમ કહું ને કે 2 કિલોમીટર કેટલા અંતરે બાંધ્યા તો 500 મીટર, અને ત્યારબાદ જોયું ને તો આપણે પેટર્નમાં તમે જોયું બી નોંધ્યું બી હશે કે સૌરાષ્ટ્રમાં વરસાદ વધી રહ્યો છે,
2: સાચી વાત.
0: તો એ મેન આ જ છે કે બધી જગ્યા જે વિસ્તારો જે છે જેને પાણીથી આપણે ક્યાં તરબતર કરવાની વાત છે,
2: તો એ રીતે અટલ ભૂજલ યોજના પણ છે ને,
0: એટલે એમ કે ને કે આપણા જે પૂર્વ પ્રધાનમંત્રી હતા એમના નામે પણ એક આપણે અટલ ભૂજલ યોજના કરી હતી, એ પણ એમ કે જે ભૂગર્ભના જળ જે છે એને આપણે ઓછો ઉપયોગ કરીએ અને જે વરસાદી પાણી છે એ જેટલું બને
2: એટલે તાજા પાણીનો જ વધારે ઉપયોગ કરવાનો,
0: એટલું બને એટલું આપણે જમીનમાં નાખીએ તો ભવિષ્યમાં આવનારા જે કહેવાય ને, કારણ કે જે અગાઉ વાત કરી કે બની શકે કે જો પાણીને આપણે નહીં સંરક્ષણ કરીએ તો પાણીના યુદ્ધ આવવાનું ચોક્કસ
1: વિશ્વયુદ્ધ નક્કી
0: છે,
1: બરાબર છે. પછી આપણે અત્યારે કેન્દ્રીય જળશક્તિ મંત્રી છે ને સીઆર પાટીલ સાહેબ, એ પણ શહેરે શહેરે અને રાજ્ય રાજ્ય ફરીને એક જ ઉદ્દેશ કહે છે કે પાણી બચાવો અને પાણીના તળ ઊંચા લાવો અને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરો, એમાંય ખાસ એમ કહેતા હોય છે કે ગુજરાતમાં તો આપણા જળ સંરક્ષણને સાચવવું જ જોઈએ અને એનું મહત્વ બધાએ સમજવું જ જોઈએ, તો એના વિશે આપ શું કહેશો?
0: એટલે આપણે જોઈએ ને તો આપણે જે ઇકોસિસ્ટમ જોઈએ તો નિવસન તંત્ર આપણે ગુજરાતી અથવા રહેઠાણ આપણે જે અલગ અલગ ઇકોલોજી પરિસર તો જોઈએ તો આપણે ત્યાં ડાયવર્સિટી બહુ અલગ પ્રકારની, જેમ કે સાઉથમાં આપણે શરૂઆત કરીએ તો ભેજવાળા જંગલો
2: છે, બારમાસી ભેજવાળા,
0: થોડા ઉપર જઈએ તો પાનખર જંગલો છે, આપણે બનાસકાંઠાની બાજુ જોઈએ તો કાંટાળા
1: જંગલો,
0: સૌરાષ્ટ્રમાં જોઈએ તો ઘાસિયા મેદાનો છે, સાથે સાથે આડા સૂકા જંગલો પણ છે, સાગના જંગલો છે, ત્યાં આપણે ત્યાં 2 પ્રકારના સાગના જંગલો જોઈએ, ડાંગ વિસ્તારમાં જે સાઉથમાં જોવા મળે છે અને સૌરાષ્ટ્રમાં જે ગીર ને બધા ત્યાં, તો એની તમે માર્કેટ વેલ્યુ હોય તો આપણે કહીએ ને ઇમારતી લાકડું, તો એ રીતના આપણે કહેવાય ને ભૌગોલિક રીતે ઘણું, અને સાથે એક આપણી પાસે એક મોટામાં મોટું કહીએ તો કચ્છ કે જ્યાં રણ છે, દરિયા પાણી
2: દરિયો પણ છે,
0: બરોબર, તો આટલી બધી વિવિધતા હોવા હતી બરોબર, તો બની શકે કે ઘણી બધી જગ્યાએ પાણી મળવાની શક્યતા, પરંતુ આપણે જોયું કે સૌની યોજના તો જે નર્મદાના નીર છે કચ્છ સુધી સૌરાષ્ટ્ર સુધી પહોંચાડી.

0: એવું ખાય પછી છેક સુધી પહોંચે તો શું થાય બને કે એક વાર તમે ત્યાં પહોંચાડો તો 10 વર્ષ કે 15 વર્ષ પછી તમને ખબર પડે કે ભાઈ હવે ત્યાં વિસ્તારમાં એ નર્મદા નીરની જરૂર હોય કારણ કે આપણે કે ને પછી ઓટોમેટિક કાર્ય કરશે.
1: એટલે એક તો સ્થિતિ મેં આપે જે કઈ બહુ સાચી વાત છે ડોક્ટર સલવી સાહેબ. દક્ષિણ ગુજરાતમાં મેં કેટલીક જગ્યાએ અનુભવ કરેલો કે જ્યાં મકાન ચણવું હોય ને તો પાયો પણ હવે ખોદવો અઘરો છે કારણ કે ત્યાં પાણી નીકળે સીધું પાયો ખોદો તરત જ. એટલે પાણીના તળે એટલા ઊંચા આવી ગયા છે.
0: એટલે ઘણી જગ્યાએ અમે કે ને તમે જે વાત કરી ને તો આપણા ત્યાં પૂર્ણા રિવર છે,
2: પૂર્ણા નદી છે,
0: પછી ઉકાયું જે છે ડેમ છે તાપી રિવર તે બધી વરસાયું અને નર્મદા એ 12 માસ વહેતી
2: નથી.
0: આજુબાજુના વિસ્તારમાં પાણીના તળ વ્યવસ્થિત છે
2: બરોબર.
0: જેમ જેમ આ ઉપર જઈએ છે એટલે ભૌગોલિક ના કારણે એ પાણીના તળ
2: તો આપણા ગુજરાતમાં પણ આ સુજલામ સુફલામ યોજના ખૂબ ફૂલી ફાલી છે. એને પણ ખાસું મહત્વ પણ આપવામાં આવ્યું
1: છે
2: અને ખૂબ ચર્ચા સારી થઈ છે તો એના વિશે જણાવો.
0: એટલે એ પણ એવું છે કે આપણે નદીઓ છે, તળાવો છે, કેનાલો છે એનું ઊંડાણ વધારીએ બરોબર. ત્યારે કે તમે આપણે જોયું છે અત્યારે અમદાવાદ સિટીની જ વાત કરીએ તો સાબરમતી નદી આમ તો હમણાં છેલ્લા આપણે જે રિવરફ્રન્ટ બન્યા પછી 12 માસ વહેતી જેવી ત્યાં પાણી, પરંતુ આપણે કહેવાય ને કે ઘણી વાર એના તળ કારણ કે કન્ટિન્યુઅસ વહેતું હોય એટલે તળ જે જમીન છે એટલે કાપ નહીં ભરાય તો અત્યારે ક્લિનિંગ નું એનું કામ ચાલુ છે.
1: એમ તો તળાવોમાં શરૂ કર્યું છે એટલે તળાવો ઊંડા ઉતારવાનું એમાં કાપ કાઢવાનું બધું કામ થઈ રહ્યું છે.
0: એટલે બધી જગ્યાએ એમ કેવો ને પેલા આપણે એમ કહીએ ને કોઈ બી જગ્યાએ ગામ ક્યાં વસતા કે તળાવ હોય તો
1: તળાવ કે નદી હોય તો
0: નદી હોય તો કોઈ
2: અંજાર જમીન ઉપર કોઈ વ્યક્તિ રહેવાના ઇવન પશુ પક્ષી નથી જતા પાણી ના મળે કેમ જાય
0: મનુષ્ય એમ કહેવાય ને કે સ્વાર્થી છે કે જ્યાં તળાવ છે ત્યાં વસ્તુ તું
1: સાચી.
0: અને અત્યારે આપણે કે સરકારે તમે જોયું ને ઘણા બધા એટલે અત્યારે એમ જોયું ને તો જે બી આપણે કેવું ને નાના નાના ગાંધીનગરની જ વાત કરીએ તો સરગાસણા ધારો કે હું પોતે રહું છું તો એ વિસ્તારમાં બી તળાવ છે. બધી જગ્યાએ તળાવો અત્યારે ડેવલપ છે, કોબા છે, બધા વિસ્તારોમાં તળાવ. તો એ જે કાર્ય થઈ રહ્યું છે ડેફિનેટલી એનાથી વર્ક થશે અને પાણીના જે છે તળ જે ઊંડા ઉતરી ગયા છે એ ઉપર આવશે.
2: બરાબર છે. તો એવી રીતે આપણે ગુજરાતમાં બધા ચેકડેમોનું કામ કરવામાં આવે છે તો એ ચેકડેમમાં પણ એવું જ પાણીને વધારવા માટે પાણીના તળ ઊંચા લેવા માટે સમય
1: તો સરકારે જે રીતે ઝુંબેશ ઉપાડેલી હજારો ચેકડેમ બની ગયેલા.
0: ઘણી વાર કહેવાય છે કે 97 2000 માં સૌ પ્રથમ બહુ કઈ સમજ ના લીધી પરંતુ એવું જ લીધું કે ભાઈ આપણે એક દિવાલ બાંધીએ અને દિવાલ બાંધીશું તો થોડો વિસ્તારને આપણે પાણીને રોકી
2: દીધું.
1: એનું નામ આડબંધ આપ્યું.
0: આડબંધ આપ્યું અને આડબંધે એનું બંધનું કામ કરી લીધું. બહુ
1: સાચી વાત. પછી બોરીબંધ બનાવ્યા કે રેતી માત્ર થેલીઓમાં રેતી ભરીને આડી મૂકી દેતા ને પાણી ભરાઈ રહેતું.
0: તમને કોઈક એની બંધની વાત કરો સૌરાષ્ટ્રની અંદર જે બાયોડાયવર્સિટી કહે ને તેમાં એક આપણે મધમાખી છે એટલે જે મધમાખી છે તમને આપણને ખબર છે જો મધમાખી ના હોય ને તો મનુષ્ય બી નહીં હોય.
2: નહીં હોય. હા, અમે એક મધમાખી ઉપર પ્રોગ્રામ કર્યો હતો
0: તો સીધું એની પર એવું છે કે જ્યાં બંધ બન્યા ને સૌરાષ્ટ્રમાં ત્યારબાદ મધમાખી ની સંખ્યામાં વધારો થતો અને એ વધારો થતો જે આપણે ખેતીના પાકો છે એમાં ઉપજ વધી ગઈ.
1: એનું કારણ શું? મધમાખી વધવાનું કારણ
0: કારણ કે જે પરાગનયનની ક્રિયા થાય એટલે એક ફૂલ પરથી બીજા ફૂલ પર જાય અને એ પોતે પોતાનો ખોરાક તો લે છે પણ સાથે સાથે જે પરાગરજો છે પરાગરજ લઈ અને બીજા ફ્લાવરો બેસી અને પરાગનયનની ક્રિયા કરી અને જે સીડ આપણે કહેવાય ને ફ્લાવરને પરાગ પોલિનેશન કરાવડે અને આખું ફ્રૂટ નવું થાય. એટલે કેવાય ને આ બધા જે પાકનો વધારો થયો અથવા આપણી જે ઉપજ વધી તેમાં કહેવાય ને જે બંધ બનાવ્યા એ બહુ મહત્વનો ફાળો.
1: એટલે ચેકડેમમાં ભેજને કારણે માખીઓ અને બીજી સગવડ
0: એટલે પાણી મળે એટલે જે જીવજંતુ છે એ પણ ત્યાં પાણી મળતું હોય એટલે તરત ત્યાં જાય
1: બરાબર.
0: એટલે એના કારણે બહુ સંખ્યા વધી. અને બીજું એક એ બી નોંધ્યું હતું અમે કે ઘણા વર્ષો પહેલા એક વાત પ્રશ્ન બી આવ્યો હતો કે મોટી મધમાખી વધી હતી જેના કારણે આપણે એવું બી ફેસ કરવામાં આવ્યું હતું કે કરડતી અને ઘણા લોકોને પેલા એ બી થયા હતા પ્રોબ્લેમ થયા હતા દાખલો. પરંતુ આપણે જો મનુષ્ય આપણી પોતાની જાતે જોઈએ છે કે ભાઈ આપણે નુકસાન કર્યું પરંતુ એ પોતે જે જીવ છે એને પણ એને નિર્ભર છે ને કોઈને
2: કોઈ
0: એની સંખ્યામાં વધારો થયો જોતે સમય.
2: બરાબર છે. તો પછી સાલવી સાહેબ આ જે સરદાર સરોવર ડેમ કહીએ છે એ ગુજરાત માટે કેવી રીતે લાભદાયક છે?
0: એટલે આપણે જોઈએ ને તો 1965 ને 1970 માં આપણે શરૂ થયું હતું અને જેના કારણે આપણે છે ને કે આપણે પાણી મળી રહ્યું છે, સિંચાઈની જે ઇરિગેશન છે એ બહુ સાથે સાથે આપણે કે ભાઈ હાઇડ્રો પાવર એટલે પાણી એનું વીજ ઉત્પન્ન થાય છે અને એની નિર્ભર જોઈએ તો આપણે

0: આપણા ગુજરાતના જિલ્લાઓની રાજસ્થાન છે, આપણું સમીપ જે રાજ્યો કરે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર, એ એમ કહીને ચાર પોતે રાજ્યો એક નર્મદાના નીમના લાભ લઈ રહ્યું છે. એ રીતના ઘણો લાભદાયી છે.
1: એટલે આપે જે આમ કહ્યું કે નર્મદા બંધ છે, સરદાર સરોવર નર્મદા ડેમ, કે આવા જેટલા ડેમ બંધાય એને કારણે આપણા રાજ્યના વનો ઉપર કઈ અસર થઈ ખરી?
0: આમ જોઈએ તો બાયોડાયવર્સિટીમાં ઘણીવાર એવું થાય કે કોઈ જગ્યાએ અસર થાય, પરંતુ કેમ ને લાંબા ગાળે એવું છે ને કે એનો આપણે કહીએ ને કે કોઈ વસ્તુને આપણે કંઈક કરીએ છીએ તો નુકસાન તો થવાનું, પરંતુ એ ક્ષણિક તો આપણે નુકસાન દેખાતું હોય, પરંતુ આપણે એમ વિચારીએ કે ભાઈ આપણે કચ્છ સુધી પાણી પહોંચવા માંડ્યું અને એ પણ વિસ્તાર સારી રીતે સમતુલામાં જળવાય. મેઇન વસ્તુ એ છે કે ભાઈ આપણે કોઈ બી વસ્તુ બેલેન્સ રાખીશું તો કોઈ તકલીફ જ નથી, અસમતુલા હશે તો એ પાણીના એમ કે નર્મદાના આપણે ચેક ડેમ બાંધે તો આપણે ઘણી પ્રોબ્લેમ થશે, પરંતુ અત્યારે જોઈએ છે તો બેનિફિટ્સ જ છે.
1: નર્મદાની કેનાલ

0: મેઇન વસ્તુ એ છે કે ભાઈ આપણે કોઈ બી વસ્તુ બેલેન્સ રાખીશું તો કોઈ તકલીફ જ નથી, પણ અસમતુલા હશે તો એ પાણીને એમ કે નર્મદાના આપણે ચેક ડેમ બાય તો આપણે ઘણી
1: નર્મદાની કેનાલનો તો એક ફાયદો થયો છે કે એની આજુબાજુ 2-3 કિલોમીટરના વિસ્તારમાં વૃક્ષોની સંખ્યા ખૂબ વધી ગઈ છે.
0: ઇવન ઇરિગેશન માટે પાણી બહુ વ્યવસ્થિત મળે છે. એ બાજુમાં તમે આપણે જોયું છે સોલરનું બી ડેવલપમેન્ટ વ્યવસ્થિત કરવામાં આવ્યું છે. એટલે બધી પ્રકારે એટલે કહેવાય હવે મનુષ્ય થોડું સમજી દેવાની કોશિશ કરે છે. શરૂઆતનું થોડું લાગે કે ભાઈ આપણે કરીએ છીએ,
2: આપણે કહીએ છીએ ને ટકાઉ વિકાસ,
1: સસ્ટેનેબલ, એટલે એ તો સાચી વાત છે.
2: વિકાસ તરફ વધ્યા છે, ટકાઉ વિકાસ તરફ.
1: ટકાઉ વિકાસ સાચી વાત છે. તો પછી ડોક્ટર સારવી સાહેબ, હવે જે આપણે ગણીએ છીએ પ્રમાણે વરસાદી પાણીનો સંગ્રહ, કારણ કે સૌથી મુદ્દો અગત્યનો છે, આ વખતે જ નહીં એ તો ગમે ત્યારે વરસાદ તો ઓછો હતો થઈ શકે, તો શું કરવા? હવે વરસાદી પાણી, ગામનું પાણી ગામમાં, સીમનું પાણી સીમમાં જ રહેવા દેવું, એવું સરકારે પણ એક સૂત્ર મૂક્યું, એનું કારણ શું?
0: જો હવે વાત કરીએ તો આપણે પહેલા કેવું હતું, હોરિઝોન્ટલ ડેવલપમેન્ટ એટલે કે આડું,
1: હા બરાબર,
0: અને હવે આયામ એટલે કે ઉભું આપણે કહીએ, અથવા વર્ટિકલ ડેવલપમેન્ટ.
1: વર્ટિકલ
0: એટલે આપણે જે કોન્ક્રીટના મકાનો કહીએ તો પહેલા કેવું હતું, એની પહેલા પણની વાત કરીએ તો આપણે નોંધ્યું હશે કે પહેલા લોકો એક ડુંગરે રહેતા હતા, એક કુટુંબ, પછી બીજા ડુંગરે રહેતા હતા.
1: સાચી વાત.
0: તો એ શું હતું કે ભાઈ બધી રીતે એમને પ્રોટેક્ટ કરતું હતું,
2: બરાબર.
0: પરંતુ તમે જોયું, અમે પણ નોંધ્યું છે કે ભાઈ આપણે કોઈ વાડો હોય અથવા ગંજી હોય કે ભાઈ કે ત્યાં આપણે લોકો મળતા હોય, બરોબર. પરંતુ અત્યારે આપણું ડેવલપમેન્ટ વર્ટિકલ ડેવલપમેન્ટ થઈ છે. વર્ટિકલ ડેવલપમેન્ટમાં તમે જોયું છે કે ભાઈ બધું પાણી આપણે બહારથી કોઈ નદીથી પ્રોવાઈડ નથી, પરંતુ આપણે એના બોરવેલને પણ એ કરીએ. પરંતુ આપણે જે ઉપરના જે ધાબા હોય છે તો એમાં જો એ રેઇન વોટર હાર્વેસ્ટિંગ કહીએ, એટલે આપણે કે સ્પેસિફિક કહેવાય ને કે પાણીનો, વરસાદી પાણીનો સંગ્રહ, તે પાણીનો સંગ્રહ કરીએ તો ડેફિનેટલી એમ કે ને વર્ષના 5-6 મહિના તો આપણે એનો ઉપયોગ કરી શકીએ. અને એ પર અત્યારે ઘણા લોકો અને ઘણી સોસાયટીઓને લોકો એની પર કામ કરી રહ્યા
2: છે,
0: અને અત્યારે ઘણા ઘરો બી બને છે. એમાં પણ તમે નોંધ્યું હશે કે ભાઈ લોકો પણ અંડરગ્રાઉન્ડ
1: બોરવેલ
0: બનાવે છે કે જેનાથી આપણે ભવિષ્યમાં કઈ તકલીફ પડે, પણ આપણે નહીં પેલું કહેવાય હંગરેલો
2: સાપ પણ કામમાં આવે,
0: એ શિસ્તી એટલે કરવા જોઈએ. અને આપણે પેલા એ રીતના શીખેલા છે,
1: સાચી વાત,
0: હવે શીખી રહ્યા છે.
1: એટલે પાણીની બાબતમાં તો એ ખરેખર સાચું જ છે, કારણ કે જેવું અહીંયા જમીન ઉપર પડે પછી પાછું એ પ્રદૂષણ થાય કે બીજામાં માટી ભળે, દરિયામાં જાય ને વળી પાછી એની વરાળ થાય ને વરસે, એવી રાહ જોવા કરતા આપણે જે ચોખ્ખું પાણી અત્યારે વરસી ગયું છે એને જ સંગ્રહી લઈએ તો સૌથી સારું.
0: આપને એ પણ ખબર હશે કે ભાઈ આપણે જે વરસાદી પાણી જે છે એ ડિસ્ટિલ વોટર હોય, એમાં કોઈ પણ પ્રકારે જીવજંતુ કે કશું નથી. હવે એ પાણી તો તમે એટલું શુદ્ધ પાણી કહેવાય ને કે આપણે ખબર છે કે આપણે તો અત્યારે નોર્મલી બહાર જઈએ તો આપણે શું કે ભાઈ એક જગ્યાથી બીજી જગ્યાએ છે એટલે આપણે એવોર્ડ કરતા કે ભાઈ એનું પાણી સારું હશે કે
2: નહીં,
0: એટલે આપણે મિનરલ વોટર પીતા. પણ મિનરલ વોટર આપણે જયારે એ બનતું હોય એની પ્રોસેસમાં પણ ઘણું બધું પાણી,
1: એટલે એમાં તો 3 ગણું પાણી તો એમને જાય છે.
0: એટલે ઘણી છે ને જેમ કે આપણે પ્લાસ્ટિકનો આપણે દૂર કરીને હવે નોર્મલી લોકો બધા થેલી લઈ જાય છે, એટલે વસ્તુ છે કે થેલી તમે 12 માસ ચાલે, બરોબર, અને પ્લાસ્ટિકની થેલી તો તમે કહો ને
2: 5 મીટર જ ચાલતી, આમ લીધી નામ પેકી,
0: અને ક્યારે એનું નાશ થશે
2: એટલે
0: શીખવું પડશે, અને અત્યારે શીખી બી રહ્યા છે, એવું
1: એટલે કુદરતી સંસાધનોનો બગાડ આપણે અટકાવીએ એ તો ખૂબ જરૂરી છે. અહીંના ઘણી વખત હશે છે મારે ખભે એક થેલો હોય છે, એ 2015નો બાયોડાયવર્સિટી ડે ની ઉજવણીનો એ થેલો છે, એટલે 11 વર્ષથી હું એ થેલો વાપરું છું.
0: પણ એ જે છે ને એ પદ્ધતિ બહુ જ સારી છે,
2: કાપડનો થેલો એ વર્ષોથી એમને વપરાય છે. બીજું સાલી સાહેબ, આમ ખેતીમાં મેક્સિમમ પાણીની જરૂર પડતી હોય છે, કારણ કે પાણી વગર ખેતી શક્ય જ નથી, અને એમાંય પછી હવે અત્યારે અલગ અલગ પદ્ધતિથી ખેતી થાય છે, એમાં પાણીનો ઉપયોગ થાય છે, જેમ કે આપણે ટપક સિંચાઈ પદ્ધતિ કહીએ, ડ્રીપ ઇરિગેશન, એવી રીતે કેટલી પદ્ધતિઓ છે. એવી રીતે
0: એમ જોવા જાય તો ઘણી બધી હવે એમ કે હવે
2: ડેવલપ થઈ રહી છે.
0: એવું જ કહેવાય છે કે જમીનની જરૂર નથી ને આપણે ઉપજ લઈ શકીએ,
1: ઉપજ લઈ શકીએ.
0: ઘણા બધા પાક એવા છે વર્ટિકલ કરે,
1: હાઇડ્રોપોનિક્સ
0: થાય છે, એરોપોનિક્સ છે, ઘણી બધી એવી પદ્ધતિઓ છે ડેવલપ થઈ ગઈ છે કે જેનાથી તમારે ખાલી કહેવાય ને ન્યુટ્રિયન્ટ્સ વોટર જોઈએ,
1: બરાબર,
0: સૂર્યપ્રકાશ બી તમે આપણે કહીએ ને સાદી લાઇટ આપણી, અને ઘરના રૂમમાં પણ આપણે ઘણી પદ્ધતિઓ
1: ઉત્પત્તિ,
0: પરંતુ આપણે જે આપણે કહેવાય ને કે નેચર એટલે નેચરલ છે, તો કુદરતમાં જે ઉગેલું છે તો એ બાબતે એવું થાય કે ભાઈ બહુ પાણીનો બગાડ થયો હતો, તો ટપક સિંચાઈ પદ્ધતિ જે છે વર્ષોથી બહુ સારી અને એનો ઉપયોગ, કારણ કે એનાથી 40-60% જેટલો પાણીની જે નોર્મલ
1: એટલે એવી રીતે ફુવારા પદ્ધતિ.

0: પણ વિકસાવી આપણે.
1: તો પછી સાલવી સાહેબ, સામાન્ય નાગરિકો જળ સંરક્ષણમાં કેવી રીતે યોગદાન આપી શકે?
2: એટલે આપણે એમ કહે ને કે ઘણી વાર આપણે સૌથી જે પાણીનો બગાડ થતો હોય
3: અટકાવીએ,
2: એક તો અટકાવે, બિનજરૂર જે બહારથી મિનરલ વોટરની ખરીદીથી અટકાવવી જોઈએ. પછી પાણી આપણે, ધારો કે હું પોતે જ મારી વાત કરું તો હું પોતે એક બોટલ રાખું છું. અમારા ઘરમાં જે ચાર જણ, ચારે જણની પોતાની બોટલ હોય છે,
0: બરોબર.
2: તો એમે જોયું ને તો છેવટે આપણે પાણી સીધે ફ્રીજમાંથી ખોલીએ તો એ ફ્રીજની એનર્જી, એટલે આપણે કે એનર્જીનું વસ્તુ એવું છે, અથવા ઉર્જા એકમાંથી બીજામાં ટ્રાન્સફર થાય, બરોબર. પછી આપણે એક પાણીની વાત કરીએ તો એક મુદ્દો અત્યારે બહુ જ છે કે ડેટા. આપણે એઆઈ ને એની બધી વાત
3: છે
2: તો ડેટા જે સાચવવા અથવા એઆઈ જે ચાલે છે તો એના પર તો અત્યારે ઘણો બધો વિરોધ થયો. મોટી મોટી કંપનીના જે ડેટા,
0: લાખો લીટર
2: પાણીનો વપરાશ થાય, બરોબર. અને એમાં પાછું ચોખ્ખું પાણી, આ પ્રકારનું જે આપણે પીએ છીએ પ્રકારનું પાણીને, એટલે મનુષ્ય થોડું સમજી વિચારીને, ધારો કે આપણે મોબાઈલ કન્ટિન્યુઅસ ઉપયોગ કરતા તો એ ભાઈ એ સમજવું જોઈએ કે ભાઈ કેટલો ઉપયોગ કરવો જોઈએ નહીં. બીજું આપણે નોર્મલી પીવાનું પાણી છે તો સાથે રાખવું, કોઈ વેડ અપ તો, કોઈ ઘણી વાર આપણે બહાર નીકળ્યા હોય તો ચકલી ખુલ્લી રહી તો આપણે અને જે બાળકો છે સ્કૂલમાં અથવા આવા જે આપણે પ્રોગ્રામ
3: કરવા
2: જોઈએ એનાથી શું આપણે જાગૃતતા આવે. અને જેમ કે એક સમય હતો કે આપણે પ્રદૂષણ માટેનું કરતા હતા, પાણીને પણ આપણે સાર્થક થઈશું લાગે છે.
3: હા, એટલે છેલ્લો પ્રશ્ન હવે એ જ થાય કે જળ સંરક્ષણ માટે આપણે અને આપણા દ્વારા એવા કેવા અભિયાનો આપણે ચલાવવા જોઈએ કે આપણી ભવિષ્યની પેઢીને આપણે સુરક્ષિત કરી શકીએ.
2: એટલે એમાં જો હું વાત કરું ને તો આપણે આજે આઝાદી થઈ છે ને તેમાંથી સૌથી મોટા 1950 થી 1970 મોટા બંધ અને સિંચાઈના પ્રોજેક્ટો સ્ટાર્ટ થયા હતા. ત્યારબાદની જો આપણે વાત કરીએ 70 થી 85 નો જે ગાળો છે ને, તે વિસ્તાર એ વખતે સૂકા વિસ્તારોને આપણે વિશેષ કાર્યક્રમમાં કર્યા,
0: એટલે 15 વર્ષમાં એ સૂકા વિસ્તારોને નવસાધ્ય કર્યા.
2: 87 ની અંદર આપણે છે ને રાષ્ટ્રીય જે પોલિસી કહેવાય, નીતિ, એ રાષ્ટ્રીય જળ નીતિનું આપણે નિર્માણ કર્યું. ત્યારબાદ 90ના દાયકાના જે વોટરસેડના વિકાસના એટલે ડેવલપમેન્ટના કાર્યક્રમો થયા. 2002 ની જો આપણે વાત કરીએ તો રાષ્ટ્રીય જળ નીતિ આપણે ડેવલપ કરી. પછી આપણે મનરેગા જે છે 2005 એમાં પણ પાણીના લગતા ને સંરક્ષણના કાર્યક્રમો કરવા, 2009 પણ જળ મિશન આયોજિત કરવામાં, એટલે કે સરકાર દ્વારા થોડા થોડા વર્ષે કંઈક ને કંઈક પાણીનું સન. અને અત્યારે એમ કહ્યું તો 9, પછી 2015 ડ્રોપ ફોર મોર ક્રોપ પીએમ કેસ એ 2015 લાગુ પડી. અટલ ભૂજલ યોજના 2018 લાગુ પડી. જે આપણે 19 વાત કરી, જે જલ શક્તિ અભિયાનની વાત છે, કેચ ધ રેન અભિયાન જે 2021, અને અત્યારે 2024 થી 2026 ગાળા દરમિયાન અમૃત સરોવર અને સમુદાય આધારિત જળ સંરક્ષણના કાર્યક્રમ. આઝાદી પછી આપણે
3: અલગ અલગ ટીમ ઉપર આપણે
2: કાર્યરત થયેલા છે,
3: બરાબર.
0: એટલે આમ જુઓ તો સરકારના તો પ્રયાસો છે જ, પણ માણસો એ પણ, હવે મને એવું લાગે છે કે કુદરતી સ્ત્રોતોનો ખાસ કરીને પાણીનો બગાડ તો અટકાવવો જ પડશે. એટલે વચ્ચે તો પ્રધાનમંત્રીશ્રીએ ત્યાં સુધી કહ્યું હતું કે ખૂબ પાણીની જરૂર પડતી એવા પાકો થોડાક ઓછા કરીએ. દાખલા તરીકે શેરડી છે, તો હવે શેરડીને તમે 8-8 મહિના સુધી એક ધારું તમારે રેળ પાણી પીવડાવવું પડે,
3: બરાબર,
0: અને ક્યારા ભરી રાખવો પડે. ડાંગરમાં પણ એવી સ્થિતિ છે. એટલે એમણે તો એ વખતે કહ્યું હતું, અને એને કારણે વૈજ્ઞાનિકોએ સંશોધન પણ કર્યું કે ભાઈ માત્ર ડાંગર, જેમ આપણે જુવાર બાજરીની જેમ પાણી પીવડાવી અને ઉગી શકે એવી ડાંગરની જાતો પણ વિકસાવી, પણ આ બધાને કારણે થોડોક બગાડ અટક્યો છે એમાંના નથી. પણ હજી આપણે આપને આપનો સંદેશ તરીકે શું હોય કે ભાઈ લોકોએ પાણીનો સંગ્રહ કરવો કઈ રીતે કરવો અને બગાડ કઈ રીતે ઓછો કરવો એમના રોજિંદા જીવનમાં?
2: એટલે કહેવાય ને કે રોજિંદા જીવનમાં એક તો પહેલા આપણે એક મંત્ર, આપણે નહીં કહેતા કોઈ બી પ્રતિજ્ઞા લઈએ, અથવા એક મંત્ર રાખવો જોઈએ કે ભાઈ આપણે જળ છે તો જીવન છે,
0: જળ છે તો જીવન,
2: એટલે સમજી અને આગળ ચાલીશું. અને જ્યાં લાગે છે કે ભાઈ આપણે પાણીનો બગાડ કરી રહ્યા છે અથવા ક્યાંય પ્રદૂષણ થયું છે તે અટકાવવાની કોશિશ કરીએ. આપણે સૌ પ્રથમ આપણે કહે ને કુટુંબથી શરૂ કરીએ તો આપણા બાળકોને પાણી વિશેનું સમજ આપીએ,
0: પહેલું
2: તો
0: બહુ સારું,
2: તો એ જ વસ્તુ આપણે આગળ ભવિષ્યની જે પેઢી થશે એ ડેફિનેટલી વર્ક કરશે અને પાણી બચશે, અને પાણી બચશે તો આપણે બી જીવન
3: સરળતાથી,
2: સાથે સાથે જે કુદરતી સંપદા છે અથવા કુદરતી જે જીવો છે એનો બી બચાવી શકશે.
0: એટલે મને તો ત્યાં સુધી એવું લાગે છે એના કે હવે આપણે વરસાદ આવે તો એને કોઈ પણ રીતે, ખાસ કરીને ગ્રામ વિસ્તારોમાં ખેત તલાવડીમાં એમાં સંગ્રહ કરવો જોઈએ કે જેથી માનો કે વચ્ચે વરસાદ ખેંચાય તો પણ આપણા પાકને આપી શકીએ.
2: કહેવાનું હતું કે આજે વાત કરીએ એટલે આપણે

0: એક પગફાળી ઉજવવામાં આવે છે. પહેલી સપ્ટેમ્બર થી 15મી સપ્ટેમ્બર એટલે જે સપ્ટેમ્બર મહિનો એવો છે કે એમાં અવેરનેસના બધા આખા ઇન્ડિયા લેવલ પ્રોગ્રામ થાય. એટલે આપણે સમજી શકો જે ચોમાસો જે પીરિયડ પતી જાય છે એ સપ્ટેમ્બર મહિના એટલે 9મો મહિનો આપણો છે. એટલે આપણે કહીએ ને 15મી જૂન થી લઈને જુલાઈ ઓગસ્ટ સુધી વરસાદ પડે તો એ દરમિયાન આપણે જે સંરક્ષણના ઘણા બધા પ્રોગ્રામ થાય છે કે જેમાં બાળકોને આપણે ઘણું બધું જ્ઞાન આપવામાં આવે છે, જાગૃતિ અભિયાન કરે. તો મેન તો એ છે કે જો સમજ જેટલી આવશે તો સંરક્ષણ તો થશે.
1: ખૂબ સરસ માહિતી રહી, ખૂબ મજા આવી, ખૂબ ખૂબ આભાર, નમસ્કાર, ધન્યવાદ.
2: બહુ સરસ કહ્યું સાહેબ, ખૂબ આભાર, ધન્યવાદ.
3: મિત્રો, સરકારે તો પાણી સરળતાથી મળી રહે તે માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. હવે આપણે પાણીનો બગાડ અટકાવવા સક્રિય બનવાની જરૂર છે.
4: તમારી પાસે પણ પાણી બચાવવાના નવા આઈડિયા હશે તો એ અમને પણ જણાવો.
3: હા, તમારી વાત રેકોર્ડ કરાવવા અમે ફોન નંબર 94-276-065-96 આ નંબર ઉપર અમે હાજર જ છીએ.
4: સાથે કાલે પત્ર પણ લખી જ નાખજો. સરનામું તો યાદ જ હોય,
3: હરિયાળું ગુજરાત,
4: ગીર ફાઉન્ડેશન,
3: ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન,
4: પોસ્ટ ઓફિસ, સેક્ટર 7, ગાંધીનગર.
3: મિત્રો, કુદરતી સ્ત્રોતોનો કરકસર પૂર્વક ઉપયોગ કરીને પ્રકૃતિ અને પર્યાવરણને બચાવીશું તો જ આપણે બચી શકીશું
4: અને તો જ આપણી ભાવિ

0: પ્રાયોજિત કાર્યક્રમ હરિયાળું ગુજરાત આપ સાંભળી રહ્યા હતા આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.
1: આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર.
2: આપ છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર સાથે અને માણી રહ્યા છો કાર્યક્રમ ચિત્રલોક. કાર્યક્રમમાં હવે સાંભળશો એક્શન રિપ્લે ફિલ્મનું ગીત દલેર મહેંદી અને માસ્ટર સલીમના સ્વરોમાં. સંગીત નિર્દેશન પ્રીતમનું, શબ્દો છે ઇરશાદ કામિલના.

0: અંતરિયાળ વિસ્તારોના જનજાતીય વિદ્યાર્થીઓના સપનાઓને હવે મળી રહી છે નવી પાંખો. શાળા સુધીની લાંબી અને મુશ્કેલ રાહ હવે બની છે શિક્ષણ તરફની સુરક્ષિત અને સરળ સફર, જેના થકી આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે. અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે. આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે. શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા.
1: ચિત્રલોક કાર્યક્રમમાં પાણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં હવે સાંભળશું ઇરશાદ કામિલે લખેલી અને પ્રીતમે સ્વરબદ્ધ કરેલી ગીત રચનાને અરિજિત સિંઘના સ્વરમાં. ફિલ્મનું નામ છે તડપ.

ચિત્રલોક કાર્યક્રમમાં માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ આપ સાંભળશો એમ એમ કરીમ અને કે કે ના સ્વરોમાં. ફિલ્મનું નામ છે સ્પેશિયલ 26. સંગીતકાર છે એમ એમ કરીમ અને ગીતકાર છે ઇરશાદ કામિલ.

આગી સાથે જ આજનો ચિત્રલોક કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી જ ક્ષણોમાં સમર્શું સમાચાર સંધ્યા હિન્દીમાં અમારા.

0: आप सुन रहे हैं विविध भारती।
1: आप ट्यून कर 96.7 FM पर विविध भारती ની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર પ્રસ્તુત છે કાર્યક્રમ ફિલ્મ સંગીત। ફિલ્મ સંગીત કાર્યક્રમમાં સાંભળશો કેટલાક હિન્દી ફિલ્મી ગીતો। તો આવો સાંભળીએ કાર્યક્રમનું પ્રથમ ગીત વિશાલ ડાડલાની અને કેકેના સ્વરમાં, અને સાથીદાર છે નીતિ મોહન અને બપી લહેરી। સંગીત નિર્દેશન સુહિલ સેનનું, શબ્દો ઇરશાદ કામિલના। ફિલ્મનું નામ છે ગુંડે।

કાર્યક્રમમાં હવે સાંભળશો વન્સ અપોન અ ટાઈમ ઇન મુંબઈ ફિલ્મનું ગીત મોહિત ચૌહાણના સ્વરમાં. સંગીતકાર છે પ્રીતમ, ગીતકાર છે ઇરશાદ કામિલ.

ફિલ્મ સંગીત કાર્યક્રમ આપ માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં હવે સાંભળશો ઇરશાદ કામિલે લખેલી અને પ્રીતમે સ્વરબદ્ધ કરેલી ગીત રચનાને. ફિલ્મનું નામ છે કોકટેલ અને સ્વર છે નીરજ શ્રીધર અને કવિતા શેઠનું.

સન ઓફ સરદાર ફિલ્મનું ગીત સાંભળશું રાહત ફતેહ અલી ખાનના સ્વરમાં. સંગીત નિર્દેશન સાજીદ વાજીદનું, શબ્દો છે ઇરશાદ કામિલના.

0: संवेदनशील अने कल्याणकारी ऐतिहासिक खेडूत लक्षी निर्णय माननीय वडाप्रधान श्री नरेन्द्र भाई मोदी ना खेडूत हित ना दृढ़ संकल्प अने दूरंदेशी विजन ने साकार करता माननीय मुख्यमंत्री श्री भूपेन्द्र भाई पटेल नी संवेदनशील सरकारे वीज टावर अने वीज लाइन ना वर्तर मा ऐतिहासिक वधारो करीने राज्यना लाखों खेडूतों नी चिंताओं ने दूर करी छे। खेडूतों ने जमीन नी जंत्रीना दरे वर्तर नी जग्याए हवे मळशे मार्केट रेट ना बमणा भाव। હવે કલેક્ટર શ્રી અને ખેડૂત પ્રતિનિધિ વાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત। ખેડૂતોને નહીં રહે કોઈ સંશય, પહેલા ચૂકવાશે વળતર। એટલું જ નહીં, હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે। આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને વાચા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરિ। આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર।
1: ફિલ્મ સંગીત કાર્યક્રમ આપ માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી। કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ આપ સાંભળશો ઉદિત નારાયણ અને લતા મંગેશકરના યુગલ સ્વરોમાં। ફિલ્મનું નામ છે મોહબ્બતે, ગીતકાર છે આનંદ બક્ષી।

આગે સાથે જ આજનું ચિત્રલોક કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે આપને લઈ જઈશું અમારા મુંબઈ કેન્દ્ર પર અને સંભળાવીશું મુંબઈથી પ્રસારિત કાર્યક્રમ છાયા ગીત.

0: થોડી જ ક્ષણોમાં સાંભળશો કાર્યક્રમ છાયા ગીત.
1: ઇસ કાર્યક્રમ કે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.

આપ છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર સાથે બરાબર 11 વાગે સાંભળશો હિન્દીમાં સમાચાર, 11 વાગેની 5 મિનિટે સાંભળશો અંગ્રેજીમાં સમાચાર અમારા દિલ્હી કેન્દ્ર પરથી.

પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. અમૃતધારાનો સમય રહેશે સવારે 6:30, 6:35 શ્રી રામચરિત માનસ ગાન. સદાબહાર ગીત રજૂ કરીશું સવારે 7:00, 8:30 એનસીઈઆરટી દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ. મનોરંજન અને માહિતીનો અમારો દૈનિક કાર્યક્રમ સવારે 9:00. ગુજરાતી ગેર ફિલ્મી સંગીત 9:30, 10:02 સાહિત્ય પત્રિકા, જેમાં મોહનભાઈ પરમાર લિખિત નવલિકા સાંભળીશું જગતિયો. કાવ્યપાઠ સાંભળીશું મનીષ પાઠક પાસેથી. સુગમ સંગીતનો સમય રહેશે સવારે 10:45, જેમાં કલાકાર છે મિહિર જાની. 12:30 મહિલા માટેનો કાર્યક્રમ સહિયર, જેમાં વાર્તા સંગ્રહ મોતુનો ભાગ પહેલો, લેખન રામ મોરીનું, પ્રસ્તુતિ અને પઠન શ્રી વૈશાલી ત્રિવેદીનું. સુગમ સંગીતનો કાર્યક્રમ બપોરે 1:10, જેમાં બલરાજ શાસ્ત્રી પાસેથી સુગમ ગીતો સાંભળીશું. હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર, જેમાં પ્રાચીન ભજન પ્રેમસિંહ ચાવડાના કંઠે અને લોકગીતો સવિતાબેન જાધવના કંઠે. યુવા દોસ્તોનો માટેનો કાર્યક્રમ યુવાણી 6:30, ગામનો ચોરો 7:22, રાત્રે 8:00 સુરમાધુરી. ગુજરાતી નાટક રાત્રે 10:00, જેમાં નવલકથા વેળાની છાંયડીનું ધારાવાહિક નાટ્ય રૂપાંતર ભાગ 1 સાંભળીશું, જેના મૂળ લેખક છે ચુનીલાલ મડિયા અને નિર્માણ વૈશાલી ત્રિવેદી. શાસ્ત્રીય સંગીતનો કાર્યક્રમ રાત્રે 10:30, જેમાં ગાયન ઉસ્તાદ શૌકત હુસેન ખાનનું. તેઓ રજૂ કરશે રાગ બિહાગડા. આ હતી વિગતો અમારા આજે દિવસ દરમિયાન પ્રસારિત થનાર કાર્યક્રમોની. જણાવીએ સ્થાનિક હવામાન સમાચાર. મહત્તમ તાપમાન 35.4 ડિગ્રી સેલ્સિયસ, જે સામાન્ય કરતા 0.7 ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું, જ્યારે લઘુત્તમ તાપમાન 23.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતા 2.9 ડિગ્રી સેલ્સિયસ ઓછું હતું. રાત્રે 8:30 હવામાં ભેજનું પ્રમાણ 71% નોંધાવ્યું. આવતા 24 કલાક દરમિયાન અમદાવાદ તથા આસપાસના વિસ્તારોમાં આકાશ વાદળછાયું રહેવાની તથા

છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડવાની વકી છે. સ્થાનિક હવામાન સમાચાર આપ સાંભળ્યા. આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. 354.6 મીટર અર્થાત 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. અત્યારે મધ્યરાત્રિના 12:30 થઈ છે. અમારી સાંધ્ય પ્રસારણ સભા અહીં સમાપ્ત થાય છે. પ્રાતઃકાલીન 5:48 ફરી મુલાકાત થશે. અત્યારે રજા આપશો. અમારી DTHનું પ્રસારણ અવિરત ચાલુ રહેશે. નમસ્કાર, શુભરાત્રી, જય હિન્દ.

0: બ્રહ્મચારીઓ, આપણા ગુરુકુળ ઉપર એક કલંક આવ્યું છે. ગઈકાલે મધરાતે દરબાર તખુભાના દીકરાનું માથું ફૂટ્યું અને અને દરબાર શિવભાના ઘરની વડારણ જબુની કોઈએ છેડતી કરી છે. તમારામાંથી એ નાદાની કોણે કરી? કેમ ચૂપ છો બધા? જેણે પણ આ ભૂલ કરી હોય તે કબૂલ કરે. આ ગુરુકુળનો આચાર્ય હું ખાતરી આપું છું કે કબૂલાત કરનારને કોઈ શિક્ષા નહીં થાય. બોલો, અપરાધીને હું જાણું છું, થી કબૂલ કરવું એમ ને? તમે અહીં આવો. શિવરાજ, તું મારો પ્રિય વિદ્યાર્થી, તું ઉઠીને રાતના આ ધંધા કરવા નીકળ્યો? તું બોલ, નાલાયક તું જ હતો કે બીજો કોઈ?
1: આપ કહેતા હો તો હું જ.
0: ચોરી ઉપરથી શિર ચોરી! આજે ક્યાંય બહાર ન નીકળશો. તમારા પિતાજીને આની લેખિત જાણ કરવામાં આવશે. બધા બેસી શું રહ્યા છો? જાઓ.
1: કોણ?

0: हूँ राम। शिवराज तमे शू कर्यो?
1: हे
0: खोटे खोटो अपराध केम कबूली लीधो?
1: तमे केम जाण्यू राम भाई के मारी कबूलात खोटी हती?
0: कारण के साचो अपराधी हूँ छू।
1: हूँ जाणू छू।
0: तमे जाणो छो?
1: हाँ,
0: तमे?
1: हाँ, गई रात थी ज ए आखी घटना नो हूँ साक्षी छू। तमे एकला जे दुष्ट ने पूरा पड़या, नहींतर हूँ तमारी मदद कूदवानो जतो। जबू पर तूटी पड़नार तो ए हरामियो हता।
0: छता तमे अपराध माथे लीधो?
1: मैं क्या माथे लीधो छे?
0: तो मारू नाम केम न दीधु? तमे कलंकित बन्या, मार खाधो मारा माटे? ना ना, हूँ हमणा ज आचार्य देव पासे जईश ने मारो दोष कबूल करीश।
1: हवे गाढ़ा न थाओ। तमे नहीं कबूलो तो पण हूँ निर्दोष छूटवानो छूं, कारण के हूँ तेज समय आचार्य देवे सौंपेलू काम पतावी पाछो आवतो हतो। तेओ ते भूली गया लागे छे, याद आवशे एटले।
0: ना, तोय हूँ आ बोझ नहीं सही शकू। प्रभु प्रभु, आवड़ी मोटी भूल! मैं शिवराज ने फटकार्यो छता ये एक हरफ न बोल्यो। ओ भगवान, एना पिता श्री देवनारायण सिंह तो आ गुरुकुलना प्रमुख छे, तेओने मारू राजीनामु मोकली सत्य घटना नी जाण करवी ज रही।
2: ओ आ गए भाई, खुदा का शुक्र है।
1: प्रणाम पिताजी।
3: आवी गयो? भले भले।
4: आई गया भाई, बहु हालू थयू। हवे घर कांक भरेलू लागशे। आवडा मोटा घर मां रहनार कोण? तो के मोटा साहेब हूँ अने चाउस। तमे आई गया एटले ठाडक वळी। हो
1: मालूजी, बापू कई बोलता चालता नथी, ते एमने खूब माठू लाग्यू छे।
4: माठू? ना रे भाई, तमे तो जाणो छो ने के पहलेथी ज साहेब किए दाड़े बोले छे। हैं એ ભલા ને એમનો આ સુજાનગઢનો કારભાર ભલો કારભારી ખરા ને?
1: પણ માલુજી, બાપુ આવા અતડા કેમ રહે છે?
4: બટા બલ ભલાના હાડ ચૂરે ચૂરા થઈ જાય એવા ઘા ભળ આદમીએ જીરવ્યા છે તમારા માની આંખો મીછાઈ ત્યારના?
1: પણ એમાં
4: ઈ તમને નહીં સમજાય, તમારા બાપુ પુરબિયા રાજપૂત અને આઈની સોરઠિયાણી બ્રાહ્મણી વિધવાને પહેણ્યા તે વખતે તો કઈ હોબાળો થયો હતો, કઈ હોબાળો થયો હતો! બાપુ ગંધાએ હલકારા પડકારાની વચ્ચે અડગ ઉભા રહ્યા. તમારા જલમ પછી માએ રડ લીધી કે હાહુમાં પાસે જાઉં છે આશીર્વાદ લેવા. બાપુએ બહુ ના કીધી પણ બા માન્યા નહીં. ગામ જ્ઞાન ન્યાના લોકોએ જાકારો દીધો ને બાને ખોટા પગલાના કહીને હગાવી દીધા.
1: આમાનું તો હું કઈ જાણતો નથી.
4: તમને કઈ કહેવાનો અરજ છો ભાઈ? દખના દાડા એમણે ચમ કાઢ્યા, જાણો છો તમારા હાટુ?
1: બાપુ બાપુ, તમારા સપના હું પૂરા કરીશ.
3: દીકરી, અહી લઈ જવા જેવું છે શું તે કોઈ આવે?
5: પણ
6: દેવનારાયણ, સરસ્વતી કહે છે તો તપાસ તો કરાવો.
3: બરવે સાહેબ, તમારી દીકરીને તમે ઓળખતા હો તો મારા ઘરને હું ના ઓળખું?
4: હું તપાસ કરું. હો ભાઈ, તમે હતા?
1: કેમ, શું હતું?
4: અરે અમને તો ભડકાયા કે ચોર પેહી ગયો છે.
1: કોણે કહ્યું?
4: આ ડિપોટી સાહેબના દીકરી સરસ્વતીબાઈ.
1: એને શ્રી પંચાયત?
4: હવે હાથમાં ધુઓ, કપડા તો બદલો.
1: પહેલા એ નઠારીને જવા દો, પછી વાત.
4: અરે તમારી વાત જોઈને સાપ બેઠા છે.
1: કહો કે મારી તબિયત ઠીક નથી.
4: ખોટું? બાપુના દીકરા ખોટું બોલે?
1: ના, પણ મને એ છોકરી દીઠાઈ ગમતી નથી.
4: અરે ભાઈ, પણ ત્યાં ક્યાં તમને જટ ગોળની કાંકરી ખવડાવવા બોલાવે છે? હે, ચાલો ચાલો ઊભા થાઓ તો.
5: એને માર મારવા લઈ જાઓ છો? અરે આ ચોર તો પાછો આંખો કાઢે છે.
1: હવે અહીં ઊભી છે શું? જા.
4: ધીરે બાપુ, ધીરે.
5: બાપરે, આ તો કારભારી સાહેબના પુત્ર લાગે છે. નાસ મારી ભાઈ.
1: નમસ્તે.
6: અખાડામાં જતા લાગો છો? દેવનારાયણ ક્યાંક પેલા રેવોલ્યુશનરીના હાથમાં ન પડી જાય, સંભાળજો.
3: બરવે સાહેબ, આપણા રોક્યા કોઈ રોકાવાના નથી.
6: તમારા આર્ય સમાજીઓની ઉદ્દાયતાથી સંભાળવા જેવું છે.

0: આપણી પામરતાથી ક્યાં કમ ચેતવા જેવું છે સાહેબ.
1: ચાલો ત્યારે અમે વિદાય લઈશું.
0: ઠીક ત્યારે.
2: તમે અમારે ત્યાં આવશો ને? ગુસ્સામાં છો શિવરાજ?
0: એ છે જેવો દીકરી, અમે આવશું હો. ચાલો રામ રામ. શિવરાજ, તું મેટ્રિક થઈ ગયો,
3: હવે હું કાયદાનું ભણીશ. બાપુ,
0: કાયદો ભણીને પછી શું કરીશ?
3: ન્યાયાધીશ થઈશ.
0: ન્યાયાધિકારીના માર્ગ કેટલા વિકટ છે તે જાણે છે?
3: આપ ન્યાય કરો છો એટલું જાણું છું.
0: તારા ગુરુકુળના આચાર્ય જેવો ઇન્સાફ તો નહીં આપી બેસે ને?
3: હું નિર્દોષોનો પક્ષ લઈશ.
0: ધાર કે હું તારો પિતા જ અપરાધી હોઉં તો? ધાર કે સાહેબની પુત્રી સરસ્વતી બાઈ જ ગુનેગાર હોય તો?
3: સરસ્વતી,
0: કલ્પના કર કે મેં કોઈ નિર્દોષ નારીને ફસાવી છે તો તું શું કરે? મને બચાવે કે સ્ત્રીને?
3: હું નિર્દોષોને ન્યાય અપાવું.
0: એલએલબી નથી થવું?
3: ના, મારે હાઈકોર્ટ પ્લીડરનું ભણવું છે ને તે માટે આપે મારા માર્ગદર્શક બનવાનું છે.
0: ભલે, પણ બેટા, ઇન્સાફનું ત્રાજવું નાજુક છે. એક જ નાની લાગણીનો વાયરો એ ત્રાજવાની દાંડીને હલાવી મૂકે છે. ઇન્સાફ પોતે આ જગત પર જેટલો ગેરઇન્સાફ પામ્યો છે તેટલો કોઈ નિર્દોષ નિરઅપરાધી પણ નહીં પામ્યો હોય. ઇન્સાફ આપણા આત્માનું લોહી માંગે છે.
4: નાના સાહેબ, આજ તો ગુડિયાવેલ જોડી છે ને?
3: મજા પડે છે.
4: નસીબદાર માણસ ટાંટિયા સીત તોડતા હશે.
3: ટાંટિયા તો તોડે છે ઘોડા ગાડીઓ ને મોટરો કાકા.
4: ધન છે ધન. ભાઈ વકીલ થાય પછી આપણે તો ભાઈને જ વકીલાતનામાં હોંપશું.
5: અલી આદત પાણી, ધાન ખાતી નથી કે હું?
6: અરે અરે, તમે આમ જુવાન છોકરીને
5: છોડી તારી છે સમજી? મારી છોડી આવી નગરોળ ન હોય, પરોણે પરોણે બરડો ભાગી ન નાખું. મારા ઘરનું પાલી એક ધાન આરોગી જાય છે તેવો મફત મળે છે.
6: તે કઈ મફત નથી ખવડાવતા તમે, હું તૂટી મારું છું.
5: હા, ટ્યુ બોલી રહી છે. એક અડધો ભેળા 32 દાંત પાડી નાખીશ. ઊભી રહે.
6: બચાવો બચાવો.
5: એ છોકરા આગો ખસ, કીધું ને ખસી જાવ છે.
3: એમ કઈ ખસાય
5: તારે ને? એને કઈ
3: જીભ સંભાળો.
5: નિકર
3: નિકર જો આમ ખરપ્યો હાથમાં સાચવવો અઘરો છે.
5: પણ મારી છોડી છે
3: એટલે
5: ચાય તે કરીશ, કટકા કરીશ.
3: પછી ચાય તે કરજો, અત્યારે એને મારી ઓથ લીધી છે.
4: આ બધું ક્યારથી? હે, ઠીક ઠીક
3: ઠીક ઠીક. શું બેવકૂફ,
5: જાઓ બહાદુર જવાન જાઓ. હવે હું તમારું માણ ગણીને એ છોડીને કદી એ કઈ નહીં કહું.
6: અરે રામ, પગે પડું ભાઈ સાહેબ, જાઓ તમે. તમને આબરૂદારને એ રોયો નહીં પોગવા દે.
3: બાપ થઈને આટલો નફટ?
6: આ છોડીનો બાપ એ નથી ભાઈ.
3: ત્યારે
6: આ તો મારા આગલા ધણીની સોડી છે.
3: આવી જિંદગી. સરસ્વતી.
2: કોણ? શિવરાજ, તમે આવો બેસો. તમે વકીલ ક્યારે થવાના?
3: 6 મહિના પછી. કેમ?
2: મારે આ પ્રદેશમાં એક મોટું કામ ઉપાડવું છે.
3: હા, એમાં મારી જરૂર છે.
2: હા, તમે સ્ત્રી જાતિના વકીલ બનો. સ્ત્રીઓને પુરુષોએ યુગોથી ચકડી સતાવીને બેડીઓ પહેરાવી છે. એ બેડી અમારે ભાંગવી છે. અમારી બહેનો પર તમે
3: મેં
2: તમે જ તો, તમારી આખી જાતિએ જ તો. આ તમામ અન્યાયો સામે અમે આજની નવા યુગની નારીઓએ કમર કસી છે.
7: શિવરાજ, શિવરાજ ક્યારના આવ્યા છો ભાઈ?
3: થોડી વાર થઈ વળી.
7: આ છોકરી નવી ધૂન લઈને આવી છે, તમે એની રક્ષા કરજો. એ પુરપાટ ઘોડા પેઠે ક્યાંક ઠોકર ખાઈને ભાંગી ન પડે.
8: રોજ એકના એક સમાચાર. એમાંય પેલા વકીલ દેવશંકર મહારાજ પાછા પત્રકાર થઈ ગયા છે એટલે ઉલટા સુલટી છાપ્યા જ કરે છે. જો જો આજે આવડી નવું ધારાશાસ્ત્રીનું શિક્ષણ લેતા રાજ્યના મોટા અધિકારીના સંબંધીએ ગરીબ ખેડૂત દીકરીઓને ફસાવી રહ્યા છે.
3: આ તો મારા વાળી જ વાત.
9: ઠીક વડીલ, રજા લઉં તો.
7: તમારા પિતાજીને યાદ આપજો ને મળતા રહેજો.
9: જી.
10: જુગ જુગના અન્યાય ભેદો, જુગ જુગના અન્યાય પુરુષ જાતિ ફિટ જાય. જુગ જુગના અન્યાય ભેદો, જુગ જુગના અન્યાય.
3: પાગલ છોકરી.

0: મારા માટે એના હૃદયમાં જરા જેટલોય પ્રેમભાવ નથી. ને બાપુ ને એના પિતાશ્રી અમારા માટે ઘોડા દોડાવી રહ્યા છે.
1: શિવરાજ ભાઈ, શિવરાજ.
2: અરે રામભાઈ, શું થયું?
1: અમે બધા તમારા અપરાધી છીએ. મારી બા અને બેને તમારી માફી માંગી છે.
2: પણ શા સારું?
1: મારા બાપુએ તમને છાપામાં બદનામ કર્યા.
2: તું મનમાં કંઈ ન લાવ ભાઈ.
1: તમને બાએ ઘેર તેડાવ્યા છે.
2: કાલે જરૂર આવીશ. મારા મનમાં કંઈ નથી. હા,
1: કાલે ચોક્કસ આવશો ને?
2: ચોક્કસ.
3: આ ભાઈએ ખરા છે, આમ ટેબલ પર માથું મૂકી હુવાતું હશે. અરે રે, ઉઠો ભાઈ, રાત ઘણી થઈ ગઈ છે. ઉઠો, જાઓ ઠેકાણે જઈને હુઈ જાઓ.
0: અરે અરે વાલુજી, આ શું કરો છો? મારો હાથ તો છોડો.
3: ના ના, ચાલો ચાલો હુઈ જાઓ તો.
0: અરે પણ ઓઢાડો છો શું કરવા? હું નહીં ઓઢી લઉં.
3: તે સરસ્વતીબાઈ ગયા તે ગયા જ, પાછા ડોકાણા પણ નહીં.
0: આપણે શું કામ છે?
3: તમને કાંઈ વચાર થાય છે કે નહીં?
0: શાનો?
3: આ તે ઘર છે કે ગોરખાનું?
0: એટલે
3: મારાથી હવે આ તમારી આડોડાઈ નથી વેઠી શકાતી. હોમ આ તમારી હંભાળ લેવા વાળું આવશે તઈ આ શરીર જરા ઠીક થશે.
0: કેમ માલુજી, તમે તો છો ને
3: ઠીક? છે ભાઈ, આ ડોહો બચાડો આખો જન્મારો ખેંચે જશે. અને આ બધાએ ટોણા મારે છે કે માલુજી તારે એક હતું રાજ કરવા છે, એટલે તે સાહેબને ફરી પૈણવા ના દીધા અને ભાઈનું ઘરે નથી મંડાવવા દેતો. અને પેલો બુઢ્ઢો ચાઉસ પણ ઉધડો લીધા કરે છે. ભાઈ, ઘરનું ઠેકાણું હવે તો પાડો.
0: માલુજી, આજે આવું કેમ બોલો છો? તમારા ખોળામાં ઉછર્યો, મોટો થયો, મેં માને તો નથી જોઈ, પણ તમે તમે જ મારા માં.
3: ભાઈ, તો પછી મારું કીધું કરો, સમજ્યા?
0: ઠીક છે, પછી
3: તમને મજાક ઉજે છે? ચાલો ચાલો હુઈ જાઓ હવે. પણ હવે તો તમે ભણી રહ્યા નહીં, તે હવે તો તમે રાજકોટ જવાના.
0: હા, વર્ષ પછી. હમણાં તો કેમ્પમાં જ પ્રેક્ટિસ કરવાનો.
3: હા જ તો, બાપ જેવા બાપ હાથ પકડવાની ના કીએ તઈએ. પણ તમે બાપુથી ક્યાં કમ છો, તે બાપુની ઓથની જરૂર પડે. હે, હોઈ જાઓ હોઈ જાઓ. ઓકે,
0: કોણ હશે આ ભાઈ? નક્કી મને જોઈને જ ભાગી છે.
2: એ ભાઈ, ઊભી રહે.
4: મને મને મારશો બાપ.
0: અરે અજવાળી, તું અત્યારે અહીં ક્યાંથી? ચૂપ કેમ છે? ચાલ મારી સાથે, ડર ન રાખીશ.
4: ક્યાં હાલું?
0: તારા બાપને ઘેર?
4: ના ના સાહેબ, મને કાઢી મેલી છે.
0: કાઢી મેલી? શા માટે?
4: મેળે ગઈ હતી કજીઓ કરીને.
0: પાછી ક્યારે આવી?
4: મોઈલી ગાડી ચૂકી, બીજી ગાડીમાં આવવું પડ્યું. બાપે કડકી ઉગાડવાની ના પાડી.
0: ને તારી માં?
4: માને બાપો કહે કે કડકી ઉગાડીશ તો મા દીકરી બેને ટૂંપો દે પૂરા કરીશ.
0: પછી?
4: રસ્તે સંતાતી ઊભી છું.
0: કોની વાટ જોતી હતી? હા, ક્યાં જવું તું?
4: શી ખબર,
0: કોઈ ઠેકાણું છે? કોઈ સગાવાલા, કોઈ ઓળખીતા?
4: કોઈએ બારણું ઉગાડ્યું નહીં.
0: તારા બાપને મનાવી લઉં તો?
4: બહુ મારે છે.
0: તારે સાસરે?
4: છે જ નહીં.
0: કેમ, પરણીતીને?
4: તોડાવી નાખ્યું.
0: તું તું મારે ઘેર આવીશ? ડરીશ તો નહીં ને?
4: ના.
0: જો, અહીં હું રહું છું, નિરાતે સુઈ જા. અરે અરે, શું થાય છે તને? તું તો તું તો સાવ ભીંજાઈ ગઈ છે. લે આ ધોતિયું, જા પહેરીને કપડાં બદલી નાખ, ત્યાં સુધીમાં હું સગડી સળગાવું છું. અરે, આજ એ અજવાળી કેવી સુકોમલ, કેવું શરણાગત, કેવી મોહક. આવ બેસ અહીં. તું કાલે ક્યાં જઈશ?
4: શી ખબર.
0: અજવાળી, તું તું મારી થઈશ? હું તારો રક્ષણહાર બનીશ, ને તું મારું ઘર અજવાળ છે.
5: જાગતા રહેજો.
4: અરે તમે તમે આ શું કરો છો મને?
5: જાગતા રહેજો. સાહેબ, સાહેબ જાગો તો. સાહેબ
2: કોણ છે?
5: સાહેબ.

0: મારી છોડી અંજુડી જડતી નથી.
1: કોણ અંજુડી?
2: ભૂલી ગયા સાહેબ, તે દી તમે આશરો આલ્યો તો નહીં.
3: લે હવે મૂંગી મરીને ને ફોડ.
0: સાહેબ, ઇને બોલવાની સાંજ નથી, પણ હું જાણું છું કે મારી છોડીને કુણે અંતાડી છે.
4: ના ના ના ખોલજો, મને ફાડી ખાશે.
1: કચેરી ઉપર જાઓ, હું આવું છું.
0: ભલે બાપલા.
5: અજવાળી, ચાલ ચાલ આપણે છતા થઈ જઈએ.
4: પગે લાગુ છું, ન બોલશો.
5: પણ તને વાંધો શું છે?
4: અરે એ મને મારી નાખશે એનો વાંધો નથી, પણ એ તમારું સત્યાનાશ વાશે, તમારો અપરાધ છે.
5: અપરાધ મારો નહીં તો કોનો? હું તને પરણી સંજુ.
4: ના ના, તમે કોણ? હું કોણ? મને મને ક્યાંક ચાલી જવા દો.
5: તું શું કરીશ?
4: હું મારો રસ્તો કરી લઈશ. ખણાઈ કુવા છે.
5: અંજુ અંજુ, આ તું શું બોલે છે? તો હું હમણાં ને હમણાં છતો થઈ જાઉં છું.
4: ના ના, તમે કહેશો તેમ કરીશ. મારે તમારું સત્યાનાશ નથી વાળવું.
5: મને કોલ દે અંજુ, કે કુવાનો તું વિચાર નહીં કરે. કોલ દે, પછી હું માર્ગ કાઢું છું.
4: તમે આબરૂદાર માણસ થઈને?
5: અજવાળી, હવે તો તું જ મારી આબરૂ છો. તું ઘરમાં નિરાંતે રહે. જો નાસ્તો છે એનાથી નભાવી લેજે, હું રાત્રે પાછો આવીશ.
4: ભલે.
1: હા તો વાઘા કુંભાર, બોલો શી વાત છે?
0: સાહેબ, મારી છોડીને દેવકરસન મહારાજનો છોકરો ભોળવી ગયો છે.
1: કોણ? રામભાઈ? મગજ તો ઠેકાણે છે ને?
0: હા, નજરે જોનાર કહે છે ભળકડાની ગાડીમાં લઈને ભાગી ગયો છે. સાહેબ,
1: હું એની તપાસ કરાવીશ. હવાલદાર.
6: જી સાહેબ.
1: તમે જલ્દીથી રામભાઈને ત્યાં તપાસ કરીને મને કહો.
6: સાહેબ, આ રામભાઈ ઘરમાંથી ભાગી ગયો છે ને એની સાથે કોઈ બાઈ માણસ હતું એવા સમાચાર તો મળ્યા છે.
0: હું કહેતો નહોતો કે
1: શું કહેતા હતા? તમે તમારી આંખે જોયું છે કે રામભાઈ તમારી દીકરીને લઈ ભાગી ગયા, ને દીકરીને જાકારો દેવા બદલ તમારે તમને પહેલા જેલમાં પૂરવા પડશે. તમે તે રક્ષક છો કે બક્ષક? બોલો, શી ફરિયાદ લખાવી છે?
0: ના ના સાહેબ, મારે કોઈ ફરિયાદ નથી કરવી. સાહેબ મને છોડો એટલે બસ.
2: અમારે કોઈની સામે ફરિયાદ નથી કરવી બાપા. મને એટલી જ ખબર પડે ને કે મારી અંજુડે જીવતી છે અને ઠેકાણે પડી છે તો હું
1: તમારી છોકરીને શોધાવ્યા વિના હું જંપીશ નહીં. એ જીવતી જ છે એ વાતની મારું અંતર સાક્ષી પૂરે છે.
2: બસ બાપા બસ.
1: ઘોડા ગાડી જોડાઓ, મારે સુજાનગઢ જવું છે.
6: જી સાહેબ.
5: અજવાળી, આમની જોડે જા, મારા બાપ જેવા છે.
4: પણ ક્યાં?
5: કોઈ યોગ્ય સ્થળે યોગ્ય સમયે હું તને બોલાવી લઈશ. ત્યાં સુધી તું ત્યાં શાંતિથી રહેજે. માલુજી, લો આ પૈસા, આની જરૂર પડશે.
7: ભાઈ, પેલા બાય ઊંચી ચડાવો.
5: કેમ?
7: કહું છું બાય ઊંચી ચડાવો. હા, તમારા હાથનું માદળિયું લાવો તો.
5: પણ એ તો મારી માની નિશાની.
7: હવે નિશાની આ છોડી પાએ રહેશે, સમજ્યા ને બટા? હું કદાચ હોઉં ન હોઉં, મારું અંતકાળ હવે તો ટુકડો છે. ત્યારે આ એક જ ચીજ જો આ જણ બદલાઈ જાય ને તો આખી દુનિયાને તું આ મૂગું માદળિયું બતાવી દેજે. હા બેટા.
1: બોલો બરોબર, શી વાત છે?
8: શી વાત કરું શિવરાજ, આ સરસ્વતી આવી છે ત્યારની રડ્યા જ કરે છે. નથી ખાતી નથી પીતી, માં વિનાની.
1: હું વાત કરી જોઉં. સરસ્વતી, સરસ્વતી, આ શું કરો છો? શી વાત છે? રડ્યા વિના કહો, વાત શી છે?
4: તમે તમે કોઈને કહેશો તો નહીં ને?
5: નહીં કહું, બસ.
4: હું સ્ત્રી ઉદ્ધારક, ત્રણ ત્રણ જણાનો જીવ લેનારી થઈ.
5: શી રીતે?
4: અમદાવાદના કાંકરિયા તળાવમાંથી મળી આવેલી ત્રણ લાશો વિભૂતિની પત્ની અને સંતાનોની હતી.
5: વિભૂતિ? પેલો ક્રાંતિકારી?
4: હા, હું તેના તરફ ખેંચાઈ હતી, પણ હું જાણતી નહોતી કે તે પરણેલો છે. એની પત્ની મને મળવા આવી ત્યારે મેં એનું અપમાન કર્યું હતું.
5: વિભૂતિને છોડીને આવ્યા?
4: હા, હું એને ધિક્કારું છું. પણ તમે તો મને ધિક્કારતા નથી ને?
5: ના.
4: હવે હું શું કરું?
5: અજ્ઞાન સ્ત્રીઓની સેવા કરવી હોય તો અહીં ક્યાં ઓછી છે?
4: તો હવે હું અહીં

0: રહીશ, રોજ આવતા રહેશો ને, મને મારા દુઃખના કૂવામાંથી બહાર કાઢશો ને?
1: હું પોતે જ પૂરો તરનારો નથી.
0: તો હું તમને ડુબાડીને તળિયે બેસવાની.
1: ભલે, આ મુંબઈ, અહી મારી અજવાળી છે.
2: રાત્રે રસોડામાં ગઈ હતી,
1: 3 મહિના પછી
2: તું જ ગઈ હતી.
1: આજે હું એને જોઈશ.
2: ગઈ હતી, તમારાથી થાય તે કરી.
1: મારી નિકેતનમાં રહી, હવે તો એ લખતા વાંચતાય શીખી હશે.
2: તમે કરાવજો, જાઓ બધા.
1: મારી અજવાળી.
3: ભાઈ, કોણ છો તમે?
1: જી,
3: કોનું કામ છે?
1: નમસ્તે, અમારા ઓળખીતાની દીકરી અહીં છે અજવાળી. મુંબઈ કામે આવ્યો તો એટલે થયું કે.
3: આવો બેસો. અજવાળી, અજવાળી,
2: બૂમો શાની પાડો છો? આવો. શું
3: શું છે
1: અજવાળી? કેમ છે?
3: મજો છે.
1: ભણે છે કઈ?
3: ભણતર હૈયે સરતું જ નથી. નીંદર બહુ આવે છે.
1: વાળ નથી ઓળતી?
3: કોણ માથા કૂટ કરે?
1: માં યાદ આવે છે?
3: કોક દી.
1: અહીં કઈ દુખતો નથી ને?
3: હા, વારે વારે પૈણથી કા નથી તેમ કયા કરે છે?
1: કોની જોડે?
3: કઈ કેટલાય આવે છે, તમને હાર બાંધુ ભ્યું રાખે છે.
1: ખાવાનું ભાવે છે?
3: પેટ જ ક્યાં પૂરું ભરાય છે?
1: તારે કઈ કહેવું છે?
3: મને પેટ ભરી રોટલિયું આપે ને મને પરાણે ભણાવે નહીં, એટલું કહેતા જાઓ.
1: પરણાવવી
3: જોઈએ એવું મારું માનવું છે. એના લક્ષણ સારા નથી. તમે કહેતા હો તો એનું ગોઠવી શકાય.
1: પછી કેવડાવીશ. બરવે સાહેબ.
4: હા
1: વડીલ, મારે તમારી એક વાતમાં સલાહ લેવી છે.
4: મારી સલાહ? તમે પોતે ન્યાય આપવામાં ક્યાં કદી કોઈની શહેર શરમ ભરો છો? કહો.
1: એક ખાનદાન જુવાનની એક હલકી વર્ણની યુવતી સાથે સંજોગાવશાત ભૂલ થઈ ગઈ. એ યુવાનને અત્યારે એક ખાનદાન યુવતી માટે પ્રેમ છે.
4: એ ભૂલ સંજોગોવશાત થઈ હતી?
1: જી હા, તદ્દન અકસ્માત રૂપે.
4: એને પ્રેમ નહોતો?
1: જી ના, ઓળખાણ પણ નહોતી.
4: હા,
1: એ યુવાન તો હર્ષ લઈને બેઠો છે કે એણે જે યુવતીને ભ્રષ્ટ કરી એને જ પરણશે.
4: પોતે એને ચાહતો નથી તો પણ?
1: તો પણ.
4: એને કન્યા ચાહે છે?
1: ના.
4: તો પણ?
1: હા, તો પણ.
4: એ કન્યાએ યુવાનને ફજત કરે એવું બને ખરું?
1: જી ના, એ તો બીજે પરણી જવા રાજી છે.
4: તો બસ, પ્રશ્ન જ ક્યાં છે? યુવાનીમાં ભૂલ થાય, એની સજા આખી જિંદગી વેઢારવાની જરૂર નથી. એ જે યુવતીને પ્રેમ કરે છે તેને તે પરણી જ શકે.
5: બાપુજી,
4: જુઓ તો શું કામ પડ્યું છે છોકરીને?
1: જી, આ સીડી પર ચડી માળિયા પરથી શું ઉતારી રહી છે? કેવી મોહક ને તેજસ્વીની લાગે છે સરસ્વતી.
0: કોણ? કોણ? ઓ માં, તમે? તમે ન હોત તો અત્યારે ભય ભેગી જ હોત. ક્યારે આવ્યા તમે?
1: બસ તમે પડ્યા તે જ ક્ષણે આવ્યો. તમને જીલવાસ તો.
0: તમે મને હંમેશા પડતી બચાવી છે.
1: ને હું?
0: લ્યો, હવે ક્યાં સુધી આમ જીલીને ઊભા રહેશો? હેઠી ઉતારો હવે.
3: આપણા યુવાન ન્યાયાધીશ એટલે કેવું પડે? શું ન્યાય?
6: અરે પેલા ખેડૂતની ગાય રેલવે નીચે કપાઈ મરી તો ખેડૂતની સગવડે રવિવારે કોર્ટ બેસાડી, અને એ પણ એના ગામમાં જ.
3: ને સાહેબની ચમચાગીરી કરનારાઓ સામે જોયા વિના એ ઘરડા ખેડૂતને બેસવા ખુરશી પણ આપી, ને ગાય મર્યાનું વળતર પણ અપાવ્યું. વાહ.
6: ને પેલા રાવ બહાદુર, બધા એમનાથી ડરતા હતા. એમનો કેસ પણ 5-5 વર્ષ પડ્યો રહ્યો હતો, પણ ન્યાયાધીશ તરીકે શિવરાજની ન્યાયની ત્રાજુડીએ એમની પણ શરમ ના ભરી.
3: સાચે જ, ન્યાયાધીશો તો આવા. ક્યાં રાવ બહાદુર ને ક્યાં પેલી બિચારી દુખિયારી એમની પુત્રવધુ. પુત્રવધુને ભરણ પોષણના પૈસા તો અપાવ્યા, પણ સાથોસાથ રાવ બહાદુરની ઝાટકણી કાઢી નાખી. વાહ, છે ભળ પુરુષ, એમાં ના નહીં.
6: અને કહે છે કે રાવ બહાદુરના કેસ વખતે

0: એમના પિતાજી પણ આવ્યા હતા. કોર્ટની બહાર ખુરશી નાખી આખો કેસ સાંભળ્યો ને પછી ન્યાયાધીશને મળ્યા વિના જ ચાલ્યા ગયા.
1: એમના પિતાજી પણ જેવા તેવા નહીં હો, સુજાનગઢના કારભારી. એમના કારભારમાં કોઈને અન્યાય થાય નહીં. બાપથી ચડ્યા તા દીકરા પાક્યા હતો.
2: સાહબ, સાહબ, સુજાનગઢથી ગાડી આવી છે.
3: કેમ?
2: બાપુ, બાપુ દેવ થયા.
3: હોય નહીં.
2: હા, કે છે કે રાતમાં હૈયું બંધ પડી ગયું.
3: બાપુ, બાપુ, આમ આમ અધવચ્ચે.

લાંબો ડગલો મુછો બાંકડી શિરે પાઘડી રાતી, અરે લાંબો ડગલો મુછો બાંકડી શિરે પાઘડી રાતી, અરે બોલ બોલ તો થોડી થોડી છેલ થતી લો ગુજરાતી, અરે તન છોટું પણ મન મોટું, અરે તન છોટું પણ મન મોટું છે ખમીર વંતી જાતી, અરે ભલે લાગતો ભોળો હું છેલ થતી લો ગુજરાતી, ભાઈ છેલ થતી લો ગુજરાતી, ભાઈ

0: चौपाटी देखानी।
1: हाँ
0: आ ताजमहल होटल

ಮುಂಬೈ ನೀಕ ಮಾಡಿ ಮುಂಬೈ ಮಾತ್ರ ಮಾಡಿ ಐ ಐ ಐ ಕಮಾಡಿ.